મિત્રો, આ સાથે જ ભક્તિરસનો કાર્યક્રમ અહીંયા સમાપ્ત કરીએ છીએ. ભારતીય સમય અનુસાર અત્યારે સવારના 5:45 થઈ ચૂકી છે. આકાશવાણીની DTH ગુજરાતી પ્રસારણ સેવાને અહીં આપીશું વિરામ. થોડીક ક્ષણોમાં ફરી મળીએ, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.

નમસ્કાર શ્રોતા મિત્રો, 354.6 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે બુધવાર, વિક્રમ સંવત 2082, અષાઢ સુદ 1 અને અષાઢા દિનાંક 24 શક સંવત 1948 એટલે કે 15 જુલાઈ 2026. શ્રોતા મિત્રો, સવારના 5 વાગીને 54 મિનિટ થવા આવી છે અમારી સવારની, અને આજની પ્રથમ સભાનો પ્રારંભ કરીએ શરણાઈના મંગળસૂરો સાથે.

6:05 એ સાંભળશો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. ત્યારબાદ 6:30 એ અમૃતધારામાં સાંભળશો પ્રતિકૂળતા વિષય પર વેદાંગ દવેનો લઘુ વાર્તાલાપ. 6:35 એ શ્રી રામચરિત માનસ ગાન અને 6:45 એ સુર સરિતા. ૭ વાગે સાંભળશો સદાબહાર ગીતો અને 8:30 એ સાંભળશો NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. 9 વાગે સાંભળશો માહિતી સાથે મનોરંજનનો કાર્યક્રમ સવારે. 10:02 એ ઉર્દુ મજલિસ કાર્યક્રમમાં શબ્બીર હાશમીની સ્વરચિત ગઝલો અને મુજાહિદ પાશ્વાની કહાની હસરત. ૧૦:૪૫ એ સુગમ સંગીતમાં આજે સાંભળશો ડોક્ટર ફાલ્ગુની ડોક્ટરના સ્વરમાં વિવિધ રચનાઓ. ત્યારબાદ 11:02 એ ફિલ્મ સંગીત. બપોરે 12:30 એ સાંભળશો મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર, જેમાં આજે વિશ્વ યુવા દિવસ માટે ખાસ કાર્યક્રમ. ત્યારબાદ 1:10 એ સુગમ સંગીત, જેમાં સ્વાતિ વ્યાસના સ્વરમાં આપ સાંભળશો વિવિધ રચનાઓ. 1:30 એ ફોજીભાઈઓ માટે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ. ત્યારબાદ અમારી બીજી સભામાં સાંજે 5:10 એ ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ગુલમહોર. 5:45 એ લોકસંગીતમાં સાંભળશો મયંક પંડ્યા દ્વારા હરિકથા. ત્યારબાદ 6:30 એ યુવા મિત્રો માટેનો કાર્યક્રમ યુવવાણી અને 7:22 એ સાંભળશો ખેડૂતભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. રાત્રે 8:00 સાંભળશો કાર્યક્રમ સુર માધુરી. 8:30 એ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી શકશો. 9:30 સાંભળશો કાર્યક્રમ આજ કે ફનકાર. 10:00 ગુજરાતી ગીતો અને 10:30 એ હિન્દી ફિલ્મ સંગીત આપ માણી શકશો. શ્રોતા મિત્રો, આ હતી અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. હવે જોઈએ સ્થાનિક હવામાન સમાચાર. અમદાવાદ શહેરનો ગઈકાલનો મહત્તમ ઉષ્ણતામાન 36.8

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત કરીએ છીએ અમારો જીવન પ્રણાલક્ષી લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા, જેમાં આજે વિષય છે પ્રતિકૂળતાથી પ્રગતિ. વક્તા વેદાંગ દવે.
1: જીવન એટલે એક અનમોલ ઉપહાર છે, જે કુદરતની અમૂલ્ય ભેટ સૃષ્ટિના સમગ્ર જીવોને મળે છે, અને તેને આત્મવિશ્વાસથી માણવો તે આપણામાં રહેલી કુદરત દ્વારા આપણી આસપાસ રહેલા કુદરતી તત્વોની સ્વીકૃતિ છે. આ જીવન એ પ્રત્યેક વ્યક્તિ માટે એક અનંત અને અદ્ભુત સફર છે, ખાસ કરીને જો વિશાળ પ્રકૃતિનો એક આદર્શ દ્રષ્ટિકોણ તરીકે સ્વીકાર કરે છે. પ્રકૃતિના ક્ષણિક છાંયડાના આમંત્રણમાં અને અપૂર્વ અનુભવોમાં આપણે આ કુદરતના પ્રેમનો અભ્યાસ કરીએ છીએ અને તેને અંતઃકરણથી સ્વીકારીએ છીએ. તો પ્રકૃતિની આ અદ્ભુત દુનિયામાં આપનું સ્વાગત છે, જે દરરોજ એક નવો ચમત્કાર લઈને આવે છે. અને આ પ્રકૃતિના અમૂલ્ય ચમત્કારો ભલે જીવન અનુકૂળ બનાવતા હોય, જીવવા યોગ્ય બનાવતા હોય, પરંતુ તેની ઉત્પત્તિ તો પ્રતિકૂળતાની કોખમાં જ હોય છે. સંપૂર્ણ કુદરતમાં કોઈ પણ પ્રક્રિયા એવી નથી જે સરળતાથી અથવા કોઈ પણ પ્રકારના ઘર્ષણ કે પ્રયત્ન વગર જ પાર પડી જાય. ચાહે તે સર્જન હોય કે વિસર્જન, ઉત્પત્તિ હોય કે વિનાશ, સંકલન હોય કે વિકલન, સંચાલન હોય કે સંસ્થાપન, કુદરતની કોઈ પણ ક્રિયા એવી નથી જે અનેકો અનેક પ્રક્રિયા અને સંઘર્ષમાંથી પસાર ના થતી હોય. આ પ્રતિકૂળતા જ પ્રબળતા પ્રસ્થાપિત કરે છે. સંઘર્ષ વિનાનું સર્જન, પ્રયત્ન વગરના પદ અને પાયા વગરની પ્રતિષ્ઠા, તે કદી પણ લાંબુ ટકતા નથી. જો આપણી આસપાસનું સમગ્ર જીવન પ્રતિકૂળતામાંથી પસાર થતું હોય અને આપણે મનુષ્ય જે સૌથી સમજદાર પ્રજાતિઓમાંની એક હોવા છતાં પણ જો તેનાથી દૂર રહેવાના પ્રયાસો કરીએ, તો આપણે કેટલા મિથ્યાચારી કહેવાઈએ. તો આપણે આ જ પ્રતિકૂળતા ભર્યા પ્રયત્નોને એટલી હદે સ્વીકારીએ છીએ, અને તેના કરતાં પણ વધુ અગત્યનું, શું આપણે આ પ્રતિકૂળતાને આવકારીએ પણ છીએ? આ એક મહત્વનો પ્રશ્ન બની જાય છે. પ્રતિકૂળતાઓ જીવનનો અભિન્ન તથા અમૂલ્ય અંગ છે. જીવનમાં પ્રતિકૂળતાઓ હોવી તે સમગ્ર જીવસૃષ્ટિ માટે એક મહત્વપૂર્ણ અંશ છે. પ્રતિકૂળતાઓ એક પ્રકૃતિની અદ્ભુતતા છે, જે પ્રગતિના મૂળભૂત સ્વરૂપ માટેનું આમંત્રણ છે. તેઓ જીવનના પથમાં અમૂલ્ય અને આવશ્યક હોવાની સાથે અનિવાર્ય પણ છે. જે આવી પરિસ્થિતિઓમાંથી વૃદ્ધિ અને આત્મવિકાસ પામે છે, તે સંઘર્ષના ભાવમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. પ્રતિકૂળતાઓનું સ્વીકૃતિસભર સમર્થન તે પ્રગતિનું મૂળ છે. આ જ પ્રતિકૂળતાઓ આમાંનું એક નવા સ્વયુગના સ્વાગત અને તેની સાથે વણાયેલા સંઘર્ષનું ભરપૂર આગમન છે. પ્રતિકૂળતાઓ એક નવી શરૂઆતનો આદર્શ બની શકે છે. પ્રગતિ અને આત્મવિશ્વાસનો એક મોકળો માર્ગ છે. જીવનમાં અને કામમાં પ્રતિકૂળ પરિસ્થિતિઓ તો વિકાસ અને સંતોષના માધ્યમ છે. આત્મશક્તિ અને આત્મવિશ્વાસ આપણા જીવન અને પ્રકૃતિની પ્રતિકૂળતાઓ તથા સંઘર્ષ સાથે ઝઝૂમવા માટેના સામર્થનું ભાથું સાથે બાંધીને જ લાવે છે. જેમ કે તહેવારોના સમયે ઘણી બધી ઓફર્સ બહાર પડે છે ને, બાય ટુ ગેટ ટુ ફ્રી, બસ એવું જ કંઈક આ આત્મશક્તિ અને આત્મવિશ્વાસના જીવનમાં આગમન માટે પણ કહી શકાય. આપણે જ્યારે જીવનના આદર્શ દિશા નિર્દેશનું સરહૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ, ત્યારે જ અને તે જ ક્ષણે આપણા જીવનની સૌથી મોટી સફળતા સૃષ્ટિ સંચાલકના ચોપડે નોંધાઈ જાય છે, અને કુદરતી રીતે સફળતાનો

દરેક માર્ગ મોકળો થઈ જાય છે. જે સમયે કુદરતી પ્રકૃતિઓ અને સંઘર્ષોનો સાથે સ્વીકાર કરી લઈએ છીએ, તે જ સમયે આપણે આપણા જીવન સફર પર જીવન પર્યંત અસીમ સફળતાઓમાં રહેલા સમૃદ્ધ જીવનનો આપણો હક દ્રઢ કરી દઈએ છીએ. તો ચાલો જીવનના એક અમૂલ્ય અને અદ્ભુત સફર માટે આપણે તૈયાર થઈ જઈએ, જે આપણી પોતાની પ્રગતિ અને સ્વપ્રગતિનું મૂળ છે.

0: શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત કરીએ છીએ કાર્યક્રમ સુર સરિતા, જેમાં સૌપ્રથમ આપને સંભળાવીએ લતા મંગેશકર અને શશી કપૂરના સ્વરમાં ફિલ્મ સત્યમ શિવમ સુંદરમનું આ ગીત, લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત.
1: માં ક્યા કહેતી થી?
2: કહેતી ક્યા થી? બસ કાજલ કા ટીકા માથે પર લગાકર ભલૈયા લેતી થી કે ઉસકે લાડલે કો કિસી કી નજર ના લગ જાય.
1: જાનતે હૈ બાબુજી, શ્યામ સાવરે ભી અપની માં સે એસા હી પૂછા કરતે થે.
2: ક્યા?

0: राम तेरी गंगा मैली फिल्म नो आ गीत आप सांभळी रह्या हता लता મંગેશકરના સ્વરમાં, સંગીત રવિન્દ્ર જૈનનું અને બોલ પણ રવિન્દ્ર જૈનના. શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો સુરસરિતા કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. હવે સાંભળશો દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર.
1: આકાશવાણી સંપ્રતિ વાર્તાઃ શ્રૂયંતામ્, પ્રવાચિકા નિધિ ઝા.

શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો સદાબહાર ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. બરાબર 7:10 એ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: મુખ્ય સમાચાર. ધોલેરા આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ વિમાન મથકનું બાકીનું કામ 3 મહિનામાં પૂર્ણ કરીને વિમાન સેવાઓ શરૂ કરાશે. ત્રિભુવન સહકાર યુનિવર્સિટીના ઉત્તીર્ણ વિદ્યાર્થીઓ વિશ્વભરમાં સહકાર પ્રતિનિધિઓ તરીકે કાર્ય કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા કૃષિમંત્રી. આજે કેબિનેટની બેઠકમાં વરસાદની સ્થિતિ, રથયાત્રાની તૈયારીઓ સહિતના મુદ્દે ચર્ચા. સલામતીના લોખંડી બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથ આવતીકાલે નગરચર્યાએ નીકળશે અને પ્રથમ એક દિવસીય મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 6 વિકેટથી હરાવ્યું. સમાચાર વિગતવાર. ધોલેરા ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટની કામગીરી લગભગ 80% પૂર્ણ થઈ છે અને આગામી 3 મહિનામાં બાકીનું કામ પૂરું કરી વિમાન સેવાઓ શરૂ કરાશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ ગઈકાલે ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જાહેરાત કરી હતી.
1: ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ ન કેવલ અહેમદાબાદ યા ગુજરાત કે લીએ પર પૂરે દેશ કે લીએ હી એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હૈ. સબકો પાર કરતે હુએ કરીબ 80% ઓફ ધ વર્ક યહાં પે હમને કમ્પ્લીટ કિયા. અભી પીછે એરપોર્ટ કા હી ટર્મિનલ બિલ્ડિંગ હૈ જહાં પે 75% ઓફ ધ વર્ક કમ્પ્લીટ હો ગયા હૈ.
0: મંત્રીએ એ પણ જાહેરાત કરી હતી કે વડોદરામાં એરબસના સહયોગથી બનેલા સંરક્ષણ ક્ષેત્રના પ્રથમ મેડ ઇન ઇન્ડિયા C-295 વિમાનના મેન્ટેનન્સ રિપેર માટે આ એરપોર્ટ પર ખાસ હેંગર્સ બનાવાશે. આણંદ સ્થિત ત્રિભુવન સહકારી યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં કેન્દ્રીય સહકાર રાજ્યમંત્રી મુરલીધર મોહોલેએ જણાવ્યું હતું કે કૃષિ, ડેરી, બેન્કિંગ, મત્સ્યોદ્યોગ અને સંલગ્ન ક્ષેત્રોમાં થઈ રહેલા સુધારાઓ તથા વિસ્તરણને કારણે સહકારી ક્ષેત્રમાં ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે. NDDB કેમ્પસમાં યોજાયેલા દીક્ષાંત સમારોહમાં કુલ 304 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે અહીંથી ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ વિશ્વભરમાં સહકાર ક્ષેત્રના પ્રતિનિધિ સ્વરૂપે કામગીરી બજાવે છે.
2: દીક્ષાંત સમારોહમાં પહેલી બેચ ગ્રેજ્યુએશન પસાર કરીને એ સમગ્ર ભારતવર્ષમાં અને વિશ્વના ફલક ઉપર સમગ્ર ભારતવર્ષના બાળકો જવાના છે. તમામ વિદ્યાર્થીઓની શુભકામના અને નવી ઊંચાઈઓ ઉપર સહકારિતા, આપણું ગ્રામીણ તંત્રનું મોડલ, આપણી ખેતીવાડી, પશુપાલન, આ બધા જ વ્યવસાય જતા વિદ્યાર્થીઓ 100% કેમ્પસની અંદર એમને નોકરી મળી જાય આ પ્રકારની કેપેસિટી આપણે યુનિવર્સિટીએ ઊભી કરી છે.
0: બીજી તરફ ત્રિભુવન સહકારી યુનિવર્સિટીમાં MBA રૂરલ મેનેજમેન્ટની સ્નાતક થનારી બેચનું 100% પ્લેસમેન્ટ થયું છે. પ્લેસમેન્ટ પ્રક્રિયામાં 135 સંસ્થાઓ અને કંપનીઓએ ભાગ લીધો હતો, જેનાથી 83 ભરતી કરનારાઓએ કુલ 383 ઓફર આપ્યા. ઉપરાંત વિદ્યાર્થીઓને પ્રી પ્લેસમેન્ટની 13 ઓફર પણ મળી હતી. ત્રિભુવન સહકારી યુનિવર્સિટીમાં ઇરમાની ચાલુ વર્ષે બેચની ઓફર કરવામાં આવેલું વાર્ષિક સરેરાશ પેકેજ 16.34 લાખ રહ્યું હતું, જે અગાઉના વર્ષની સરખામણીએ 3.94% વધુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સવારે 10 વાગે કેબિનેટ બેઠક મળશે, જેમાં રથયાત્રાની તૈયારીઓ, રાજ્યભરમાં નીકળનારી રથયાત્રાની સુરક્ષા અને અમદાવાદમાં થયેલી વ્યવસ્થા, રાજ્યમાં વરસાદની સ્થિતિ, વરસાદ બાદ થયેલા નુકસાન અને સહાય બાબતે સમીક્ષા થશે. રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર પણ ચર્ચા થવાની સંભાવના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800-11-7800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા MyGOV ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ્ડ કોલ પણ આપી શકે છે અને SMSમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો મોકલી શકે છે. આ કડી માટે સૂચનો આ મહિનાની 24મી તારીખ સુધી મોકલી શકાશે. સલામતીની લોખંડી વ્યવસ્થા વચ્ચે ભગવાન જગન્નાથ અષાઢી બીજના પાવન પર્વ પર નગરચર્યાએ નીકળશે તેમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરતા નાયબ મુખ્યમંત્રીએ સલામતીની વ્યવસ્થાના તમામ પાસાઓની ચર્ચા કરી હતી, તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓને જરૂરી સૂચન કર્યા હતા. 16.2 કિલોમીટર લાંબા પરંપરાગત રથયાત્રા રૂટ પર 3 મુખ્ય રથો સાથે 18 ગજરાજ, 103 ટ્રક અને 30 અખાડા જોડાશે, જ્યારે સુરક્ષા માટે સમગ્ર રૂટ 26 રેન્જ અને 1397 પોઈન્ટ્સમાં વિભાજિત, 10 IG DIG સહિત 30,000થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. આ વર્ષે રથયાત્રાની સલામતી માટે આધુનિક ટેકનોલોજીનો સમન્વય સાધવામાં આવ્યો હોવાનું શ્રી સંઘવીએ જણાવ્યું હતું.
3: તમામ હાથીઓ પર ગ્રિપ્ટોમીટર, GPS, CCTV અને ડેસિબલ મીટરો લગાડવામાં આવ્યા છે અને હું શહેરીજનોને બી વિનંતી કરું

0: મંડળીઓ ને બી વિનંતી કરું છું, જ્યાર તક ગજરાજ પસાર ના થઈ જાય ત્યાર સુધી ડીજે એ ક્ષેત્રમાં ચાલુ નહીં કરવો જોઈએ, જેથી ગજરાજ ને કોઈ બી પ્રકારની ડિસ્ટર્બન્સ ના આવે અને આખા યાત્રાના રૂટ પર સરળતાથી મંદિર સુધી પહોંચી શકે તે માટે તમામ શહેરીજનો મદદગાર બને.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈ ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને મારા એક્સ હેન્ડલ @AIRnews_ABAD ને ફોલો કરશો. અમદાવાદની રથયાત્રા દરમિયાન 100થી વધુ ડ્રોન દ્વારા લાઈવ સર્વેલન્સ, હાથીઓની દેખરેખ માટે જીપીએસ, સીસીટીવી અને ડેસિબલ મીટર, બોડી વોર્ન કેમેરા, હાઈટેક વાયરલેસ સિસ્ટમ, એઆઈ વોઇસ બોટ, એન્ટ્રી ડ્રોન ગન તથા શંકાસ્પદ તત્વો અને ગુનેગારોને ઝડપવા માટે એઆઈ ફેસ રેકગ્નિશન કેમેરા જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. આ સિસ્ટમનું ગઈકાલે નિદર્શન કરાયું હતું. ડ્રોન અંગેની માહિતી આપતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું હતું કે જો કોઈ નોંધણી વિનાનું ડ્રોન ઉડતું નજરે પડશે તો તેને તોડી પડાશે.
2: જે પણ રજીસ્ટ્રેશન થયેલા ડ્રોન છે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા, એ સિવાયના કોઈ પણ ડ્રોન જો રથયાત્રાના રૂટ પર દેખાશે તો 5 જેટી ડ્રોન ગન વિવિધ પોઈન્ટ પર ગોઠવેલ છે. જો તે ડ્રોન ડિટેક્ટ થશે તો તાત્કાલિક તેને સોફ્ટ કિલ કરી અને તે જ જગ્યા પર પાડી દેવામાં આવશે, અથવા તો બેક ટુ હોમ કે તે જ્યાંથી પણ આવેલું છે ત્યાં એ ડ્રોનને પરત કરી અને સિસ્ટમને તોડી પાડવામાં આવશે.
1: ક્રિકેટમાં ભારતે ગઈકાલે પ્રથમ એક દિવસીય મેચમાં ઇંગ્લેન્ડને 6 વિકેટથી હરાવ્યું. બર્મિંગહામના એજબેન્ટન ખાતે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા 258 રન બનાવ્યા, જેમાં સૌથી વધુ જો રૂટે 76 અને લિયામ ડોસને 68 રન બનાવ્યા. જવાબમાં ભારતે 45 ઓવર અને 2 બોલમાં 4 વિકેટ ગુમાવીને 262 રન બનાવીને લક્ષ્ય હાંસલ કર્યું હતું. કેપ્ટન શુભમન ગીલે સૌથી વધુ 80, જ્યારે અક્ષર પટેલે 57 અને વોશિંગ્ટન સુંદરે 52 રન બનાવ્યા હતા. રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. હાલ કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે ભારે વરસાદ થાય તેવી કોઈ શક્યતા નથી, તેમ હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસે જણાવ્યું. જ્યારે રાજ્યમાં આજે સવારે 6 વાગે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન સુરત, સાબરકાંઠા, કચ્છ, તાપી સહિતના જિલ્લાના 17 તાલુકાઓમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. ભરૂચ જિલ્લાના પાનોલી પોલીસ સ્ટેશનના 3 પોલીસકર્મીઓ લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે. તેમના પર મોબાઈલ પરત આપવા 3 લાખની લાંચ લેવાનો આરોપ હતો. એસીબીએ પાનોલી પોલીસ સ્ટેશન સામે આવેલા ડી સ્ટાફની ચેમ્બરમાં ટ્રેપ ગોઠવીને 3 પોલીસકર્મીઓને પ્રથમ હપ્તાના 1 લાખ રૂપિયા લેતા રંગે હાથે ઝડપ્યા હતા. કચ્છ જિલ્લામાં જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને ચાલુ વર્ષ દરમિયાન સંભવિત ઘાસની અછત અંગે સમીક્ષા બેઠક યોજાઈ. બેઠકમાં જિલ્લામાં હજુ સુધી નોંધપાત્ર વરસાદ ન થતાં સંભવિત ઘાસની અછતની સ્થિતિને પહોંચી વળવા માટે પૂર્વ તૈયારી, વિવિધ વિભાગો વચ્ચે સંકલન તેમજ જરૂરી આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. અમદાવાદ શહેરમાં વાહનોના હોર્નના વધુ પડતા ઉપયોગથી સર્જાતા અવાજ પ્રદૂષણને નિયંત્રિત કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવીન ટેકનોલોજી આધારિત પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત લોટ આધારિત વાય હોંક ડિવાઇસ પસંદગીના વાહનોમાં સ્થાપિત કરવામાં આવશે. ડિવાઇસમાં સમાવિષ્ટ સ્માર્ટ નોઇઝ સેન્સરની મદદથી વાહનના હોર્નના ઉપયોગ અંગેનો ડેટા એકત્રિત કરવામાં આવશે તેમજ તેનું વિશ્લેષણ કરવામાં આવશે. અમદાવાદ સ્થિત SVPI એરપોર્ટને ગ્રાહક અનુભવ ક્ષેત્રે પ્રતિષ્ઠિત એરપોર્ટ કસ્ટમર એક્સપિરિયન્સ લેવલ 5 એક્રેડિટેશન પ્રાપ્ત થયું છે. આ સન્માન મેળવનારું ભારતનું 3જું એરપોર્ટ બન્યું છે. મુસાફરોને તેમની સમગ્ર યાત્રા દરમિયાન શ્રેષ્ઠ સુવિધાસભર અને ગ્રાહક કેન્દ્રિત અનુભવ પ્રદાન કરવાની એરપોર્ટની સતત પ્રતિબદ્ધતાને દર્શાવે છે. અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક વાહન ચોરને ઝડપીને 9 બાઇક કબજે કરી છે, જ્યારે ફરાર આરોપીને પકડવા માટે તાજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ, સાબરકાંઠા અને અરવલ્લીના અલગ અલગ વિસ્તારમાંથી બાઇક ચોરી કરીને રાજસ્થાનમાં વેચવામાં આવતી હતી. રાજકોટમાં લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા 2 થી 6 સપ્ટેમ્બર સુધી 5 દિવસે લોકમેળાનું આયોજન કરાયું છે, જે અંતર્ગત જન્માષ્ટમીના લોકમેળામાં સ્ટોલ પ્લોટ માટેની અરજી, ડ્રો તથા હરાજીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. શહેરના રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર આ મેળા માટે સ્ટોલ પ્લોટ માટે અરજદારો 20 થી 28 જુલાઈ સુધી અરજી કરી શકશે, જેનો ડ્રો અને હરાજી 1 થી 6 ઓગસ્ટ દરમિયાન થશે. ધોલેરા આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ વિમાનમથકનું બાકીનું કામ 3 મહિનામાં પૂર્ણ કરીને વિમાન સેવાઓ શરૂ કરાશે. ત્રિભુવન સહકારી યુનિવર્સિટીના ઉત્તીર્ણ વિદ્યાર્થીઓ વિશ્વભરમાં સહકાર પ્રતિનિધિઓ તરીકે કાર્ય કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા કૃષિમંત્રી. આજે કેબિનેટની બેઠકમાં વરસાદની સ્થિતિ, રથયાત્રાની તૈયારીઓ સહિતના મુદ્દે ચર્ચા. સલામતીના લોખંડી બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથ આવતીકાલે નગર જગ્યાએ નીકળશે અને પ્રથમ એક દિવસીય મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 6 વિકેટે હરાવ્યું. આકાશવાણીના

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે સમય થઈ ગયો છે ગુજરાતી ગીતોનો, તો ચાલો સાંભળીએ રમેશ પારેખની આ સુંદર મજાની રચના અલાપ દેસાઈના સ્વરમાં.

ઉદિત નારાયણના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા સુરેશ દલાલની આ સુંદર રચના. શ્રોતા મિત્રો, હવે સાંભળીએ એક સુંદર મજાની રચના હિમા દેસાઈ અને આશિત દેસાઈના યુગલ સ્વરમાં.

દીપાલી સોમૈયા અને સાધના સરગમના યુગલસ્વરમાં આપ સાંભળી રહ્યા હતા માધવ રામાનુજની આ રચના, સાથે શ્યામલ સૌમિલનું સંગીત. શ્રોતા મિત્રો, આજના ગુજરાતી ગીતોના આ કાર્યક્રમમાં અંતે હવે આપને સંભળાવીએ મિતાલી સિંઘ અને ભૂપિન્દર સિંઘના યુગલસ્વરમાં તુષાર શુક્લની આ રચના.

આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર. બરાબર 7:45 એ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

નમસ્કાર, આકાશવાણી સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. હૈદરાબાદમાં આજથી બે દિવસીય 12મી બ્રિક્સ શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠકનો પ્રારંભ. કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડી આજે દિલ્હીમાં ખનિજ બ્લોક્સની હરાજીના 8મા તબક્કાનો પ્રારંભ કરાવશે. ભારત અને યુકે વચ્ચે વ્યાપક આર્થિક અને વેપાર કરાર અમલમાં આવતા યુકેમાં ભારતીય વ્યવસાયોની ગતિશીલતા અને સ્પર્ધાત્મકતાને વેગ મળશે. હોર્મુઝ સમુદ્ર દુનિયામાં બે વેપારી જહાજો પર

0: બાદ ભારતીય નાવિકોની સુરક્ષા માટે નાવિક પ્રથમ પહેલ શરૂ. ક્રિકેટમાં ભારતે ઇંગ્લેન્ડને 6 વિકેટે હરાવ્યું, જ્યારે ફિફા વર્લ્ડ કપની સેમીફાઇનલમાં ફાન્સને હરાવીને સ્પેન ફાઇનલમાં. સમાચાર વિગતવાર. આજથી હૈદરાબાદમાં 12મી બ્રિક્સ શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠક શરૂ થશે. આ 2 દિવસીય બેઠકમાં બ્રિક્સ દેશોના શ્રમ અને રોજગાર મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ ભાગ લેશે. આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા કરશે. આ બેઠકમાં સામાજિક સુરક્ષાને પ્રોત્સાહન આપવા, શ્રમ ક્ષેત્રને સુવ્યવસ્થિત કરવા અને કાર્યબળમાં મહિલાઓની ભાગીદારી વધારવા જેવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. રોજગાર કાર્યકારી જૂથ દ્વારા તૈયાર કરાયેલ ડ્રાફ્ટ ઘોષણાપત્ર પર પણ વિચારણા કરવામાં આવશે. આ બેઠકનો ઉદ્દેશ્ય શ્રમ નીતિઓ, કૌશલ્ય વિકાસ અને સમાવિષ્ટ રોજગારના ક્ષેત્રોમાં બ્રિક્સ દેશો વચ્ચે સહયોગને મજબૂત બનાવવાનો છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે બ્રસેલ્સમાં યુરોપિયન યુનિયનના વિદેશ અને સુરક્ષા નીતિના ઉચ્ચ પ્રતિનિધિ કાજા કલાસ સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે તેમની વચ્ચે પશ્ચિમ એશિયાને શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ચર્ચા થઈ છે. બંને નેતાઓએ સલામત અને અવરોધરહિત દરિયાઈ વાણિજ્યના મહત્વ પર પણ ચર્ચા કરી. આ સાથે જ શ્રીમતી કલાસે પણ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે આ ભારત યુરોપિયન યુનિયન સંબંધો માટે એક ઐતિહાસિક વર્ષ છે, જેમાં બંને પક્ષો વચ્ચે વેપાર, ટેકનોલોજી, સુરક્ષા અને સંરક્ષણમાં સહયોગ વધુ ગાઢ બની રહ્યો છે. કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડી આજે નવી દિલ્હીમાં મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક ખનીજ બ્લોક્સની હરાજીના 8મા તબક્કાનો પ્રારંભ કરાવશે. ખાણ મંત્રાલયે જણાવ્યું કે આ તબક્કામાં 9 રાજ્યોમાં ફેલાયેલા 20 મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક ખનીજ બ્લોક્સનો સમાવેશ થાય છે, જેમાં 13 નવા ઓળખાયેલા બ્લોક્સ છે અને બીજા 7 બ્લોક્સ શોધખોળ હેઠળ છે. ખનીજ પોર્ટફોલિયોમાં મોલીબ્ડેનમ, ગ્રેફાઇટ, ગ્લાઉકોનાઇટ, રેર અર્થ એલિમેન્ટ્સ, ટાઇટેનિયમ, રંગસ્ટન, પોટાશ, લિથિયમ, સીઝિયમ અને રૂબીડિયમનો સમાવેશ થાય છે. આ ખનીજો સ્વચ્છ ઉર્જા, અદ્યતન ઉત્પાદન, ખાતરો સંરક્ષણ અને અન્ય વ્યૂહાત્મક ક્ષેત્રો માટે મહત્વપૂર્ણ છે. હરાજીના 7 તબક્કા પૂરા થયા પછી મંત્રાલયે 88 મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક ખનીજ બ્લોક્સમાંથી 56ની સફળતાપૂર્વક હરાજી કરી છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ સ્પેનની મુલાકાત પૂરી કરી બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સ પહોંચ્યા. યુરોપ પ્રવાસ દરમિયાન ભારતની આર્થિક ભાગીદારીને મજબૂત બનાવવા માટે ઉચ્ચસ્તરીય ભારતીય વ્યાપાર પ્રતિનિધિમંડળ પણ કેન્દ્રીય મંત્રીની સાથે છે. આ બેઠકમાં વેપાર, રોકાણ, ટેકનોલોજી, નવીનતા અને ટકાઉપણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. શ્રી ગોયલ બેલ્જિયમના નાયબ પ્રધાનમંત્રી ડેવિડ ક્લેરિનવલને મળ્યા અને વેપાર, રોકાણ, ટેકનોલોજી અને કાર્યબળ ગતિશીલતામાં ભારત બેલ્જિયમ સહયોગ અંગે વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી. શ્રી ગોયલ બ્રસેલ્સમાં યુરોપિયન કૃષિ અને ખાદ્ય કમિશનર ક્રિસ્ટોફ હેન્સનને મળ્યા. ખાદ્ય સુરક્ષામાં વધારો કરીને, ખેડૂતોને ટેકો આપીને અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપીને કૃષિ ભાગીદારીને વધુ ગાઢ બનાવવાના વિષય પર ચર્ચા કરવામાં આવી. ભારત અને યુકે વચ્ચે વ્યાપક આર્થિક અને વેપાર કરાર અમલમાં આવ્યો, જે યુકેમાં ભારતીય વ્યવસાયોની ગતિશીલતા અને સ્પર્ધાત્મકતાને વેગ આપશે. આ સીમાચિહ્નરૂપ કરાર હેઠળ ભારતીય નિકાસને યુકે બજારમાં 90% ટેરિફ લાઇન પર શૂન્ય ડ્યુટી એક્સેસ મળશે. આ કરાર ભારત અને યુકેની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા માટે એક મહત્વનું પગલું છે. સાંભળીએ એક અહેવાલ.
1: इस समझौते के तहत भारतीय निर्यातकों को ब्रिटेन में कई प्रमुख क्षेत्रों में शुल्क पूरी तरह समाप्त होने का लाभ मिलेगा. प्रोसेस्ड फूड उत्पादों पर 70% तक, समुद्री उत्पादों पर 21% से अधिक, इंजीनियरिंग सामान और ऑटो कंपोनेंट्स पर लगभग 18%, चमड़े और फुटवेयर उत्पादों पर 16% तथा वस्त्र और परिधान पर लगभग 12% तक लगने वाला शुल्क अब शून्य हो जाएगा. इससे ब्रिटेन के बाजार में भारतीय उत्पादों की प्रतिस्पर्धा बढ़ेगी. किसानों, मछुआरों, सूक्ष्म, लघु और मध्यम उद्यमियों तथा विनिर्माण क्षेत्र को नए अवसर मिलेंगे. रोहन के साथ अमन यादव, आकाशवाणी समाचार, दिल्ली.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800-1178-00 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પર પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ્ડ કોલ પણ કરી શકે છે અને SMSમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો મોકલી શકે છે. આ કડી માટે સૂચનો આ મહિનાની 24મી તારીખ સુધી મોકલી શકાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને મારા એક ચેનલ AIR News_ABIDને ફોલો કરશો. હોર્મુઝ સમુદ્ર ધુનીમાં બે વેપારી જહાજો પર હુમલા બાદ પશ્ચિમ એશિયામાં દરિયાઈ સુરક્ષાની વધતી ચિંતાઓ વચ્ચે

0: કેન્દ્રીય જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે સંઘર્ષગ્રસ્ત પ્રદેશમાં કાર્યરત ભારતીય નાગરિકોની સુરક્ષા માટે એક વ્યાપક નાવિક પ્રથમ પહેલ શરૂ કરી છે. મંત્રીએ નાવિકોની સલામતી અને કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે સમગ્ર સરકારના પ્રતિભાવનો પણ નિર્દેશ આપ્યો છે. સાંભળીએ કહેવાલ.
1: पश्चिम एशिया में समुद्री सुरक्षा स्थिति की समीक्षा के लिए नई दिल्ली में उच्च स्तरीय अंतर मंत्रालय बैठक की अध्यक्षता करते हुए केंद्रीय मंत्री सर्बानंद सोनोवाल ने क्षेत्र में संचालित प्रत्येक भारतीय नाविक की जहाजवार वास्तविक समय में निगरानी और प्रभावित प्रत्येक भारतीय नाविक के लिए समर्पित संपर्क अधिकारी नियुक्त करने के निर्देश दिए. श्री सोनोवाल ने डीजी शिपिंग को फारस की खाड़ी, हॉर्मुज जलडमरू मध्य और ओमान की खाड़ी में संचालित सभी जहाजों पर तैनात भारतीय नाविकों की निगरानी के लिए एक परिचालन डैशबोर्ड स्थापित करने के निर्देश दिए. रोहन के साथ सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली.
0: સરકારે દેશનો પહેલો સેવા ઉત્પાદન સૂચકાંક આઈએસપી પ્રસિદ્ધ કર્યો. આઈએસપી ઔપચારિક સેવા ક્ષેત્રની પ્રવૃત્તિનું માસિક મૂલ્યાંકન કરશે. 2024-25ને આધાર વર્ષ તરીકે ગણીને તૈયાર કરાયેલો આ પહેલો સેવા ઉત્પાદન સૂચકાંક એપ્રિલ 2026 માટે છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે તેને દેશના સેવા ક્ષેત્રનું વધુ સારી રીતે મૂલ્યાંકન કરવા અને આંકડાકીય પ્રણાલીને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. ક્રિકેટમાં ભારતે ગઈકાલે પ્રથમ એક દિવસીય મેચમાં ઇંગ્લેન્ડને 6 વિકેટથી હરાવ્યું. બર્મિંગહામના એઝબેસ્ટન ખાતે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા 258 રન જ બનાવ્યા, જેના જવાબમાં ભારતે 45 ઓવર અને 2 બોલમાં 4 વિકેટ ગુમાવીને 262 રન બનાવીને લક્ષ્ય હાંસલ કર્યું. કેપ્ટન શુભમન ગિલે સૌથી વધુ 80, જ્યારે અક્ષર પટેલે 57 અને હોસિંગ્ટન સુંદરે 52 રન બનાવ્યા. ભારત તરફથી અક્ષર પટેલે 4 વિકેટ ઝડપી અને તેમને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યા. 3 મેચની શ્રેણીની બીજી મેચ આવતીકાલે કાર્ડિફમાં રમાશે. અમેરિકાના ટેક્સાસમાં રમાયેલી પહેલી સેમીફાઇનલ મેચમાં સ્પેને ફ્રાન્સને 2-0થી હરાવીને ફિફા વર્લ્ડ કપના ફાઇનલમાં સ્થાન મેળવ્યું. 22મી મિનિટે પેનલ્ટીથી સ્પેન માટે મિકેલ ઓયાઝારબાલે પહેલો ગોલ કર્યો, ત્યારબાદ પેડ્રો પોરોએ 58મી મિનિટે બીજો ગોલ કર્યો. હવે ફાઇનલમાં સ્પેનનો સામનો આજે રાત્રે આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી બીજી સેમીફાઇનલના વિજેતા સામે થવાનો છે. ભારતીય મૂળના નાસા અવકાશયાત્રી અનિલ મેનન અને અન્ય 2 રશિયન અવકાશયાત્રીઓ સહિતના યાનનું આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ખાતેથી પ્રક્ષેપણ થયું. તેમણે સોયુઝ MH-29 અવકાશયાનમાં કઝાકિસ્તાનથી અવકાશયાત્રા શરૂ કરી. અનિલ મેનનની આ પ્રથમ અવકાશયાત્રા છે. તેમનું મિશન લગભગ 8 મહિના ચાલશે અને તેઓ એપ્રિલ 2027માં પૃથ્વી પર પાછા ફરશે. નાસાના જણાવ્યા અનુસાર આ સમય દરમિયાન અનિલ મેનન વૈજ્ઞાનિક સંશોધન અને નવી તકનીકોના પરીક્ષણ સાથે સંકળાયેલા અનેક પ્રયોગો કરશે, જે ભવિષ્યના અવકાશ મિશન અને પૃથ્વી પરના જીવન માટે ઉપયોગી થશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
2: આજના અખબારોમાં વિવિધ સમાચાર છપાયા છે. સંદેશ લખે છે કે રામ મંદિરમાં 3 કરોડની દાનચોરીની ટ્રસ્ટના ખજાનજીની કબૂલાત. ગુજરાત સમાચાર લખે છે કે અમેરિકા ઇરાન યુદ્ધથી ભારતનો જીડીપી 1.2% ગગડ્યો. દિવ્ય ભાસ્કર લખે છે કે હોર્મુઝ 30 ભારતીય ક્રૂ ધરાવતા 2 ટેન્કર પર ઈરાનનો હુમલો, 1નું મોત, 10 ઈજાગ્રસ્ત. નવગુજરાત સમયે લખ્યું છે કે ટ્રમ્પે ફેરવી તોડ્યું, હોર્મુઝમાં 20% ટેક્સના બદલે ખાડી દેશો અમેરિકામાં રોકાણ કરે. અને ફુલછાપ લખે છે કે શાળા મૂલ્યાંકનમાં 3જી ભાષામાં પાસ થવું અનિવાર્ય, CBSEનો નિર્દેશ.
0: અને હવે અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. હૈદરાબાદમાં આજથી 2 દિવસીય 12મી બ્રિક્સ શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠકનો પ્રારંભ. કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડી આજે દિલ્હીમાં ખનિજ બ્લોક્સની હરાજીના 8મા તબક્કાનો પ્રારંભ કરાવશે. ભારત અને યુકે વચ્ચે વ્યાપક આર્થિક અને વેપાર કરાર અમલમાં આવતા યુકેમાં ભારતીય વ્યવસાયોની ગતિશીલતા અને સ્પર્ધાત્મકતાને વેગ મળશે. હોર્મુઝ સમુદ્ર ધુનીમાં 2 વેપારી જહાજો પર હુમલા બાદ ભારતીય નાવિકોની સુરક્ષા માટે નાવિક પ્રથમ પહેલ શરૂ. ક્રિકેટમાં ભારતે ઇંગ્લેન્ડને 6 વિકેટે હરાવ્યું, જ્યારે ફિફા વર્લ્ડ કપની સેમીફાઇનલમાં ફ્રાન્સને હરાવીને સ્પેન ફાઇનલમાં. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.

હેપી ન્યૂ યર ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા નીતિ મોહન, વિશાલ ભારદ્વાજ, કે અને શંકર મહાદેવનના સ્વરમાં. શ્રોતા મિત્રો, હવે બરાબર 8 વાગે સાંભળશો હિન્દીમાં સમાચાર, ત્યારબાદ 8:30 સાંભળશો, 8:15 સાંભળશો અંગ્રેજીમાં સમાચાર.

નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણીના આપના મનપસંદ કાર્યક્રમ સવારે સવારેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે 15 જુલાઈ એટલે કે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ. આજના સમયમાં માત્ર ડિગ્રી પૂરતી નથી, કૌશલ્ય પણ એટલું જ જરૂરી છે. પછી એ રસોઈ બનાવવાનું હોય, વિડીયો એડિટિંગ હોય, કમ્યુનિકેશન હોય કે પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, દરેક નવી કળા આપણને નવી તક તરફ લઈ જાય છે. તો ચાલો શરૂઆત કરીએ એક એવા ગીતથી જે સપનાઓને ઉડાન આપવાની પ્રેરણા આપે છે.

ના સ્વરમાં. સચિન જીગરનું સંગીત અને લિરિક્સ કુમાર શ્રોતા મિત્રો, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વર્ષ 2014માં 15 જુલાઈને વર્લ્ડ યુથ સ્કિલ્સ ડે એટલે કે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ તરીકે જાહેર કર્યો. આ દિવસનો મુખ્ય હેતુ છે યુવાનોને રોજગાર, ઉદ્યોગ સાહસિકતા અને બદલાતી દુનિયા માટે જરૂરી કૌશલ્ય તરફ પ્રેરિત કરવાનો. અને આ વર્ષની થીમ છે સ્કિલ્સ ફોર અ શેર્ડ ફ્યુચર, એટલે કે એવી કુશળતા જે માત્ર પોતાની કારકિર્દી નહીં પરંતુ સમગ્ર સમાજનું ભવિષ્ય વધુ સારું બનાવે.

સુખવિંદર સિંહ અને હરિચરણ સાથે હરિપ્રિયાના સ્વરમાં ફિલ્મ તમાશાનું આ ગીત, એ આર રહેમાનનું સંગીત અને ઇરશાદ કામિલના બોલ.

0: આજના સવારે સવારે કાર્યક્રમમાં લઈએ એક નાનકડો અંતરાલ.
1: કેચ ધ રેઇન, બારિશ કે પાણી કી એક એક બુંદ કો હમે બચાના હૈ. તો મેરા ખાસ આગ્રહ હૈ, વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલકર કે બચાએ.
2: જળ છે તો આપણી છીએ. ચાલો ઘર અને ઓફિસ માં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અપનાવીએ. રિચાર્જ પેટ અને શાફ્ટ બનાવીએ. બિન ઉપયોગી બોરવેલ ને ઠીક કરીએ. જળાશયો માં કાપ દૂર કરીએ. વધુ ને વધુ વૃક્ષો વાવીએ. ચાલો આ વરસાદ માં કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ.
3: વિડીયો લાઈક કરવાના પૈસા મળશે. સો ઇઝી.
4: પસાણો.
5: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
0: સવારે સવારે કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો અને આજની થીમ છે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ. શ્રોતા મિત્રો, આજના જમાનામાં માત્ર ટેકનિકલ સ્કિલ્સ પૂરતી નથી. નિષ્ણાંતોના મતે ભવિષ્ય માટે જરૂરી છે ડિજિટલ સ્કિલ્સ, એઆઈ વિશેની સમજ, કમ્યુનિકેશન સ્કિલ્સ, ક્રિટિકલ થિંકિંગ, ટીમમાં કામ કરવાની ક્ષમતા અને સમસ્યાઓનો ઉકેલ શોધવાની આવડત. કારણ કે ટેકનોલોજી ઝડપથી બદલાઈ રહી છે, પણ માનવીય સમજ અને ક્રિએટિવિટી જ હંમેશા સૌથી મોટી તાકાત રહેશે આપણી. તો ચાલો આ બદલાતા સમયની સાથે આપણે પણ નવી નવી સ્કિલ્સ ડેવલપ કરીને આ બદલાતા સમયમાં સફળ થવા માટે સુસજ્જ થઈ જઈએ.

0: બેની દયાલ અને સલીમ મર્ચન્ટના યુગલસ્વરમાં આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ બેન્ડ બાજા બારાતનું આ ગીત, સલીમ સુલેમાનનું સંગીત અને અમિતાભ ભટ્ટાચાર્યના બોલ.
1: રેઇન, બારિશ કે પાણી કી એક એક બુંદ કો હમે બચાના હૈ, તો મેરા ખાસ આગ્રહ હૈ વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલકર કે બચાએ.
2: જળ છે તો આપણી છીએ, ચાલો ઘર અને ઓફિસ માં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અપનાવીએ. રિચાર્જ પેટ અને શાફ્ટ બનાવીએ, બિન ઉપયોગી બોરવેલ ને ઠીક કરીએ, જળાશયો માં કાપ દૂર કરીએ, વધુ ને વધુ વૃક્ષો વાવીએ. ચાલો આ વરસાદ માં કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ.
0: સવારે સવારે કાર્યક્રમમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ યુવા કૌશલ્ય દિવસની. શ્રોતા મિત્રો, મજાની વાત એ છે કે ઘણા લોકો એવું માનતા હોય છે કે નવી સ્કિલ્સ શીખવા માટે ઉંમર જોવી પડે અને આપણે મોટા થઈ જઈએ પછી તો કંઈ નવું શીખી ના શીખીએ. પણ સાચી વાત તો એ છે કે જે દિવસે શીખવાનું બંધ કરીએ ને, એ જ દિવસે આપણે આગળ વધવાનું પણ બંધ કરી દઈએ છીએ. તો આજે એક નાનકડો સંકલ્પ કરીએ કે હવેથી દરેક મહિનામાં એક નવી સ્કિલ્સ તો જરૂર ડેવલપ કરીશું. અને ઘણા લોકો પૂછતા હોય છે કે એઆઈ આવશે તો નોકરી જતી રહેશે શું? પણ એક્સપર્ટ્સનું કહેવું એમ છે કે એઆઈ ઘણા કામ કરવાની રીત બદલશે, પરંતુ નવી તકો ઊભી પણ કરશે. અને એટલે જ એઆઈથી ડરવાની જરૂર નથી, એઆઈ સાથે કામ કરવાનું શીખવાની જરૂર છે. તો ચાલો આપણા આજના સંકલ્પને મજબૂત કરીએ કે હવેથી દર મહિને એક નવી સ્કિલ તો જરૂર ડેવલપ કરીશું. કરશો ને?

जिंदगी ना मिलेगी दोबारा फिल्मनु गीत आप सांभळी रह्या हता विशाल ददलानीना स्वरमां। शंकर एहसान लॉयनु संगीत अने जावेद अख्तरना बोल। श्रोता मित्रो, आजे आपणे विश्व युवा कौशल्य दिवसनी वात तो करी ज, पण आजे भारतना महान शिक्षण प्रेमी नेता कुमार स्वामी कामराज એટલે કે રામ કામરાજની જન્મજયંતિ પણ છે। તેમને ઘણીવાર કિંગ મેકર તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ શિક્ષણ ક્ષેત્રે એમનું યોગદાન પણ એટલું જ મહત્વનું છે। મદ્રાસ રાજ્યના મુખ્યમંત્રી તરીકે તેમણે ગામડા સુધી શાળાઓ પહોંચે તે માટે વિશેષ પ્રયત્નો કર્યા। અનેક નવી શાળાઓ શરૂ કરવામાં આવી અને આર્થિક રીતે નબળા પરિવારોના બાળકો પણ ભણી શકે તે માટે મધ્યાહન ભોજન એટલે કે મિડ ડે મીલ સ્કીમને પ્રોત્સાહન આપ્યું। આ પહેલે શાળામાં બાળકોની હાજરી વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી અને આજના વિશ્વ યુવા કૌશલ્ય દિવસ પર કે કામરાજજીનો સંદેશ આપણને યાદ અપાવે છે કે શિક્ષણ અને કૌશલ્ય બંને સાથે હોય તો યુવાનોનું ભવિષ્ય વધુ ઉજ્જવળ બની શકે છે।

મિત્રો, આજે આપણે વાત કરવી વિશ્વ યુવા કૌશલ્ય દિવસની, અને સાથે જ યાદ કર્યા ભારતના મહાન શિક્ષણ પ્રેમી નેતા કુમારસ્વામી કામરાજને, જેમણે શિક્ષણને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. તો ચાલો આ સાથે જ એક નાનકડો સંકલ્પ લઈએ કે હવે દર મહિને આપણે એક નવી સ્કિલ શીખીશું, દરરોજ કંઈક નવું જાણીશું, અને મળેલા જ્ઞાનનો ઉપયોગ માત્ર પોતાની સફળતા માટે નહીં પરંતુ સમાજના વિકાસ માટે કરીશું. આ વિચાર સાથે સવારે સવારેમાંથી હું શિવાની લઉં છું આપની રજા. ફરી મળીશું નવા વિષય અને નવી માહિતી સાથે. ત્યાં સુધી શીખતા રહો, સ્મિત કરતા રહો અને જીવનમાં આગળ વધતા રહો. સવારે સવારે.

આરતી મુનશીના સ્વરમાં ગવાયેલા સુંદર મજાના ગીતથી તુષાર શુક્લાની આ રચના સાથે શ્યામલ સૌમિલ મુનશીનું સંગીત.

0: સવારે સવારે.
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર, અને હવે સમય થઈ ગયો છે ગુજરાતી ગીતો માણવાનો. તો ચાલો શરૂઆત કરીએ

0: સાધના સરગમ અને રૂપકુમાર રાઠોડના યુગલસ્વરમાં આપ સાંભળી રહ્યા હતા તુષાર શુક્લની આ રચના, જેને કમ્પોઝ કરી છે શ્યામલ સૌમલ મુનશીએ. શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોના આ કાર્યક્રમમાં આગળ વધતા પહેલા લઈએ એક નાનકડો અંતરાલ.
1: कैच द रेन, बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है. तो मेरा खास आग्रह है, वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं.
2: जल छे तो आपनी चाहिए. चालो घर अने ऑफिस मा रेन वाटर हार्वेस्टिंग टेक्नोलॉजी अपनाविए. रिचार्ज पेट अने शाफ्ट बनाविए. बिन उपयोगी बोरवेल ने ठीक करिए. जलाशयो मा काप दूर करिए. वधु ने वधु वृक्षो वाविए. चालो आ वरसाद मा कैच द रेन अभियान साथे जोड़ाइए.
0: વરસાદની સિઝન તો આવી ગઈ છે, તો ચાલો હવે આપણે સાંભળીએ આવું જ એક સરસ મજાનું ગીત, જે આપણને ધોધમાર મુશળધાર નહીં પરંતુ રીમઝીમ રીમઝીમ વરસાદની યાદ અપાવે છે. આકાશવાણી ગાયક વૃંદ દ્વારા ગવાયેલું આ સુંદર મજાનું ગીત, જે લખ્યું છે જયંત પાલને અને કમ્પોઝ કર્યું છે કેતુમન પ્રાગીએ.

0: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. આ સાથે જ આપણે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. હવે બરાબર 10 વાગે સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજાર લીલા નિશાન સાથે ખુલ્યું. સેન્સેક્સમાં 550 અંકથી વધુનો ઉછાળો, જ્યારે નિફ્ટી 143ના ઉછાળા સાથે 24,000થી વધુની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આજે તેમના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરના લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે. હૈદરાબાદમાં આજથી 2 દિવસીય 12મી બ્રિક્સ શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠકનો પ્રારંભ. કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડી આજે દિલ્હીમાં ખનીજ બ્લોક્સની હરાજીના 8મા તબક્કાનો પ્રારંભ કરશે. સરકારે દેશનો પહેલો સેવા ઉત્પાદન સૂચકાંક ISP પ્રસિદ્ધ કર્યો. ભારત ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવવા અને સ્વચ્છ આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે તેના પરમાણુ ઉર્જા કાર્યક્રમનો સતત વિસ્તાર કરી રહ્યું છે. આસામમાં પૂરની સ્થિતિ હજુ પણ ગંભીર. 6 જિલ્લાઓમાં 37,000થી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત. ભારતીય મૂળના નાસા અવકાશયાત્રી અનિલ મેનન અને 2 અન્ય રશિયન અવકાશયાત્રીઓ સહિતના યાનનું આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ખાતેથી પ્રક્ષેપણ થયું. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ સ્પેનની મુલાકાત પૂરી કરી બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સ પહોંચ્યા. ભારત અને યુકે વચ્ચે વ્યાપક આર્થિક અને વેપાર કરાર અમલમાં આવતા યુકેમાં ભારતીય વ્યવસાયોની ગતિશીલતા અને સ્પર્ધાત્મકતાને વેગ મળશે. હોર્મુઝ સામુદ્રધુનીમાં 2 વેપારી જહાજો પર હમલા બાદ ભારતીય નાવિકોની સુરક્ષા માટે નાવિક પ્રથમ પહેલ શરૂ. અમદાવાદથી ભુજ આવતી નમો ભારત ટ્રેન કુકમા પાસે ટેકનિકલ ખામીના કારણે અટવાઈ, 3 કલાક મોડી પડી. ધોલેરા આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ વિમાન મથકનું બાકીનું કામ 3 મહિનામાં પૂર્ણ કરીને વિમાન

સેવાઓ શરૂ કરાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જગન્નાથરાવ જોશીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી. ત્રિભુવન સહકાર યુનિવર્સિટીના ઉત્તીર્ણ વિદ્યાર્થીઓ વિશ્વભરમાં સહકાર પ્રતિનિધિઓ તરીકે કાર્ય કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા કૃષિમંત્રી. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર, અને અત્યારે સમય થઈ ગયો છે 10:30, એટલે કે હિન્દી ફિલ્મી ગીતો માણવાનો સમય. તો ચાલો શરૂ કરીએ સિમરન ફિલ્મના આ ગીતથી. શલમાલી ખોલગલેનો અવાજ સાથે દિવ્યા કુમાર, સચિન જીગરનું સંગીત અને વાયુના બોલ.

મજાની લાઈફ આપણે જીવવી જોઈએ, અને મજાની લાઈફ ગીત આપણે સાંભળી રહ્યા હતા. ફિલ્મ હતી સિમરન. શ્રોતા મિત્રો, હવે આપને સંભળાવીએ ફિલ્મ ધૂમ 3નું આ ગીત સુનિધિ ચૌહાણના સ્વરમાં, પ્રીતમદાનું સંગીત સાથે અમિતાભ ભટ્ટાચાર્યના બોલ.

હિન્દી ફિલ્મ ગીતોના કાર્યક્રમમાં આગળ વધતા આપને સંભળાવીએ મોહિત ચૌહાણના સ્વરમાં ફિલ્મ તમાશાનું આ ગીત, ઇરશાદ કામલના બોલ અને સંગીત એ આર રહેમાનનું.

અને આ સાથે જ આજનો હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. બરાબર 10:45 સાંભળશો સુગમ સંગીત, જેમાં આજે ડોક્ટર ફાલ્ગુની ડોક્ટરના સ્વરમાં વિવિધ રચનાઓ. સૌપ્રથમ સાંભળીશું રવિન્દ્ર ઠાકોરની આ રચના.

અને આ સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. બરાબર 11 વાગે સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજાર લીલા નિશાન સાથે ખુલ્યું. સેન્સેક્સમાં 560 અંકથી વધુનો ઉછાળો, જ્યારે નિફ્ટી 150થી વધુની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 65મા જન્મદિને ત્રિમંદિરમાં દર્શન કરી પૂજા અર્ચના કર્યા. મુખ્યમંત્રીના જન્મદિન નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નેતૃત્વમાં રાજ્ય વિકાસના નવા શિખરો સર કરી રહી હોવાનું જણાવીને શુભેચ્છાઓ પાઠવી. ભગવાન જગન્નાથની વિશ્વપ્રસિદ્ધ રથયાત્રા માટે પૂરી સંપૂર્ણ સજ્જ. રથ ઉત્સવ માટેની ધાર્મિક અને વહીવટી સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ અપાયો. આજે કેબિનેટની બેઠકમાં વરસાદની સ્થિતિ, રથયાત્રાની તૈયારીઓ સહિતના મુદ્દે ચર્ચા. સલામતીના લોખંડી બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથ આવતીકાલે નગરચર્યાએ નીકળશે. અમદાવાદની રથયાત્રા દરમિયાન 100થી વધુ ડ્રોન દ્વારા લાઇવ સર્વેલન્સ, ગુનેગારોને ઝડપવા એઆઈ ફેસ રેકગ્નિશન કેમેરા જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. અમદાવાદ સ્થિત એસવીપીઆઈ એરપોર્ટને ગ્રાહક અનુભવ ક્ષેત્રે પ્રતિષ્ઠિત એરપોર્ટ કસ્ટમર એક્સપિરિયન્સ લેવલ 5 એક્રેડિટેશન પ્રાપ્ત થયું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાહનોના હોર્નના વધુ પડતા ઉપયોગથી સર્જાતા અવાજ પ્રદૂષણને નિયંત્રિત કરવા નવી ટેકનોલોજી આધારિત પાયલટ પ્રોજેક્ટનો પ્રારંભ. ભાવનગર જિલ્લાના પાલીતાણાના ભુંડરખા ગામેથી માદક પદાર્થના છોડ સાથે 2 શખ્સની ધરપકડ. રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળામાં સ્ટોલ પ્લોટ માટે ફોર્મ ભરવા ઇચ્છતા અરજદારો 20-28 જુલાઈ સુધી અરજી કરી શકશે. અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક વાહનચોરને ઝડપીને 9 બાઇક કબજે કર્યા. કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને ચાલુ વર્ષ દરમિયાન સંભવિત ઘાસની અછત અંગે સમીક્ષા બેઠક યોજાઈ. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 19 તાલુકાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું સુનિધિ ચૌહાણે ગાયેલા ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મના ગીતથી.

0: અને હવે સાંભળશો બેફિકરે ફિલ્મનું ગીત, જેને ગાયું છે વિશાલ દાદલાનીએ.
1: તો ફાઇનલ હૈ, કભી આઈ લવ યુ નહીં બોલના હૈ, રાઇટ?
2: રાઇટ.
1: કૂલ. વૈસે નેવર સે આઈ લવ યુ કો ફ્રેન્ચ મેં કૈસે બોલતે?
2: નદી જમે જતે.
3: નદી જમે જતે. આહ, સો સેક્સી.

કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી

જાગૃત બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ. ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળશો વિશાલ દાદલાની અને KK ગાયલું ગુંડે ફિલ્મ ગીત.

વિશાલ દાદલાની કેકે અને નીતિ મોહને ગાયેલો ગુંડે ફિલ્મનું ગીત આપે સાંભળ્યું, અને હવે સાંભળશો અરમાન મલિકને ફિલ્મ કપૂર એન્ડ સન્સ.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજાર લીલા નિશાન સાથે ખુલ્યું. સેન્સેક્સમાં 450 અંકથી વધુનો ઉછાળો, જ્યારે નિફ્ટી 120થી વધુના ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈએ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આજે તેમના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરના લોકો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે આજથી અમલમાં આવેલા ભારત બ્રિટન મુક્ત વેપાર કરારથી વેપાર, રોકાણ અને નવીનતા માટે નવા માર્ગ શરૂ થશે. સંરક્ષણમંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે આજથી અમલમાં આવેલો ભારત બ્રિટન વ્યાપક આર્થિક વેપાર કરાર ભારતના આર્થિક વિકાસ અને વૈશ્વિક ભાગીદારીને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું. કેન્દ્રીય ગૃહમંત્રાલયે સમગ્ર મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ દ્વારા તપાસવામાં આવતા ગુનાઓની સુનાવણી માટે એક નવી વિશેષ અદાલત નિયુક્ત કરી. ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાનો અભાવ અને વૈશ્વિક સંઘર્ષોના અસરકારક ઉકેલની અસમર્થતાના કારણે સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વાસ ઓછો થઈ રહ્યો હોવાની ચેતવણી આપી. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીનો 24.65% વરસાદ થયો. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 34.71%, જ્યારે સૌથી ઓછો કચ્છમાં 2.8% વરસાદ થયો. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં 65% કરતાં વધુ જળસંગ્રહ. રાજ્યના અન્ય 206 ડેમમાં 41% કરતાં વધુ જળસંગ્રહ. રાજ્યના 11 ડેમ ભરાતા હાઈ એલર્ટ પર રખાયા. અત્યાર સુધીમાં 8,324 લોકોનું વરસાદના કારણે સ્થળાંતર કરાયું. કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે અલગ અલગ જિલ્લાઓમાં એનડીઆરએફની 11 અને એસડીઆરએફની 24 ટુકડીઓ તૈનાત કરાઈ. માછીમારોને 17 અને 18 દરમિયાન દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી. અને સિઝનમાં અત્યાર સુધીમાં ખેડૂતોએ 46.57% ખરીફ પાકનું વાવેતર કર્યું. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભૂજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું હિમાલી વ્યાસ નાયકે ગાયેલી જયશ્રી મહેતાની રચનાથી.

0: કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી.
1: દસ લાખ ની લોટરી મને, વાવ,
2: પતાણી.
3: નકલી ઓફર્સ થી સાવધાન.
4: આરબીઆઈ કહે છે,
5: જાણકાર બનો, સતર્ક રહો.
0: તમે વિશ્વમાં જે બદલાવ જોવા માંગો છો તે બદલાવ ખુદ બની જાઓ. બી ધ ચેન્જ યુ વિશ ટુ સી ઇન ધ વર્લ્ડ. ગાંધીજીના યુવાનો માટેના આ સુવિચાર સાથે બહેનો, બહેનો, અમારી વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ સાથે કાર્યક્રમ સહિયરમાં આપ સૌનું સ્વાગત છે. હાથમાં ડિગ્રી હોવી સારી વાત છે, પણ જીવનમાં આગળ વધવા માટે કૌશલ્ય હોવું એ સૌથી મોટી વાત છે. શ્રોતા મિત્રો, આજે છે 15 જુલાઈ અને દર વર્ષે 15 જુલાઈના રોજ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ એટલે કે વર્લ્ડ યુથ સ્કિલ્સ ડે ઉજવવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ શ્રોતા મિત્રો કે યુવાનો સમાજના કરોડરજ્જુ જેવા છે. પરિવારની જવાબદારી યુવાનો પર ટકી રહેલી હોય છે. પછાત દેશો અને ભારત જેવા વિકાસશીલ દેશોમાં યુવા બેરોજગારી મોટી સંખ્યામાં જોવા મળે છે.
6: વળી વસ્તી વધારાના કારણે બેકારી અને બેકારીના કારણે યુવાનો તેમની ક્ષમતા કરતા પણ ઓછું કુશળ કાર્ય કરે છે. યુવાનોની આ સ્થિતિ જોઈને શ્રીલંકાએ પહેલ કરી હતી અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ દર વર્ષે 15 જુલાઈને વિશ્વ યુવા કૌશલ્ય દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. સાચા અર્થમાં યુવાનોના કૌશલ્ય વિકાસમાં રોકાણ કરવું એ પણ ખૂબ મહત્વનું છે અને આ વિશે જાગૃતિ લાવવાના હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
0: અને આ વર્ષે એટલે કે વર્ષ 2026માં આ દિવસની થીમ છે એક સમાન ભવિષ્ય માટે કૌશલ્ય. યુવાનોને રોજગાર, ઉદ્યોગ સાહસિકતા અને ટકાઉ વિકાસ માટે જરૂરી કૌશલ્યો અને એઆઈ જેવી સ્કિલ્સથી સજ્જ કરવા. આજના યુવાનો માટે માત્ર ટેકનિકલ જ નહીં પણ ડિજિટલ, એઆઈ, ગ્રીન, સામાજિક, ભાવનાત્મક અને નાગરિક જવાબદારી જેવા કૌશલ્યો પણ એટલા જ જરૂરી છે.
6: જે શીખવાનું બંધ કરે છે તે આગળ વધવાનું પણ બંધ કરે છે. સારી વાતચીત કરવાની આવડત, સમયનું યોગ્ય આયોજન, નવો વિચાર કરવાની ક્ષમતા, ટીમ સાથે કામ કરવાની તૈયારી, નાણાંનું સમજદારીથી સંચાલન, નવી ટેકનોલોજી શીખવાની ઉત્સુકતા

0: આ બધું પણ જીવનના મહત્વના કૌશલ્યો છે.
1: જરૂરી નથી કે આપની પાસે કોઈ ઉચ્ચ ડિગ્રી હોય જ. જો આપ કોઈ પણ કૌશલ્યમાં નિપુણ હોવ, બહુ સારા હોવ, તો પણ તમને તક મળી શકે છે. હેન્ડીક્રાફ્ટ, સ્ટોન કાર્વિંગ, સીવણ કે આવી કોઈ પણ કુશળતા હોય તો પણ આપ દેશના ભવિષ્ય માટે અને પોતાની સફળતા માટે કાબિલ છો. દર વર્ષે કંઈક ને કંઈક નવું શીખતા રહીએ, બસ આટલું કરીશું ને તો જ સહિયારા ભવિષ્ય માટે કૌશલ્યસભર વિશ્વના સંદેશને સાર્થક કરી શકીશું. તો ચાલો હવે આ સુંદર વિચાર સાથે શ્રોતા મિત્રો કાર્યક્રમમાં એ તરફ આગળ વધીએ જેની આપ રાહ જોઈ રહ્યા છો, આપના પત્રો અને ઈમેલ્સ વાંચીએ. શરૂઆત કરીએ આ પત્રથી. આ પત્ર છે રાણા વાવથી રંગીન શાહીથી પત્ર લખનાર પત્ર મિત્ર કે ભાઈ ઉર્ફે પાગલનો. સાથે છે શ્રીમતી પરવીન કમાલ, મોહસિન, સોનલ, આહના, મેહુલ, જિન્નત, હસનેન, નીલોફર અને ઇવાન. ફરીથી પ્યાર ભરી ઇન્ટરનેશનલ યાદ સાથે પત્રની શરૂઆત કરી છે. પત્ર વાંચતા પહેલા હું ફરીથી આપને પૂછીશ કે સાહેબ, પત્ર તો આપ રાણા વાવથી લખો છો તો ઇન્ટરનેશનલ યાદ કેમ? આ રહસ્ય જરા ઉકેલજો હવે પછીના પત્રમાં. હોને તો હવે વાંચું આપનો પત્ર, જેમાં આપે જણાવ્યું છે કે આકાશવાણી અમદાવાદ થી રજૂ થતો સહિયર કાર્યક્રમ અમને ખૂબ જ પસંદ પડે છે અને અમે નિયમિત સાંભળીએ છે. 18 મે ના રોજ સોમવારે રજૂ થયેલ કાર્યક્રમમાં કવિતા અને કવિ આદિલ મનસુરીની જન્મ જયંતિ નિમિત્તે જે માહિતી આપી તે અમને ખૂબ જ પસંદ પડી અને આદિલ મનસુરી સાહેબની ગઝલ જે મનર ઉદાસના સ્વરમાં સંભળાવી તે સાંભળવાની ખૂબ મજા આવી. માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો. વાહ. અને આપ બંને બહેનોની રજૂઆત ખૂબ જ સારી રહી. હિતેશ માવાણી સાહેબને સુંદર પ્રસ્તુતિ બદલ ખૂબ અભિનંદન. હિતેશભાઈ, હવે પત્રોના જવાબ ક્યારે આપો છો? કે સાહેબ, હિતેશ સર સુધી આપનો સંદેશો પહોંચી ગયો છે. હકે. અને હા, આપ આવી જ રીતે રંગોથી ભરપૂર પત્રો સમય કાઢીને અમને લખતા રહેજો.
0: અને હવે આ બીજો જે પત્ર મારા હાથમાં છે એ પણ એટલો સરસ મજાનો છે. રંગબેરંગી પેન, સ્કેચ પેન અને આકર્ષક રીતે સજાવેલો આ પત્ર છે ગિરીશભાઈ મેસરિયાનો. ગામ ચરાડા, તાલુકા માણસા, જિલ્લા ગાંધીનગરથી લખેલ આ પત્ર છે. લખે છે કે સમગ્ર સૈયર પરિવાર નિરંતર ખુશખુશાલ રહો ને નિરામય જીવનનો અણમોલ આનંદ લૂંટો એવી મંગલ કામના. તારીખ 16 જૂન ના રોજ પત્ર મિત્રોના પ્રિય બુધવારના રોજ મારા પત્રનું ભાવભીનું વાંચન કરવા બદલ આપનો અનહદ આભાર. તારીખ 16 જૂન ના રોજ ડોક્ટર મીના શાહ સાથેની બંને બહેનોની વાતચીત ખૂબ જ ઉપયોગી રહી. ત્યારબાદ તેમણે આગળ જણાવ્યું છે કે પુરુષ કરતા નારી જીવનમાં ઘણા વિશદ પડાવ આવે છે. મેનોપોઝના સમય પછી પ્રત્યેક સ્ત્રીઓને વિવિધ અનુભૂતિ થાય છે. શારીરિક પરિવર્તન, માનસિક આઘાત ને ડિપ્રેશનમાં સરી જવું એવા અનુભવોમાંથી પસાર થવું પડે છે. આ સમયે સ્વાનુભાવ ધરાવતી ઘરની મહિલાઓ જો સમયસર સમજ આપે તો જરૂર થોડા સમય પછી બધું અનુકૂળ થાય છે. યોગ અને મેનોપોઝ વિશેની માહિતી અને મુલાકાત ખૂબ સરસ લાગ્યા. તારીખ 19 જૂનના યોગ અને સ્ત્રી જીવન વિશેની ડોક્ટર પીનલ પટેલની મુલાકાત ખૂબ ગમી. અને ત્યારબાદ 22 જૂનના કાર્યક્રમ માટે તેઓ લખે છે કે ઓહો, આજે તો શ્રોતાગણને આપે ચિત્રલોકની રંગીન દુનિયાની સફર કરાવી. 22 જૂન 1932માં જેમનો જન્મ થયો હતો. બોલીવુડના લોકપ્રિય ખલનાયકની વિવિધ ભૂમિકાઓ ભજવનાર અમરીશ પુરી પુરોગામી ખલનાયક પ્રાણના અનુગામી હતા. ગધર એક પ્રેમ કહાનીમાં ખલનાયકની ભૂમિકામાં અમરીશ પુરીનું એક નવું જ સ્વરૂપ દેખાય છે. ચહેરાના સૌંદર્યમાં નિખાર લાવવામાં ખૂબસૂરત દંતાવલીનું આગવું મહત્વ છે. દાડમની કડી જેવા દાંત હોવા એ કુદરતની દેન છે ને તેનું મોહક હાસ્ય જાણે મોગરાના ફૂલ. માવા મસાલા જેવી તમાકુમાંથી બનેલ અનેક પ્રકારની બનાવટોના બંધાણી થયેલ યુવાધન અકાળે દાંતનું સૌંદર્ય વેડફી નાખે છે. દાંત વાંકા ચૂકા હોય, પાયુર્યા શરૂ થયો હોય તો આધુનિક સારવારથી દાંતની દરેક સમસ્યાઓમાં પૂર્ણ રાહત મળે છે. જમ્યા પછી મોઢું સાફ કરો, સવાર સાંજ 2 વાર દાંત સાફ કરો, જીવનભર દાંતનું આરોગ્ય જળવાય રહેશે અને શરીર પણ નિરોગી થશે. અરે વાહ ગિરીશભાઈ, જો દાંતની તંદુરસ્તી જાળવવાની વાત હોય તો આપની આ સલાહ સૌએ 100 એ 100% અનુસરવા જેવી છે. કાર્યક્રમમાં માનવતાની ધર્મ ભાવનાને ઉજાગર કરતું ગીત મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું આપવામાં આવ્યું હતું જે હજીએ અમારા ઉરમાં પડઘાયા કરે છે. કાર્યક્રમોની સમીક્ષા બાદ દર વખતની જેમ ગિરીશભાઈએ એમનું એક સ્વરચિત કાવ્ય પણ લખી મોકલ્યું છે. કાવ્યનું શીર્ષક છે પરણેતરની વિરહ વેદના. આંધી ચડી અષાઢની ને ઉગી આશા ભરી અષાઢી બીજ, ઘરમાં હું એકલી અટુલી, મને લાગે મેઘા ડંબરની બીક.
1: વા વાદળ ને વીજળી, ગોરમ ભાયુ ગગન ઘનઘોર, ઝરમર વર્ષે સાગર જાયો ને ચહુકે વન વગડાના મોર.

0: કાય મયુર મધુર મલહાર ને ભીંજાય મારા અંતર ની કોર, પરદેશમાં તું ક્યાં ખોવાયો, તું ઝટ આવ ચિતડા ના ચોર.
1: ચાતક નજરે જોવું વાટ તારી, વળી વાદળ હારે કરું હું વાત, વાયુ વેગે તું પાછો વળ, આજ વસમી લાગે મેઘલી રાત.
0: હોય સુખ તો દેવાય ઉધાર, પણ વિરહ કેમ કરી વહેંચાય, આ જામ્યો વર્ષાનો ડાયરો, ધરાનું કોમળ હૈયું મહેકાય.
1: નારીનું જીવન તો પતિ પરમેશ્વર, મેં ઓઢી ઉઢણી તારા નામની, હર ઘડી તારી પૂજા કરું, હું આરતી ઉતારું રાધે શ્યામની.
0: પ્રીત પિયુની જંખે પરણેતર, એનો ના વાગે તરઘાયો ઢોલ, યાદ કર તું સુહાગ રાતને, આપણે લીધેલ ભવો ભવના કોલ. વાહ વાહ વાહ ગિરીશભાઈ, સંવેદનાને શબ્દોમાં ઢાળતી, શબ્દોને મઠારીને રજૂ કરતી આપની આ શૈલી તો અદ્ભુત છે હો. આપ દર વખતે આપની સ્વરચિત સુંદર મજાની કાવ્યરચના મોકલીને કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દો છો, કાર્યક્રમને મહેકાવી

0: दोनों कोमल हयो महकाए।
1: नारी नु जीवन तो पति परमेश्वर, मैं ओढ़ी ओढ़नी तारा नामनी, हर घड़ी तारी पूजा करूं, हूँ आरती उतारू राधे श्यामनी।
0: प्रीत पियूनी झंखे परणे तर, एनो ना वागे तरघायो ढोल, याद कर तू सुहाग रात ने अपने लीधेल भवो भवना कॉल। वाह वाह वाह गिरीश भाई, संवेदना ने शब्दों में ढाळती, शब्दों ने मठारी ने रजू करती आपनी आ शैली तो अद्भुत छे हो। आप दर वक्त अपनी स्वरचित सुंदर मजानी काव्य रचना मोकली ने कार्यक्रम ने चार चांद लगावी दो छो, कार्यक्रम ने महकावी दो छो। आपना शब्दों थकी कार्यक्रम ने सकारात्मक ऊर्जा थी सभर करवा बदल आपनो खूब खूब आभार।
1: ने हवे गिरीश भाई ना डिटेल्ड पत्र बाद आ एक टूको ने टच पत्र छे। कार्यक्रम ने पोताना शब्दों थी प्रकाशित करनारा आपना श्रोता मित्र प्रदीप भाई के मेहता नो आरटीओ रिलोकेशन साइट भुज थी। साथे छे श्रीमती बीनापी मेहता, विपुल महेंद्र मेहता, श्रीमती कृष्णा विपुल मेहता, मनस्वी मेहता अने बेबी निर्वा। पत्र मा मात्र पसंदगी नु गीत छे, तो प्रदीप भाई आपनी पसंदगी नु गीत जरूर थी संभळावीशु अने आप कार्यक्रम विषे ना आपना अभिप्राय पण मोकलता रहेजो, અમે એની રાહ જોઈશું।
0: તો હવે આ ઈમેલ છે આકાશવાણીના ખૂબ જ જૂના અને જાણીતા નિયમિત શ્રોતા અને પત્ર મિત્ર રૂપેશ કુમાર એ ચુડાસમાનો, મોચી બજાર પડધરી રાજકોટથી। સાથે છે મીનાબેન, શોભનાબેન, ભાવિકાબેન, હિતેશભાઈ, લાડલી સિદ્ધિ, ભાણેજ દેવ અને અપેક્ષા તથા ચુડાસમા પરિવારના સભ્યો। તો સાથે જ એમણે યાદ કર્યા છે એમની સાથે હતા એવા નવા રણુજાના કરસનદાસ બાપુને અને આકાશવાણીના સર્વે શ્રોતા અને પત્ર મિત્રોને। જણાવે છે કે પરમ પૂજ્ય નવા રણુજા ધામના મહંત કે જેનો ઉલ્લેખ હું મારા ઈમેલમાં કરું છું, તેવા આદરણીય મહંત કરસનદાસ બાપુએ આપણી વચ્ચેથી ચીર વિદાય લીધી। પરમ કૃપાળુ પરમાત્મા બાપુના દિવ્ય આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે તેવી પ્રાર્થના અને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ।
2: ઓમ શાંતિ શાંતિ શાંતિ।
0: બાપુ આકાશવાણીના ખૂબ જ જૂના શ્રોતા હતા, મેં પણ બાપુના આશ્રમની બે વાર મુલાકાત લીધી હતી અને મારા ઘરે પડધરી પણ બાપુ મને મળવા આવેલા, મારા અહોભાગ્ય। જી રૂપેશ કુમારજી, આધ્યાત્મિક રીતે જેમણે ઊંચાઈ પ્રાપ્ત કરી હોય એમનો સ્વભાવ અલગ જ હોય છે, એમનો ઓરા દિવ્ય હોય છે, એમના સદકાર્યોની સુવાસ હંમેશા એમની યાદ અપાવશે। આગળ કાર્યક્રમની સમીક્ષામાં રૂપેશ કુમાર જણાવે છે કે તારીખ 1 જુલાઈના મિત્રોના પત્રો અને ઈમેલના ઉત્તરો ખૂબ જ સરસ રીતે બંને બહેનોએ આપ્યા। તારીખ 6 જુલાઈના રોજ રજૂઆત સરસ અને વાર્તા મહત્વ સાંભળવી ગમી।
1: તો શ્રોતા મિત્રો, હવે આ પત્ર છે માધવપુર પોરબંદરથી ભક્તિભાવથી ભરપૂર એવા આપણા શ્રોતા મિત્ર માવદિયા રામાભાઈનો। લખે છે કે મારી પાસે અત્યારે 2 રેડિયો છે અને 3જો રેડિયો અમે લેવાના છે, હું દરરોજ ભજન અચૂક સાંભળું છું। હા રામાભાઈ, ભજન સાંભળવાથી મનુષ્યનો ઉદ્ધાર થાય છે। કહેવાય છે ને કે સંસારના તાપથી પીડિત મનને જે શીતળતા આપે તે જ સાચું ભજન।
0: તો હવે પછીનો આ ઈમેલ છે સૈયરના નિયમિત શ્રોતા મિત્ર ધીરજભાઈ વી રબારીનો। કેટલાક તળપદા શબ્દો એમણે આ વખતે લખી મોકલ્યા છે। વેગડું એટલે કે દૂર, મે એટલે કે વરસાદ, પરોણા એટલે મહેમાન, નેત્રુ એટલે વલોણાનું દોરડું, આભલું એટલે દર્પણ વાધેરજભાઈ। સરસ મજાના તળપદા શબ્દો આપે યાદ કરીને અમને લખીને મોકલ્યા છે, ખૂબ ગમ્યું। આગળ કાર્યક્રમની સમીક્ષામાં તેઓ લખે છે કે 6 જુલાઈ સોમવારનો સૈયર કાર્યક્રમ થોડો ગમ્યો અને થોડો ના ગમ્યો, થોડોક સમય વાતો અને મનોરંજન માટે અનામત રાખવા વિનંતી, સર્વોત્તમ કાર્યક્રમ નિર્માણ માટે આદરણીય હિતેશભાઈ તેમજ કાર્યક્રમની સુંદર રજૂઆત માટે બંને બહેનોનો ખૂબ ખૂબ આભાર। જી ધીરજભાઈ, આપની આ ટિપ્પણી અમે નોંધી લીધી છે અને મને લાગે છે કે ફરી વાર આપને આવી ફરિયાદ કરવાનો મોકો નહીં મળે।
1: તો શ્રોતા મિત્રો, હવે આ પત્ર છે ગાયત્રીનગર સરખેજ થી સૈયર સખી નંદુબેન નો। સાથે છે વર્ષા, દક્ષા, ધરતી, મનુબેન, પિંકી, તપન તથા મુકેશભાઈ। નંદુબેન લખે છે કે સહિયર કાર્યક્રમના અમે નિયમિત પત્ર મિત્રો છીએ। 27 એપ્રિલના સોમવારના રોજ મોહિની એકાદશી હતી, શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા કરવી આ વિશે વાત કરી, શ્લોક બોલ્યા તેમજ રીમાબેન શાહ સાથેની વાતચીત આપી અને પ્રવીણભાઈની પસંદગીનું ગીત સંભળાવ્યું, કાર્યક્રમ ખૂબ સુંદર રહ્યો। તો 3 મેના રોજ કચ્છી ભાષામાં બોલ્યા અને ગુજરાતી અનુવાદ કરીને સમજાવ્યું, કચ્છની પ્રખ્યાત દાબેલી, કચ્છી ભરતકામ, અજરખ કામ, લીપણ વગેરે વખણાય છે, કચ્છી ગીતો બહુ જ સારા લાગ્યા અને કિરીટભાઈએ વાતો સંભળાવી તેમાં ખૂબ સરસ માહિતી આપી આખા કાર્યક્રમ દ્વારા, કાર્યક્રમ બહુ સારો લાગ્યો। તો 6મેના રોજ ઉનાળામાં ધ્યાન રાખવા જેવી બાબતો વિશે જાણકારી આપી, પત્રો અને ઈમેલ્સ

0: વાંચ્યા. મારા પત્રનું વાંચન કર્યું તેમજ કાવ્યની પંક્તિઓ વાંચી તે સાંભળીને આનંદ થયો. ગિરીશભાઈની કવિતા ખૂબ ગમી. નંદુબેન નંદુબેન નંદુબેન, સખી સહિયરો જયારે રોજિંદા કામમાંથી સમય કાઢીને કે રોજિંદા કામ કરતા કરતા કાર્યક્રમ સાંભળે અને બધી વિગતો યાદ કરીને સમય કાઢીને પત્ર લખે ને, વાહ, અમને ખૂબ જ આનંદ થાય. સહિયર કાર્યક્રમ એના ખાસ શ્રોતાઓ સુધી પહોંચ્યાનો વિશ્વાસ થાય. નંદુબેન, થેન્ક યુ સો મચ.
1: હવે આ બે ઈમેલ છે ગામ જાડિયા અમરાજી, તાલુકા પાલીતાણા, જિલ્લા ભાવનગર થી માધુભાઈ ચૌહાણના. એમની સાથે છે લખમણભાઈ, ચેતનાબેન, અસ્મિતાબેન, શાંતુબેન, વિજય, વિવેક, રાહુલ અને આર્યન. જણાવે છે કે અમે સહિયર કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ. 10મી જુલાઈનો કાર્યક્રમ ખૂબ જ સરસ હતો. 13મી જુલાઈનો કાર્યક્રમ ખૂબ જ સરસ હતો. વાર્તા 21મું ટિફિન ખૂબ ગમી. 15મી જુલાઈ બુધવારના કરસનદાસ બાપુના ચરણ પાદુકા પધરાવવાના છે. તો હું, બપાડાવાળા પોપટભાઈ અને કિરીટભાઈ નવા રણુજા જવાના છીએ. બીજા દિવસે અષાઢી બીજ છે તો પરબની વાવ દર્શન કરતા આવીશું. વા માધુભાઈ, સૈયરના શ્રોતાઓનો જે પરિવાર છે, સૈયર થકી બધા એકબીજાના સંપર્કમાં રહે છે અને એકબીજાને મદદરૂપ થતા રહે છે, એ ખરેખર ખૂબ જ ખુશીની વાત છે.
0: તો શ્રોતા મિત્રો, હવે ઘણા લાંબા સમય બાદ આપણા એક શ્રોતા મિત્રએ ફરી પત્ર લખ્યો છે. ગામ તળાજાથી રાજુભાઈ દોશીનો પત્ર છે. રાજુભાઈ, આપનું ફરી એકવાર સહિયર પરિવારમાં સ્વાગત તો બને જ છે. હા, સ્વાગત સ્વાગત સ્વાગત. શ્રોતા મિત્રો, રાજુભાઈ લખે છે કે આપના સહિયર કાર્યક્રમ બહુ જ સારા અને જાણવા લાયક હોય છે. બીજું મારું એક સૂચન છે કે આપ કાર્યક્રમના અંતમાં એકવાર આપનું સરનામું આપો જેથી નવા મિત્રો પત્ર લખી શકે. લો બોલો રાજુભાઈ, આપ કાર્યક્રમ બરાબર રીતે પૂરો સાંભળતા નથી. હા, અમે તો દરેક કાર્યક્રમના અંતમાં સરનામું આપીએ જ છે. ચાલો અત્યારે પણ એકવાર જણાવી દઈએ. નિયામક શ્રી, સહિયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009. અને તમે અમને ઈમેલ પણ કરી શકો છો રાજુભાઈ. અમારું ઈમેલ આઈડી છે abadsahiyar@gmail.com. તો રાજુભાઈ, આગળ આપ જણાવો છો કે કાર્યક્રમમાં જૂના ઉદ્ઘોષકોની મુલાકાત વધુ આપો. હું લગભગ 13 વર્ષનો હતો ત્યારથી આકાશવાણી સાંભળું છું અને મંજુલાબેન શાહ, પ્રેમશંકર ભટ્ટ જેવા ઉદ્ઘોષકો મને ખૂબ યાદ આવે. જી રાજુભાઈ, હમણાં જ આકાશવાણીના પ્રસારણ યાત્રાના 90 વર્ષની આપણે ઉજવણી કરી, તે અંતર્ગત આકાશવાણી અમદાવાદ કેન્દ્રથી પણ અમે આકાશવાણીના ઘણા બધા જૂના ઉદ્ઘોષકો સાથેની વાતચીત, એમના સંભારણા વિશેની વાતો રજૂ કરી હતી. ને હવે પત્રના અંતમાં આપે લખી મોકલાવેલા સુંદર સુવાક્યો અને પંક્તિઓ વાંચું છું. બિગડેલ કામ સુધર જાતે હૈ, બિગડેલ બાત બન જાતી હૈ, લેકિન જિસકી સોચ બિગડે ઉસકા કોઈ ઇલાજ નહીં. ઇસીલિયે સોચ અચ્છી હોની ચાહીએ. બુરા જો દેખન મેં ચલા, બુરા ના મિલ્યા કોઈ, જો દિલ ખોજા અપના, મુજસે બુરા ના કોઈ.
1: તો હવે પછીનો આ ઈમેલ છે સાત સમંદર પાર થી, જેઓ સહિયર કાર્યક્રમ સાથે જોડાય છે તેવા ટેમ્પા ફ્લોરિડા યુએસએ થી હરીશભાઈ નો. સાથે છે ગીતાબેન, હર્ષ, અદિતિ અને એમનો ગ્રાન્ડસન ઓમ. લખે છે, વી લિસન ટુ યોર સહિયર પ્રોગ્રામ રેગ્યુલરલી એન્ડ ઇટ ઇઝ રિયલી ફેન્ટાસ્ટિક. ત્યારબાદ તેઓ જણાવે છે કે પ્રણવ ત્રિવેદીની હિતેશ માવાણીએ લીધેલી મુલાકાત ગમી અને પ્રણવ ત્રિવેદીને હું જાણું છું. તેઓ સ્ટેટ બેંકમાં હતા અને હું પણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ચીફ ઓડિટર હતો. અરે વાહ હરીશભાઈ, કહેવાય છે ને કે આ દુનિયા કેટલી નાની છે. અને આગળ આપે જણાવ્યું છે કે સહિયર કાર્યક્રમમાં અમારું સ્વાગત કરજો, આપ ગયા વખતે ભૂલી ગયા હતા. તો આપને યાદ કરાવી દઈએ કે સૌથી પહેલી વખત જયારે આપનો ઈમેલ અમને મળ્યો હતો ત્યારે અમે આપનું સ્વાગત કર્યું જ હતું, છતાં પણ આપની ઈચ્છાને માન આપીએ, કારણ કે સ્વાગતમાં શું કંજુસાઈ.
2: સ્વાગત સ્વાગત સ્વાગત.
1: આટલું સરસ ઈમેલ લખવા બદલ અને તમે યુએસએ છો ત્યાંથી પણ સૈયર સાંભળવા બદલ અને સૈયર સાથે જોડાઈને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: શ્રોતા મિત્રો, હવે ગામ ધારડા, તાલુકા તળાજા, જિલ્લા ભાવનગર થી એકદમ મોતીના દાણા જેવા અક્ષરોમાં લખાયેલો પત્ર આવ્યો છે. ગયા વખતે જેમને અમે વિનંતી કરી હતી કે આપનું નામ પત્રમાં હતું નહીં તે જણાવશો, એ પત્ર મિત્ર છે આકાશ બારૈયા. આકાશભાઈ સાથે છે પરિવારના વડીલ પરસોત્તમભાઈ બારૈયા, મનસુખભાઈ બારૈયા, જયદીપભાઈ, કિશનભાઈ, વિજુબેન બારૈયા, આરતીબેન, આશાબેન, કાજલબેન, નાનકડી ભાણીબેન કૃતિકા અને હિતિકા, પડોશી પવનબા ગોહિલ, પ્રવીણા, સેજલ, નયના અને સંપૂર્ણ બારૈયા પરિવાર. આપે લખ્યું છે કે આપ બંને બહેનોએ સુમધુર કંઠે અમારા ગત પત્રનો જવાબ આપ્યો તેથી મારા દાદીમાને ખૂબ જ આનંદ થયો છે. એમની જ ઈચ્છા હતી કે કાર્યક્રમમાં પત્ર લખાય અને વંચાય. એમની ઈચ્છા પૂરી કરવા બદલ આભાર. મારા દાદી માને

0: આકાશવાણી દ્વારા પ્રસારિત કાર્યક્રમો સાંભળવા બહુ ગમે છે. આપણા કાર્યક્રમના નિયમિત શ્રોતા મિત્ર પોપટભાઈ રાવળ અમારી બાજુના ગામમાં રહે છે અને સહ્યર કાર્યક્રમના સર્વે શ્રોતા મિત્રોને દાદીમાં વિજુબેન તરફથી યાદી અને જય શ્રી કૃષ્ણ. આકાશભાઈ, દાદીમાં વિજુબેનને સૌ શ્રોતા મિત્રો અને અમારા તરફથી પ્રણામ. અને અમારું અનુમાન છે કે આપ લગભગ હજુ ભણી રહ્યા હશો. અમને હવે પછીના પત્રમાં એ પણ જણાવજો કે આપ શું ભણી રહ્યા છો.
1: અને હવે આ ઈમેલ છે દર વખતે કઈક ને કઈક માહિતી પ્રદ કે પછી રમૂજી વાત લખીને મોકલતા વલસાડ થી હોસંગ બરડીનો. આજે તેમણે કેટલાક શહેરોના નામ બદલાયેલા તેના વિશે વાત કરી છે. જેમ કે બોમ્બે નું નામ મુંબઈ થયું, બરોડા નું વડોદરા, મદ્રાસ નું ચેન્નઈ અને વલસાડ નું વલસાડ. ત્યારબાદ તેઓ લખે છે કે એક વિદેશી વ્યક્તિ મુંબઈ થી વલસાડ આવવા નીકળેલો, ટ્રેન વલસાડ આવી પણ તેને થયું કે વલસાડ હવે પછી આવશે એટલે બેસી રહ્યો અને આગળ નીકળી ગયો. શેક્સપિયરે કહેલું, વોટ ઇઝ ધેર ઇન અ નેમ, કોલ અ રોઝ બાય એની નેમ એન્ડ ઇટ વિલ સ્મેલ ધ સેમ. જી ઔસંગભાઈ, ફૂલ માટે તો શેક્સપિયરની આ વાત સાચી છે, પરંતુ અત્યારના સમયમાં નામ ઘણું અગત્યનું થઈ ગયું છે.
0: તો ઔસંગભાઈના ઈમેલ બાદ હવે આ ઈમેલ છે ગામ કોટડા ચકાર તાલુકા ભુજ કચ્છ થી આપણા ખુશ મિજાજી શ્રોતા મિત્ર વાંજા દરજી હિરેન સુપેડા તેમજ શ્રીમતી દયા સુપેડાનો. લખે છે કે તારીખ 3 જુલાઈ શુક્રવારના રોજ શરૂઆતમાં મિસ્ટર નટવરલાલ ફિલ્મનું ગીત સાંભળ્યું, ખૂબ સરસ મજાનું લાગ્યું. તેમજ 1 જુલાઈથી 7 જુલાઈ વન મહોત્સવ ઉજવાય છે તે વિશે તમામ જિલ્લા સંસ્કૃતિ વનોની યાદી આપી તે ખૂબ પસંદ પડી. તેમાં કચ્છ જિલ્લાના રક્ષક વનનો આપે ઉલ્લેખ કર્યો હતો. અમે રક્ષક વન જોયું છે, અમને ખૂબ મજા આવી હતી. અને હા, બીજું કે ત્રિલોકભાઈની ડોક્ટર તપન શાહ સાહેબની વાતચીત એપેન્ડિસાઇટિસ વિશેની જાણકારી આપી તે સરસ લાગી, તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તેમજ લાઠીના દીપકભાઈ પરમારની પસંદગી અને ઉત્તર સંડાના રમેશભાઈ ભાટિયાની પસંદગી ખૂબ સરસ મજાની. હા હિરેનભાઈ, આપે રક્ષક વન જોયું છે અને તેનો ઉલ્લેખ કાર્યક્રમમાં થયો એટલે ચોક્કસપણે આપની નજર સમક્ષ વનના દ્રશ્યો જીવંત થઈ ગયા હશે. આપ પ્રકૃતિ સાથે જોડાયેલા રહો છો એ ખૂબ સરસ વાત છે.
1: અને ત્યારબાદ હવે આ ઈમેલ છે ઉત્તર ગુજરાતના પાટણના રહેવાસી અને હાલ પોરબંદરથી એવા મહેશભાઈ પ્રજાપતિનો, તથા એમની સાથે છે પરમ મિત્ર મેહુલ ગોહિલ. લખે છે કે તારીખ 29 જુલાઈના રોજ રજૂ થયેલ નાટક કેક્ટસ ખરેખર ખૂબ જ સરસ. આ માટે તમામ પાત્રો અને કલાકારોની સાથે સાથે લેખિકા ભાનુમતીબેન જાનીને પણ ખૂબ ખૂબ અભિનંદન. તારીખ 1 જુલાઈના ઈમેલ અને પત્રોના જવાબમાં મારા ઈમેલનો સમાવેશ થયો, તેથી મને ફરીથી ઈમેલ કરવાની પ્રેરણા મળી. અને સાથે સાથે જામનગરના રેડિયો પ્રેમી ધર્મેન્દ્રસિંહ રાઠોડની આકાશવાણીની પ્રસારણ યાત્રાના 90 વર્ષને અનુલક્ષીને જે સંભારણા રજૂ થયા તે માટે ધર્મેન્દ્રસિંહજીને ખૂબ ખૂબ અભિનંદન. તારીખ 3 જુલાઈના અનેક વન તેમજ ગીરના જંગલો વિશે ખૂબ જ સરસ વાતચીત કરી અને ડોક્ટર તપન શાહની મુલાકાતમાંથી પણ ઘણી બધી જાણકારી મળી અને ફરમાઈશી ગીતો પણ લાજવાબ હતા. અરે વાહ મહેશભાઈ, અમારે કહેવું પડશે કે આપનો ઈમેલ પણ લાજવાબ છે. અને હા, જેટલી વાર આપ ઈમેલ કરશો અમે ઉત્તર જરૂરથી આપીશું, એટલે હવે આપ ઈમેલ કરવાનું ચાલુ જ રાખજો. અને ઈમેલમાં તેઓ જણાવે છે કે મેં એક ગીતની ફરમાઈશ કરી હતી ગયા ઈમેલમાં અને જ્યાં સુધી આ ગીતની ફરમાઈશ પૂરી નહીં થાય ત્યાં સુધી હું આ જ ગીતની ફરમાઈશ કરતો રહીશ. ચાલો આજે જ પૂરી કરી દઈએ.

0: તો શ્રોતા મિત્રો, આ સરસ મજાના ગીત બાદ હવે આ સંદેશ છે અમદાવાદથી સિંગર સખી નીલાબેન પટેલનો. કિરીટભાઈની રબડીવાળી વાતને લઈને અમે આપેલી શીખ હતી કે રાત્રે રબડી કે બહુ ગળ્યું ન ખાવું, એ યોગ્ય નથી. તો શ્રોતા મિત્રો, આ વાતને અનુલક્ષીને આપણા આ સખી કહે છે કે ગળ્યું ખાવાનું તો ના છૂટે, હા જો ખબર પડે કે મારો અંતિમ દિવસ છે અને મારી છેલ્લી ઈચ્છા પૂરી કરવાની હોય તો હું સ્વીટ ખાવાનું પસંદ કરીશ. નીલાબેન, અમે ઈચ્છીએ છીએ કે આપનું આયુષ્ય ખૂબ લાંબુ હોય અને આપ સ્વસ્થ જીવન જીવો. ભલે સ્વીટ ખાતા રહો, પણ સાથે સાથે સ્વાસ્થ્યની, તંદુરસ્તીની પણ કાળજી ચોક્કસ રાખો. તો શ્રોતા મિત્રો, આગળ એમણે એમ જણાવ્યું કે મારો રેડિયો થોડા સમયથી બગડી ગયો હતો. મારો દીકરો રેડિયો રિપેર કરાવવા લઈ ગયો. મને એટલા દિવસ બહુ જ ગમગીન લાગતું હતું. તો મારા દીકરાએ કહ્યું કે ઘરમાં હોમ થિયેટર છે ને, એમાં ગીતો સાંભળ. તો મેં એને કહ્યું કે ના, મને તો મારો રેડિયો જ જોઈએ. અને હવે રેડિયો પાછો આવી ગયો છે રિપેર થઈને. તો હાશ થઈ. આકાશવાણી સાંભળવાનું મને ખૂબ પ્રિય છે. આકાશવાણીને કોઈ જ રિપ્લેસ ના કરી શકે. જૂના ગીતો અને ગુજરાતી ગીતો આકાશવાણી ઉપર સાંભળવાની મને બહુ મજા આવે છે. ખાસ કરીને તમને બંને બહેનોને સાંભળવાની ખૂબ મજા આવે છે. વાહ નીલાબેન, વાહ. આકાશવાણી પ્રત્યેનો આપનો પ્રેમ અપ્રતિમ છે. આ પ્રેમ અકબંધ રાખજો અને સહિયર કાર્યક્રમમાં આપના રબડી જેવા મીઠા અભિપ્રાય આપતા રહેજો હને.
1: અને હવે આવા જ એક અન્ય શ્રોતા મિત્રોનો સંદેશ છે કે જે પણ હંમેશા આપણને સરસ મજાના એમના અભિપ્રાય પહોંચાડતા રહે છે. જામનગરથી ધર્મેન્દ્રસિંહજીનો જણાવે છે કે તારીખ 1 જુલાઈના રોજ પત્રો અને ઈમેલ્સના આપે જે ઉત્તરો આપ્યા તે સાંભળવાની ખૂબ જ મજા આવી. અને ત્યારબાદ તારીખ 3 જુલાઈના રોજ કાર્યક્રમની શરૂઆત મિસ્ટર નટવરલાલના ગીત સાથે થઈ. વાહ. ત્યારબાદ વન મહોત્સવ વિશેની જે માહિતી આપે આપી એ સાંભળીને તો મોજે મોજ પડી ગઈ. ડોક્ટર તપન શાહે એપેન્ડિસાઇટિસ વિશે પણ ખૂબ સરસ જાણકારી આપી. તો આગળ તેઓ જણાવે છે કે સોમવારે 6 તારીખે વાર્તા મહતુ સાંભળવી ગમી. વૈશાલીબેન ત્રિવેદીની રજૂઆત ખૂબ સરસ લાગી. બુધવાર 8 જુલાઈના કાર્યક્રમને તો 100 માંથી 100 માર્ક્સ. પત્રો અને ઈમેલ્સના જવાબો બંને બહેનોએ ખૂબ જ સરસ રીતે આપ્યા. કર્યાવર ફિલ્મનું ગીત સાંભળવા મળ્યું, ખૂબ આનંદ થયો. મારા ગમતા ગીતોની જે યાદી છે ને એમાંનું આ એક ગીત હતું. ત્યારબાદ તેઓ જણાવે છે કે 10 જુલાઈ શુક્રવારે પ્રણવ ત્રિવેદીની હિતેશ માવાણીએ લીધેલી મુલાકાત ખૂબ ગમી. સોમવાર 12 જુલાઈએ વાર્તા 21મું ટિફિન સાંભળવાની ખૂબ જ મજા આવી. ધર્મેન્દ્રસિંહજી, આપ સૈયરના આટલા નિયમિત શ્રોતા છો અને દરેકે દરેક કાર્યક્રમનો અભિપ્રાય અમારા સુધી પહોંચાડો.

0: છો, તો આપ આ જ રીતે કાર્યક્રમ સાંભળતા રહેજો, કાર્યક્રમને સરાહતા રહેજો અને આપના પ્રતિભાવ અમારા સુધી પહોંચાડતા રહેજો.
1: તો શ્રોતા મિત્રો, આ સાથે જ આપના પત્રો અને ઇમેલ્સની સફર અહીં જ પૂરી કરીએ છીએ. વિશ્વ યુવા કૌશલ્ય દિવસના સંદેશને આપણે સૌ સમજીએ, સાર્થક કરીએ એ વિચાર સાથે જ બસ આજના દિવસ માટે લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને આપો અનુમતિ. આવજો, ફરી મળીશું. આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી સહિયર, કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009. ઈમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી દઉં, abadsahyar@gmail.com.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ બરાબર એક વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર
1: કાર્યક્રમ સહિયર પ્રસ્તુત કરતા હતા હિતેશ

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીતનો કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભરૂચ. બરાબર 1:20 મિનિટે આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આજથી અમલમાં આવેલા ભારત બ્રિટન મુક્ત વેપાર કરારથી બંને દેશોને ફાયદો. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ. ઉદ્યોગોએ કરારને આવકાર્યો. યુવાનામાં કૌશલ્ય વિકાસ માટે આરંભાયેલા સ્કીલ ઇન્ડિયા મિશનને આજે 11 વર્ષ પૂર્ણ. મહારાષ્ટ્રમાં એનઆઈએના કેસની સુનાવણી માટે વિશેષ અદાલતની રચના. સુધારાનો અભાવ અને વણઉકલ્યા વૈશ્વિક સંઘર્ષ જેવા કારણોથી સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વાસ ઘટી રહ્યો હોવાનો ભારતનો મત. ભારતીય શેરબજારમાં 500 અંકોના ઉછાળા સાથે તેજીનો માહોલ. અને ફિફા વર્લ્ડ કપમાં આજે બીજી સેમીફાઇનલમાં આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે આજથી અમલમાં આવેલા ભારત બ્રિટન મુક્ત વેપાર કરારથી વેપાર, રોકાણ અને નવીનતા માટે નવા માર્ગ શરૂ થશે. અંગ્રેજી દૈનિકમાં પ્રકાશિત એક લેખમાં શ્રી ગોયલે જણાવ્યું કે આ મહત્વાકાંક્ષી કરાર સમાજના દરેક વર્ગને સશક્ત બનાવશે, જે ભારતના લોકોની ક્ષમતાઓ અને આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરશે. આ કરાર મહિલાઓ, ખેડૂતો, યુવાનો, એમએસએમઈ, નવીનતાઓ, વ્યાવસાયિકો અને માછીમારો માટે નવી તકોનું સર્જન કરશે, તેના પર તેમણે ભાર મૂક્યો હતો. તેમણે 75,000થી વધુ ભારતીય વ્યાવસાયિકો અને 900થી વધુ કંપનીઓને તેનો લાભ મળવાની આશા વ્યક્ત કરી હતી. ઉદ્યોગ સંગઠનોએ ભારત યુકે મુક્ત વેપાર કરારને એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ગણાવ્યો. ફિક્કીના મહાસચિવ અનંત સ્વરૂપે કહ્યું કે આ કરાર વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓમાં ભારતની ભાગીદારી વધારવા અને નવીનતા આધારિત વિકાસને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે. એસોચેમના પ્રમુખ નિર્મલકુમાર મિંડાએ જણાવ્યું કે આ કરાર ભારતની એફટીએ યાત્રામાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે, જે વિશ્વના 2 સૌથી જૂના લોકશાહીઓને વ્યાપક મુક્ત વેપાર ભાગીદારી દ્વારા એકસાથે લાવે છે. તેમણે કહ્યું કે આ કરાર કાપડ, ચામડું, દરિયાઈ ઉત્પાદનો, રત્નો અને ઝવેરાત, એન્જિનિયરિંગ ઉત્પાદન અને રસાયણ ક્ષેત્રોને નોંધપાત્ર રીતે લાભ પહોંચાડશે તેવી આશા છે. ટ્રેડ પ્રમોશનલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોહિત સિંગલાએ જણાવ્યું હતું કે આ સીમાચિહ્નરૂપ કરાર ભારતીય નિકાસકારો માટે તકનો એક નવો અધ્યાય શરૂ કરે છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે આજથી અમલમાં આવેલા ભારત બ્રિટન વ્યાપક આર્થિક વેપાર કરાર ભારતના આર્થિક વિકાસ અને વૈશ્વિક ભાગીદારીને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંહે જણાવ્યું કે આ કરાર નિકાસને વેગ આપે છે, એમએસએમઈ માટે નવી તકો ઊભી કરશે અને યુકેમાં કામ કરતા વ્યાવસાયિકોને પણ લાભ આપશે. આજે સ્કીલ ઇન્ડિયા મિશનના 11 વર્ષ થયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2015માં આ મિશનની શરૂઆત કરાવી હતી, જેનો ઉદ્દેશ યુવાનોને રોજગાર, ઉદ્યોગ સાહસિકતા અને ટકાઉ આજીવિકા માટે ઉદ્યોગ સંબંધિત કૌશલ્યથી સજ્જ કરવાનો હતો. સ્કીલ ઇન્ડિયા મિશન હેઠળ દર વર્ષે 1 કરોડથી વધુ યુવાનો તાલીમ મેળવી રહ્યા છે. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ 1,65,00,000થી વધુ યુવાનોને તાલીમ આપવામાં આવી છે. દેશ જેમ જેમ વિકસિત ભારત 2047 તરફ આગળ વધી રહ્યો છે, તેમ દરેક નાગરિકની ક્ષમતાને ઉજાગર કરવા અને ટકાઉ વિકાસને આગળ વધારવા માટે

0: કૌશલ્યમાં રોકાણ કરવું મહત્વપૂર્ણ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે કેન્દ્ર સરકારે નવી ઉર્જા સાથે વૈશ્વિક મંચ પર આયુર્વેદ અને યોગ સ્થાપિત કર્યા છે. આજે નવી દિલ્હીમાં સુશ્રુતમ 2026ના ઉદઘાટન સમારોહમાં સંબોધતા તેમણે સંતોષ વ્યક્ત કર્યો કે આયુર્વેદિક શસ્ત્રક્રિયાની પ્રાચીન પરંપરાને વૈજ્ઞાનિક ધોરણો પર સ્થાપિત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે વધુમાં આ મુજબ કહ્યું હતું.
1: यहाँ उपस्थित युवा विद्यार्थियों तथा प्रोफेशनल लाइफ की शुरुआत कर रहे शोधकर्ताओं से मैं ये कहना चाहूंगी कि आयुर्वेद का भविष्य आपके हाथों में है. आप सभी को जिज्ञासा, सत्यनिष्ठा और वैज्ञानिक दृष्टिकोण के साथ व्यवहारिक शोध और अपने क्षेत्र में श्रेष्ठ साक्ष्य निर्माण के मार्ग पर आगे बढ़ना होगा.
0: ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને રાજ્યસભામાં નવા ચૂંટાયેલા સભ્યોને શપથ લેવડાવ્યા. શ્રી રાધાકૃષ્ણને કર્ણાટકના મનસુર અલી ખાન અને મધ્યપ્રદેશના રજનીશકુમાર અગ્રવાલને શપથ લેવડાવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે પંજાબની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન તેઓ જાલંધર કેન્ટોનમેન્ટ રેલવે સ્ટેશનનું ઉદઘાટન કરશે અને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ નવીનીકરણ કરાયેલા 74 અન્ય રેલવે સ્ટેશનોનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશમાં અમૃતસરને વારાણસી સાથે જોડતી સંત રવિદાસ એક્સપ્રેસને પણ લીલી ઝંડી આપશે. જલંધર જતા અગાઉ શ્રી મોદી ચંદીગઢમાં પંજાબ એન્જિનિયરિંગ કોલેજની મુલાકાત લેશે અને વિવિધ માળખાકીય પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jeev અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈએ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800 11 78 00 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચાર અને સૂચન મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય ગોવ ઓપન ફોરમ દ્વારા ઓનલાઇન પણ પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. નાગરિકો 1922 નંબર પર મિસ્ડ કોલ કરીને SMSમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચન મોકલી શકે છે. આ કડી માટે સૂચનો આ મહિનાની 24મી તારીખ સુધી મોકલી શકાશે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે સમગ્ર મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA દ્વારા તપાસવામાં આવતા ગુનાઓની સુનાવણી માટે એક નવી વિશેષ અદાલતની રચના કરી છે. મંત્રાલયે બોમ્બે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને મહારાષ્ટ્ર સરકાર સાથે પરામર્શ કર્યા બાદ મુંબઈમાં સિટી સિવિલ અને સેશન્સ કોર્ટના રૂમ નંબર 26ને NIA દ્વારા તપાસવામાં આવતા ગુનાઓની સુનાવણી માટે વિશેષ અદાલત તરીકે નિયુક્ત કર્યો છે. NIA કાયદા હેઠળ આતંકવાદ સંબંધિત અને અન્ય અનુસૂચિત ગુનાઓ સહિત NIA દ્વારા તપાસવામાં આવતા ગુનાઓની ઝડપી સુનાવણી સુનિશ્ચિત કરવા માટે મંત્રાલય દ્વારા વિશેષ અદાલતોની રચના કરવામાં આવે છે. ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાનો અભાવ અને વૈશ્વિક સંઘર્ષોના અસરકારક ઉકેલની અસમર્થતાના કારણે સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વાસ ઓછો થઈ રહ્યો હોવાની ચેતવણી આપી. સંયુક્ત રાષ્ટ્રમાં બહુપક્ષીયવાદને ભવિષ્ય માટે યોગ્ય બનાવવા અંગેની મંત્રીસ્તરીય ગોળમેજીમાં બોલતા ભારતના કાયમી પ્રતિનિધિ પી હરીશે જણાવ્યું કે સુરક્ષા પરિષદ ચાલુ સંઘર્ષોમાં અર્થપૂર્ણ રીતે હસ્તક્ષેપ કરવામાં નિષ્ફળ ગઈ છે, જેનાથી આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવાની તેની ક્ષમતા પર પ્રશ્નો ઉભા થયા છે.
2: The Security Council has been ineffective.
3: સુરક્ષા પરિષદ પ્રભાવિત આબાદી કી તકલીફો કો ખતમ કરને મે નાકામ રહી હૈ. ઇસલિયે સંયુક્ત રાષ્ટ્ર કી સ્થાપના કે મૂળ સિદ્ધાંત અંતરરાષ્ટ્રીય શાંતિ ઓર સુરક્ષા બનાએ રખને પર હી સવાલ ઉઠને લગે હૈ. સુરક્ષા પરિષદ કી ઇન કમીઓ કી વજહ સાફ હૈ. 1940 કે દશક કે હિસાબ સે બના 80 સાલ પુરાના ઢાંચા આજ કી ચુનૌતિયો સે નિપટને કે લિયે ઉપયુક્ત નહીં હૈ. સંયુક્ત રાષ્ટ્ર એક સમૂહ કે તોર પર સુરક્ષા પરિષદ મે સુધાર લાને કી દિશા મે કોઈ કદમ નહીં ઉઠા પાયા હૈ.
2: ઓન રિફોર્મિંગ ધ સિક્યુરિટી કાઉન્સિલ.
0: આજે બપોરના સત્રમાં બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંક 0.5% વધુ વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. છેલ્લા અહેવાલો આવ્યા ત્યારે સેન્સેક્સ 500 પોઈન્ટ, જ્યારે નિફ્ટી 130 પોઈન્ટ વધીને કારોબાર કરી રહ્યો હતો. ક્ષેત્રીય મોરચે સિમેન્ટ, કેમિકલ્સ અને બેન્કિંગ શેરો સૌથી વધુ વધી રહ્યા હતા, જ્યારે યુટિલિટીઝ, IT અને FMCG શેરો નકારાત્મક ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. અમેરિકાના ટેક્સાસમાં રમાયેલી પહેલી સેમીફાઇનલ મેચમાં સ્પેને ફાન્સને 2-0 હરાવીને ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં સ્થાન મેળવ્યું.

22મી મિનિટે પેનલ્ટીથી સ્પેન માટે મિકેલ ઓરિયાઝાબાલે પહેલો ગોલ કર્યો. ત્યારબાદ પેડ્રો પોરોએ 58મી મિનિટે બીજો ગોલ કર્યો. હવે ફાઇનલમાં સ્પેનનો સામનો આજે રાત્રે આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી બીજી સેમીફાઇનલના વિજેતા સાથે થશે. દિલ્હી સરકાર આ મહિનાથી ધોરણ 9ની લગભગ 1.3 લાખ છોકરીઓને સાયકલનું નિઃશુલ્ક વિતરણ શરૂ કરશે. સોશિયલ મીડિયા સંદેશમાં દિલ્હીના શિક્ષણમંત્રી આશિષ સૂદે જણાવ્યું કે આ પહેલ શિક્ષણમાં આવતા અવરોધોને દૂર કરવા અને દરેક દીકરીને સશક્ત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આજથી અમલમાં આવેલા ભારત બ્રિટન મુક્ત વેપાર કરારથી બંને દેશોને ફાયદો. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ. ઉદ્યોગોએ કરારને આવકાર્યો. યુવાનોમાં કૌશલ્ય વિકાસ માટે આરંભાયેલા સ્કિલ ઇન્ડિયા મિશનને આજે 11 વર્ષ પૂર્ણ. મહારાષ્ટ્રમાં એનઆઈએના કેસની સુનાવણી માટે વિશેષ અદાલતની રચના. સુધારાનો અભાવ અને વણ ઉકલ્યા વૈશ્વિક સંઘર્ષ જેવા કારણોથી સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વાસ ઘટી રહ્યો હોવાનો ભારતનો મત. ભારતીય શેરબજારમાં 500 અંકોના ઉછાળા સાથે તેજીનો માહોલ. અને ફિફા વર્લ્ડ કપમાં આજે બીજી સેમીફાઇનલમાં આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે સીમાચિહ્નરૂપ વ્યાપક આર્થિક અને વેપાર કરાર સીઈટીએ આજથી અમલમાં આવ્યો છે. આ સાથે ભારતની 99% નિકાસ પર હવે કોઈ કર લાગશે નહીં. બંને દેશો વચ્ચેના આ નવા આર્થિક યુગની શરૂઆતના પ્રસંગે બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર સ્ટીવ હિકલિંગ અને વિદેશ વેપાર મહાનિદેશાલય ડીજીએફટીના સંયુક્ત નિયામક ડોક્ટર રાહુલ સિંઘે આજે અમદાવાદના સાણંદમાં ઇનલેન્ડ કન્ટેનર ટેપો ખાતે કરાર હેઠળ પ્રથમ નિકાસ જથ્થો રવાના કર્યો. આ પ્રસંગે બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનરે જણાવ્યું કે આ વેપાર કરાર બંને દેશ વચ્ચેના આર્થિક અને રાજકીય સંબંધોને મજબૂત બનાવશે. ડીજીએફટીના સંયુક્ત નિયામક ડોક્ટર રાહુલ સિંઘે માહિતી આપી કે કાપડ, ચામડું, દવાઓ અને ઇજનેરી ઉત્પાદનો જેવા મુખ્ય ક્ષેત્રોને સંપૂર્ણ કરમુક્ત એક્સેસ મળશે, જે મુખ્ય ઉત્પાદન કેન્દ્રો ખાસ કરીને ગુજરાતમાંથી નિકાસ વૃદ્ધિને વેગ આપશે.
1: This FTA important है क्योंकि इसमें इंडियन एक्सपोर्ट्स 99% ऑफ इंडिया एक्सपोर्ट को अब जीरो ड्यूटी एक्सेस मिल गया है यूके मार्केट में. हमारे एक्सपोर्ट पे अब कोई ड्यूटी नहीं लगेगा यूके में जब वो यहाँ से एक्सपोर्ट होगा. तो हमारे जो बहुत सारे कॉम्पिटिटर्स थे जिनको ये एडवांटेज था ड्यूटी बेनिफिट का, वो अब हमारे एक्सपोर्टर्स को भी हो गया. एंड एक्सपोर्टर्स अब इस एडवांटेज को लेकर यहाँ से एक्सपोर्ट अब बहुत आगे जाने वाला है. नेक्स्ट 5 years एटलीस्ट डबल यहाँ से इंडिया यूके एक्सपोर्ट हो जाएगा.
0: રાજ્ય સરકારે સુરતમાં પૂરગ્રસ્ત વેપારીઓ માટે વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજ હેઠળ અસરગ્રસ્તોને 7,500 થી 1,00,000 રૂપિયા સુધીની સીધી આર્થિક સહાય ચૂકવાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે 30,00,000 રૂપિયા સુધીની લોન અને વ્યાજમાં સબસીડી પણ આપવામાં આવશે.
2: જેમની પાકી દુકાન છે અને જીએસટી રિટર્ન ભરે છે તેમને સરકાર દ્વારા ખૂબ પ્રોગ્રેસિવ વિચાર રાખીને લોન આપવામાં આવશે. આ લોન પર 3 વર્ષ માટે 7% દરે વ્યાજ સહાય એ રાજ્ય સરકાર દ્વારા ડાયરેક્ટ ચૂકવવામાં આવશે, જેનું જીએસટીમાં 7.5 લાખ સુધીનું ટર્નઓવર છે એવા વેપારીઓને 20,00,000 સુધીની લોન મળશે. એટલે કે સીધે સીધું આવા વેપારીઓને 5,00,000 રૂપિયા વ્યાજ સહાય એ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે.
0: રાજ્ય સરકારે વહીવટી કામગીરીને વધુ ઝડપી અને કાર્યક્ષમ બનાવવા સચિવાલય સંવર્ગમાં સેક્શન ઓફિસર વર્ગ 2ની સંખ્યામાં વધારો કર્યો છે. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ સેક્શન ઓફિસરના મંજૂર પદો 606 થી વધારીને 634 કરવામાં આવ્યા છે. આ નિર્ણય અનુસાર નવી કેડર રચનામાં મુખ્યમંત્રી કાર્યાલય સહિત રાજ્યના 26 વિભાગો અને 19 કચેરીઓમાં વધારાનું કાર્યબળ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે જન્મદિવસ છે. રાજ્યભરમાં સામાજિક સેવાઓ થકી તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવોએ સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતને વિકાસની નવી ઊંચાઈ પર લઈ જવામાં અને લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં મોખરે છે. તેમના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના. અગાઉ મુખ્યમંત્રીએ વહેલી સવારે ગાંધીનગર અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાન મંદિરમાં દર્શન અર્ચન કરી દિવસના કાર્યોનો પ્રારંભ કર્યો હતો. સુરતની સુમુર ડેરીની ચૂંટણી માટે આજે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. તાપી જિલ્લાની 5 બેઠકો વ્યારા, સોનગઢ, કુકરમુંડા, ડોલવણ અને નિઝરમાં મતદારો આજે મતદાન કરી રહ્યા છે. 17 જુલાઈએ આ ચૂંટણીનું પરિણામ જાહેર થશે. રાજ્યભરમાં 2 થી 3 દિવસના વિરામ બાદ આજે કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદના અહેવાલ છે. સત્તાવાર યાદી મુજબ બપોરે 12 વાગ્યા સુધીમાં 32 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો. સૌથી વધુ 1 ઇંચ જેટલો વરસાદ સુરતના માંડવી અને કામ

બ્રિજ તથા તાપીના ઉકાઈ તાલુકામાં થયો હતો. આ સાથે અત્યાર સુધી રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ 25% વરસાદ નોંધાતા રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં 65% જેટલો જળસંગ્રહ થયો છે, તો 11 બંધને હાઈ એલર્ટ પર રખાયા છે. તાપીમાં આજે વાલોડ, બાજીપુરા તેમજ વ્યારા શહેરમાં વરસાદી ઝાપટાં થતાં લોકોએ રાહત અનુભવી. દરમિયાન કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, સુરત, નવસારી તથા દાદરા અને નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. માછીમારોને 17 અને 18મીએ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ખેડાના ડાકોરમાં આજે અષાઢી બીજ પૂર્વે ભવ્ય રથયાત્રા યોજાઈ છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

હવે આપ પૂર્વ કચ્છ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો. લેખક રામજી મેરિયા. વિશાળ ભૂભાગ ધરાવનાર અને વિસ્તારની દ્રષ્ટિએ દેશનો સૌથી મોટો કચ્છ જિલ્લો પોતાની અનેક વિશેષતાઓ ધરાવે છે. દેશની આઝાદી પૂર્વે કચ્છ એક રાજ્ય હતું, જેની પોતાની ઘણી વિશેષતાઓ પણ હતી. ત્રાંબિયો, દોકડો, ઢીંગલો, ડબુ, કોરી અને પાંચિયા કચ્છનું નાણું હતું અને કચ્છી નવા વર્ષ અષાઢી બીજના દિવસે કચ્છના મહારાવ દ્વારા સિક્કો બહાર પાડવામાં આવતો હતો. સામાન્ય રીતે દિવાળીના બીજા દિવસે નવું વર્ષ ઉજવવામાં આવે છે, જ્યારે કચ્છી નવા વર્ષ તરીકે અષાઢ માસના બીજા દિવસે કચ્છી નવું વર્ષ ઉજવવામાં આવે છે. કચ્છના એ સમયના પ્રતાપી રાજા રા લાખા ફુલાણીનું આ દિવસે કચ્છમાં પરત આવવાનું થયું હતું, જેને લઈને તે દિવસને કચ્છના નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. અષાઢ માસમાં વરસાદ થવાથી સર્વત્ર હરિયાળી હોવાથી અને ખેડૂતો નવા પાકનું વાવેતર આ સમયે કરતા હોવાથી નવા વર્ષની શરૂઆત અષાઢી બીજના દિવસે કરવામાં આવતી હતી. કચ્છી નવા વર્ષ અષાઢી બીજના દિવસે કચ્છમાં ઠેર ઠેર વિવિધ કાર્યક્રમ પણ યોજાય છે, જેમાં કચ્છના પાટનગર ભુજ મધ્યે કચ્છ કાર્નિવલનું આયોજન કરાય છે. તેમાં કચ્છની લોકકળા અને સંસ્કૃતિની ઝાંખી જોવા મળે છે. ભુજના હૃદયસમા હમીરસર તળાવની પાડે આ કાર્યક્રમ યોજાય છે. આ ઉપરાંત પૂર્વ કચ્છના રાપર મધ્ય રવિ ભાણ સંપ્રદાયની પરંપરાના સંત ત્રિકમ સાહેબના સમાધિ સ્થાન દરિયાસ્થાનથી રથયાત્રા યોજવામાં આવે છે, જે ત્રિકમ વિરડે સભામાં ફેરવાય છે, જ્યાં વાગડ વિસ્તારની સંસ્કૃતિના દર્શન પણ થાય છે. કચ્છ અને કચ્છ બહાર દેશ વિદેશમાં વસતા કચ્છીઓ જ્યાં પણ રહે છે ત્યાં ખૂબ જ ઉત્સાહભેર કચ્છી નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે અને એકમેકને તમામ લોકો શુભેચ્છાઓ પણ પાઠવે છે. અષાઢ માસમાં વરસાદની શરૂઆત થાય છે, જેથી કચ્છીઓમાં વરસાદને લઈ અનેરો આનંદ જોવા મળે છે. આ વર્ષે હજુ કચ્છમાં જોઈએ તેટલો વરસાદ થયો નથી. આથી કચ્છના ખેડૂત અને માલધારીઓની મીટ આકાશ ભણી મંડાઈ છે. અષાઢી બીજના જો વરસાદ થાય તેને સુકન માનવામાં આવે છે. વરસાદ થાય તો ઘરે ઘરે લસ્સીના આંધળ મૂકવામાં આવે છે. કચ્છમાં વરસાદ થાય તો દેશ વિદેશમાં વસતા કચ્છીઓ વિદેશમાં મેઘલાડુ બનાવીને ઉજવણી કરતા હોય છે. આમ કચ્છમાં વરસાદનું અનેરું મહત્વ રહેલું છે. સમગ્ર રાજ્યની સાથે સરહદી કચ્છ જિલ્લામાં પણ પ્રવેશોત્સવ ઉજવાઈ ગયો. શિક્ષણ એ ભવિષ્યનો પાયો છે. દરેક બાળકને શીખવા માટે સમાન તક મળે તે હેતુ સાથે એક પ્રોજેક્ટ દ્વારા સરકારના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 અંતર્ગત 5,500થી વધુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરાયું હતું. રાપર તાલુકાના 14 ગામમાં આવેલી 40 સરકારી શાળામાં વિવિધ કાર્યક્રમ પણ યોજાઈ ગયા. દેશના તમામ બંદરોમાં પ્રથમ ક્રમે રહેલા પંડિત દીનદયાળ બંદર સત્તામંડળ દ્વારા કાર્ગો પરિવહનમાં વધુ એક સફળતા હાંસલ કરવામાં આવી. બંદર દ્વારા ઓછા સમયમાં જહાજ માલ લોડિંગ કરીને કીર્તિમાન સ્થાપવામાં આવ્યો હતો. તાજેતરમાં 22 કલાક અને 25 મિનિટમાં એમવી વિઝાર્ડ નામના જહાજમાં 38,500 મેટ્રિક ટન બેન્ટોનાઇટનું સફળ લોડિંગ કરાયું હતું. અંજાર ખાતેના શિલ્પા અંજલિ વિદ્યામંદિર મધ્યે શાળામાં નવી શિક્ષણ

नीति अन्तर्गत बेस्ट आउट अफ वेस्ट प्रवृत्तिना भागरूपे कन्तान परिधान विषयवस्तु आधारित अनोखो फेसन शो योजाई गयो। विद्यार्थीओमां सर्जनात्मकता अने कल्पना शक्तिनी जागृति तेमज आत्मविश्वासनो विकास थाय ते हेतुथी आ कार्यक्रम योजायो हतो। घरमां उपयोग कराया बाद बिन उपयोगी गणाती कंतानी बोरीओमांथी पण आकर्षक अने उपयोगी परिधान तथा विविध सर्जनो तैयार करी शकाय तेवो संदेश विद्यार्थीओ द्वारा अपायो हतो। આજના આધુનિક યુગમાં ફેશન એ માત્ર દેખાવ પૂરતો નથી, પરંતુ તેમાં સર્જનાત્મકતા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી તેમજ નવીન વિચારસરણીનો સમન્વય પણ જોવા મળે છે તેવું આ પ્રવૃત્તિમાંથી શીખવા મળ્યું હતું। હમણાં જ આ પૂર્વ કચ્છ જિલ્લાનો સમાચારપત્ર સાંભળી રહ્યા હતા, લેખક રામજી મેરિયા। આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું। કરી શકાય તેવો સંદેશ વિદ્યાર્થીઓ દ્વારા અપાયો હતો। આજના આધુનિક યુગમાં ફેશન એ માત્ર દેખાવ પૂરતો નથી, પરંતુ તેમાં સર્જનાત્મકતા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી તેમજ નવીન વિચારસરણીનો સમન્વય પણ જોવા મળે છે તેવું આ પ્રવૃત્તિમાંથી શીખવા મળ્યું હતું। હમણાં જ આ પૂર્વ કચ્છ જિલ્લાનો સમાચારપત્ર સાંભળી રહ્યા હતા, લેખક રામજી મેરિયા। આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું।

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભૂજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો કાર્યક્રમની શરૂઆત કરીશું ફાલ્ગુની શેઠે ગયેલી કવિ નાનાલાલની રચનાથી.

હમણે જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ 354.6 મીટર એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સહપ્રસારણ રાજકોટ અને ભુજ કેન્દ્રનું. અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે આજ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશું, પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો. નમસ્કાર.

સુર માધુરી હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સાંભળીશું 8 વાગે, 8:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આજ કે ફનકાર કાર્યક્રમ રાત્રે 9:30, 10 વાગે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 10:30 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. આથી માહિતી અમારા આજે બીજી સભામાં પ્રસારિત થનારા કાર્યક્રમોની. હવે સાંભળીએ પોલીસ સમાચારમાં ખોવાયેલ વ્યક્તિઓ અંગેની જાહેરાત. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ગાંધીધામના જણાવ્યા અનુસાર ગુમ થનાર મમતાબેન ગંગારામભાઈ કોળી, ઉંમર વર્ષ 25, ઊંચાઈ 5 ફૂટ, બાંધો મધ્યમ, રંગે ઘઉંવર્ણા, વાળનો રંગ કાળો, આંખો કાળી, શરીરે લાલ રંગની ટી શર્ટ તથા કાળા કલરનો પાયજામો પહેરેલ છે, ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. 7 જૂન 2026 રોજ ગાંધીધામથી ગુમ થયેલ છે. પોલીસ અધિક્ષકશ્રીની કચેરીએ જિલ્લા ગાંધીધામના જણાવ્યા અનુસાર ગુમ થનાર રિયાશિકા પ્રકાશ રાજાણી, ઉંમર વર્ષ 16, ઊંચાઈ 5 ફૂટ, બાંધો પાતળો, રંગે ગોરા, વાળનો રંગ કાળો, આંખો કાળી, શરીરે વાદળી કલરનું જીન્સ પેન્ટ તથા પીળા કલરની કુર્તી પહેરેલ છે, ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. તારીખ 7 જૂન 2026 રોજ ગાંધીધામથી ગુમ થયેલ છે. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી જિલ્લા ગાંધીધામના જણાવ્યા અનુસાર ગુમ થનાર મનસ્વીબેન રમણીકપુરી ગોસ્વામી, ઉંમર વર્ષ 21, ઊંચાઈ 5.5 ફૂટ, બાંધો મધ્યમ, રંગે શ્યામ, વાળનો રંગ કાળો, આંખો કાળી, શરીરે ડ્રેસ પહેરેલ છે, ગુજરાતી ભાષા જાણે છે. 6 જૂન 2026 રોજ ગાંધીધામથી ગુમ થયેલ છે. જે કોઈને આ વ્યક્તિ અંગે માહિતી કે પત્તો મળે તેઓએ નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. કાર્યક્રમના આરંભે સાંભળીએ સાજન ફિલ્મનું ગીત, ગાયક કલાકાર અલકા યાજ્ઞિક.

ગુલમહોર કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. હવે સાંભળીએ લોકસંગીતનો કાર્યક્રમ, મયંક પંડ્યાની હરિકથા, ગુજરાતના સંતો.

આ સુંદર રચના જૈન સાધુ શ્રી બુદ્ધિ સાગરજીની છે. ભારત ભૂમિ તો સંતોની ખાણ છે ને, અનાદિ અનંત સદા સર્વત્ર વ્યાપક સચ્ચિદાનંદ પરમ તત્વના આવિર્ભાવો અનંત રીતે થતા રહે છે. એ સત તત્વના સાક્ષાત્કાર કરતી વિભૂતિઓને જગતજનનો સામાન્યતઃ સંત શબ્દથી ઓળખાવે છે. સંત આચાર્ય શ્રીમદ નૃસિંહાચાર્યજીએ ગાયું છે ને, કા

ભારતનો સનાતન ધર્મ સંતો દ્વારા જ જળવાઈ રહ્યો છે. આપણા દેશમાં અનેક સંપ્રદાયો છે, તે સંપ્રદાયમાં થયેલ સંતો દ્વારા વસુધૈવ કુટુંબકમ સૂત્રનો પ્રચાર અને આચાર થયો. ગુજરાતમાં અનેક સંતો થયા, તેમના દ્વારા ગુજરાતની ભૂમિ બહુરત્ના વસુંધરાસમ બની છે ને. સજ્જનો, આજના આ પ્રસારણમાં ગુજરાતના બે સંતોની વાત કરવી છે. એક છે મધ્યકાલીન યુગમાં જન્મેલ ભક્ત સંત શ્રી બોડાણો. તેમનું મૂળ નામ વિજયસિંહ બોડાણા હતું. ભક્ત બોડાણાના જન્મ વર્ષ જીવનકાળ વિશે ચોક્કસ ઐતિહાસિક પુરાવા નથી. પરંપરાગત માન્યતાઓ અને ભક્તિ સાહિત્ય મુજબ તેમનો સમય આશરે ઈસવીસન 14મી-15મી સદીનો હોઈ શકે એવું માનવામાં આવે છે. તેઓ સંત નરસિંહ મહેતા ઈસવીસન 1404-1481ના સમયના એ ગાળામાં કે એનાથી થોડાક પહેલા હતા એવું વિદ્વાનો માને છે. જન્મ આશરે ઈસવીસન 1370-1400 ની વચ્ચે થયો છે. શ્રી શિવ વરદાને ડાકોર થયું અને ડંક ઋષિની તપસ્યા ફળી. નારેશ્વરવાસી પૂજ્ય અવધૂત બાપજીએ વર્ણવેલ સંત બોડાણાના ચરિત્રમાંથી આજે હું આ ભક્ત બોડાણાનું ચરિત્રનું ગાયન કરી રહ્યો છું.

બોડાનો કૃષ્ણ મંત્ર જપી વર્ષમાં બે વાર હાથમાં તુલસી વાવી અને ડાકોરથી દ્વારકા પગપાળા જતા હતા. 16 વર્ષથી આ નિયમ આરંભ્યો હતો. વૃદ્ધ થયા ભગવાને તેમની ભક્તિ આ અવસ્થા જોઈ અને પોતે વિચાર્યું, શું વિચાર્યું, આજ

ભગવાન ભક્તના હાથમાં ત્યાંથી ગાડામાં બિરાજ્યા. હરિમૂર્તિ કહે, હાક ભગત હાક સત્વરે હવે કારણ પ્રાતઃકાળ. પૂજારીઓ મંદિરમાં મંગલા આરતી માટે આવશે, જો આપણે પકડાઈ જઈશું તો આપણને પકડાઈ જવાનો ભય છે. ભક્ત ગાડું હાંકે, બધરાતથી મધરાતથી સવાર થયું, માંડ દ્વારકાની બહાર આવે તેથી ભગવાન સ્વયં સારથ્ય કરે છે.

જો તો ખરા બોડાના નું કેવું ભાગ્ય કે પ્રભુ તેની સાથે ડાકોર આવ્યા. ડંકનાથ પર ઉભય દેવોનું પ્રેમાલિંગન થયું. બીજી બાજુ દ્વારકામાં મૂર્તિ ન રહી. મૂર્તિનું વજન 10 મણ થી પણ ભારે હતું. શ્રી શંકરાચાર્ય ધ્યાનમાં જાણી લીધું, ઋણ મોચન પ્રભુ જળમાં છુપાયા. જરાસન ના યુદ્ધમાં પ્રભુ રણ છોડીને ગયા તો એ રણછોડ અને આ બોડાનાનું ઋણ છોડાવ્યું, મુક્ત કર્યું, એટલે એને ઋણ છોડ પણ કહેવામાં આવે છે. ગુગળિયો સવારે આવે, મૂર્તિ ન જોવે, ભક્તથી પૂછપરછ થાય, ખબર પડે કે રાત્રે કોઈ ભક્ત આવી ડાકોર સુધી ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં આવેલું, ત્યાં લઈ ગયા છે, બધા ત્યાં જઈ પૂછપરછ કરે, પણ પ્રભુ તો જુઓ જળમાં શોધ કરે. મૂર્તિ ડાકોર રહેવા ઈચ્છે છે. જાણી લીધું કે પ્રભુની મૂર્તિને દ્વારકા નથી આવવું, એ તો બોડાનાનું ઋણ મુક્ત કરવા આવી છે. મૂર્તિ બરાબર સોનું માગે. જુઓ તો કેવો ચમત્કાર, એક પલ્લામાં બોડાનાના પત્ની ગંગાબાઈની નથની મૂકી, બીજે પલ્લે મૂર્તિ, સવાવાળ સોના તણું પાસું તળીએ બેઠું, ઊંચી મૂર્તિ ગઈ. ત્યારબાદ દ્વારકા પાસે સાવિત્રી વાવમાંથી આવી જ એક સુંદર મૂર્તિ મળી આવી.

પૂનમે સ્થાપના થઈ. ત્યારથી મિત્રો ડાકોરમાં પ્રતિ માસની પૂનમે મેળો ભરાય છે ને. તાંબેકરે મંદિર બનાવ્યું, ભક્તો બોલે જય રણછોડ, જય રણછોડ માખણ ચોર. અને જુઓ તો ખરા, ડાકોરમાં કોણ છે? રાજા રણછોડ છે, રાજા રણછોડ છે.

મિત્રો, સંતો દ્વારા આપણા સમાજને ઘણું મળ્યું છે. અરે ઘણું શું, આધ્યાત્મિકતા તરફ કેવી રીતે જવું, આ જીવનને દિવ્ય જીવન કેવી રીતે બનાવવું, આ જીવન દ્વારા જીવનનો હેતુ કેવી રીતે સાધ્ય કરવો, પ્રભુ દ્વારા મળેલ જ્ઞાન, બુદ્ધિ, ભક્તિ હૃદયમાં કેવી રીતે સ્થાપિત કરવી, આ બધું જ જો કૃપા હોય હા આપણી સંતની, તો સંત જ સંત થકી આપણને આ બધી વિદ્યા, આ બધું જ્ઞાન, હા આ બધી આ વારસા એ સંતની કૃપા દ્વારા જ મળે છે ને મિત્રો. ખરેખર સંત અને વૃક્ષ એ પરમ હિતકારી છે. વૃક્ષ પોતે પોતાના ફળને ખાતા નથી, પણ બીજાને એ ફળની પ્રસાદી હા એના દ્વારા એ બીજાનું પેટ ભરે છે. મિત્રો, બસ સંતો પણ આ જ કામ કરે છે ને, પોતાના અવતરણ, પોતાના જન્મ બાદ એ કઈક હા એવી કોટીમાંથી આવેલા, કયા યુગમાંથી આવેલા, હા અનંત બ્રહ્માંડમાંથી, અનંત કૃપાથી આવેલ પૃથ્વી પર એ સંત, સંત ચરિત, સંતનો ઉપદેશ, સંતનું કહેણ આપણા સર્વ જગતની અંદર વ્યાપ્ત છે. સંતો દ્વારા ભારતની ભૂમિ સમૃદ્ધ છે. મિત્રો, બીજા એક સંતની આજે વાત કરવી છે. બીજા સંત છે બ્રહ્મચારી શ્રી પાંડુરંગ રંગ અવધૂત મહારાજ શ્રી. નારેશ્વર નિવાસી પૂજ્ય રંગ અવધૂતજી આ સદીના એક મૂર્ધન્ય કોટીના સંત તરીકે સુપ્રસિદ્ધ છે. એમનું પૂર્વ જીવનનું નામ હતું પાંડુરંગ વિઠ્ઠલ, હા પાંડુરંગ વિઠ્ઠલ વળામે. એમનો જન્મ પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરામાં સને 1898 સાલમાં 21 નવેમ્બરના રોજ થયો હતો, અને સને 1968 નવેમ્બરની 19 તારીખે રાત્રે 8:45 કલાકે હરિદ્વાર મુકામે જ્યાંથી પધાર્યા હતા હા ત્યાં વિરામ, એ બ્રહ્માંડની અંદર એ બ્રહ્મલીન થયા. પૂજ્ય બાપજીની સાધુતા એવી હતી કે એમને વારે વારે નમન કરવાનું મન થાય, નમન કરવાનું મન થાય. હે રંગ અવધૂત, આપના ચરણારવિંદમાં સાક્ષાત નમન કરવાનું મન થાય. ગુજરાતની દિવ્ય ભક્તા પાનબાઈનું આ ભજન જાણે પૂજ્યશ્રીની આભાનું વર્ણન કરતું હોય એમ નથી લાગતું આપણને.

અવધૂત એટલે ત્યાગ વૈરાગ્ય અને જ્ઞાનની પરાકાષ્ઠા હે પહોંચેલો યોગી. અવધૂત ગીતામાં અકારમ વકારમ દુકારસ્તસ્ય અને તકારસ્તસ્યના લક્ષણોનો જે સુંદર વર્ણન છે, બસ એ જ લક્ષણો પૂજ્ય અવધૂત મહારાજશ્રીમાં દશ્યમાન થાય છે. અવધૂતોપનિષદમાં પણ સુંદર વર્ણન જોવા મળે છે ને, અક્ષર

આપણા અવધૂતે પણ પોતે સંસારથી મુક્ત થઈને આપણા જેવા સંસારીઓને અવધૂતી આનંદમાં સ્નાન કરાવ્યું છે. મહારાષ્ટ્રી નાનપણથી જ ઈશ્વરાભિમુખ વૃત્તિવાળા હતા. એમના અભ્યાસકાળમાં એમનું ચિત્ત ઈશ્વર પારાયણમાં જ હતું. બસ એક જ ધૂન હતી, શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરાત્મન, શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરાત્મન, શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરાત્મન.

ગોધરામાં પ્રાથમિક માધ્યમિક શિક્ષણ મેળવી અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠમાં જોડાઈ ત્યાંથી પ્રથમ સ્નાતક ટુકડીમાંના એક તરીકે બહાર આવ્યા. એક પત્રકાર તરીકેની કારકિર્દીનો આરંભ કર્યો. કાકા સાહેબે ભર્તુહરિના જે 100 શ્લોક પસંદ કર્યા હતા તેના પર સ્વતંત્ર રીતે પોતે બાલભોગ્ય સંસ્કૃત ભાષામાં ટીકા લખીને સદબોધ શતકમ કૃતિ તૈયાર કરી. માત્ર કૌટુંબિક જવાબદારીઓને પહોંચી વળવાના હેતુથી પત્રકારત્વ અને શિક્ષણ કાર્ય સ્વીકાર્યું હતું. સજ્જનો, જે સમયે તેમના નાના ભાઈએ આ જવાબદારી સંભાળી ત્યારબાદ પૂજ્યશ્રીની અવધૂતી યાત્રા શરૂ થઈ. જુઓ તો ખરા, અવધૂતની અવધૂતી યાત્રા.

પૂજ્ય બાપજીએ 3 ડિસેમ્બર 1925 ના ગુરુવારના દિવસે નર્મદા તટે આવેલ નારેશ્વર ધામ સ્થાન ત્યાં આગળ પારાયણ જપ અને તપશ્ચર્યા માટે આ ભૂમિને પસંદ કર્યું. ગુરુ આદેશ અને આશીષ થકી માત્ર 108 દિવસમાં નર્મદા પરિક્રમા કરી. શરૂઆતમાં લોકોમાં એ નર્મદા તટ વિહારી સંત તરીકે અને પછીથી રંગવધૂત મહારાજ કે બાપજી તરીકે સુપ્રસિદ્ધ થયા અને પછી રંગ અવધૂત બની ગયા. પૂજ્ય રંગ અવધૂતજી સાક્ષાત્કારી સંત હતા. જગત નિયંતા પરમેશ્વર આપશ્રીને ત્રિમૂર્તિ સ્વરૂપ ભગવાન દત્તાત્રેય રૂપે પ્રત્યક્ષ થયા હતા ને. પૂજ્યશ્રીની અમૃતવાણી અવધૂતિ આનંદ અને રંગ હૃદયમાં સંગ્રહિત થઈ છે. આપશ્રીએ પ્રણો ઉપાસના, યોગ ઉપાસના, જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિ યોગના રહસ્ય સમજાવતો જ્ઞાન, કર્મ અને ઉપાસના એમ 3 કાંડમાં વિભક્ત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ રચ્યો છે. અવધૂતિ પરિવારમાં પારાયણ સાધના દ્વારા આધ્યાત્મિક રહસ્યને આ ગ્રંથ દ્વારા સમજી અને જાણી શકાય છે. બસ અવધૂતિ આનંદ, આ અવધૂત બાપજીની તો કેટલી વાતો કરીએ. અવધૂત ચરિત્ર આપણને અવધૂતિ આનંદમાં લઈ જાય છે. સજ્જનો, અવધૂતિ આનંદના એક ભજન દ્વારા આજના પ્રસારણનો વિરામ કરું છું.

આપ સાંભળી રહ્યા હતા જગજીતસિંહને. યાર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 7:10 સાંભળીશું પ્રાદેશિક સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે થયેલા ઐતિહાસિક વ્યાપક આર્થિક અને વેપાર કરાર આજથી અમલમાં. અમદાવાદ, સુરત અને ભરૂચથી ઉત્પાદનોનો પ્રથમ નિકાસ જથ્થો રવાના કરાયો. સુરતમાં વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં વેપાર ધંધાને પૂર્વવત કરવા સરકાર દ્વારા પુનઃવસન સહાય પેકેજ જાહેર. પોરબંદરમાં ગ્રીનફિલ્ડ શિપ બિલ્ડિંગ ક્લસ્ટર અને વાડીનારમાં જહાજ સમારકામ સુવિધાને કેન્દ્ર સરકારની મંજૂરી. અમદાવાદમાં રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર, ગજરાજોનું વિધિવત પૂજન, ભક્તોએ ભગવાનના સોનાવેશના દર્શન કર્યા. અમદાવાદમાં લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે ભગવાન આવતીકાલે નગરચર્યાએ નીકળશે. વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતી કરશે અને રાજ્યભરમાં આગામી 22 તારીખ સુધી સામાન્ય વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે થયેલા ઐતિહાસિક વ્યાપક આર્થિક અને વેપાર કરાર સીઈટીએ આજથી સત્તાવાર રીતે અમલમાં આવ્યો છે. આ કરાર હેઠળ અમદાવાદ, સુરત અને ભરૂચ, ઝઘડિયા, જીઆઈડીસી સહિતની જગ્યાઓએથી આજે યુનાઇટેડ કિંગડમ માટે વિવિધ ઉત્પાદનોની પ્રથમ નિકાસ જથ્થો રવાના કરાયો છે. સુરત ડાયમંડ બુર્સ ખાતેથી જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના સહયોગથી ઉત્પાદનોના પ્રથમ નિકાસ જથ્થાને લીલી ઝંડી અપાઈ. આ અંગે કાઉન્સિલના પ્રાદેશિક અધ્યક્ષ જયંતિ સાવલિયાએ પ્રતિક્રિયા આપી છે.
1: આપણે પેલું શિપમેન્ટ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે ડ્યુટી વગરનું એક્સપોર્ટ આપણે આજે કરી દીધું છે, જે આવનાર સમયની અંદર કોઈ પણ જેમ્સન જ્વેલરીની કોઈ પણ એક્સપોર્ટ અહીંથી થશે તો એમાં જે 4% ડ્યુટી લાગતી હતી એ ટોટલી 0 નાબૂદ કરવામાં આવી છે. આનાથી ભારત

0: ની જેમસેન જ્વેલરી સેક્ટરનો સૌથી મોટો ફાયદો થશે. એમાં ગુજરાત અને સુરતને સૌથી વધારે જેમસેન જ્વેલરીનો બેનિફિટ થશે. આવનાર સમયની અંદર અમેરિકા પછીનું જે મોટું માર્કેટ છે એ યુકે અને યુરોપિયન કન્ટ્રીઓ છે, જેનાથી આપણને આ ઇન્ડસ્ટ્રીને ખૂબ મોટો ફાયદો થશે.
1: ઉલ્લેખનીય છે કે આ કરારથી ભારતની નિકાસ થતી 99% વસ્તુઓ પર બ્રિટનના બજારોમાં કોઈ કર નહીં લાગે. રાજ્યભરના ઉદ્યોગકારો દ્વારા આ કરારને વ્યાપક આવકાર મળી રહ્યો છે. સુરતમાં વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં વેપાર ધંધા ઝડપથી પૂર્વવત થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા પુનઃવસન સહાય પેકેજ જાહેર કરાયું છે. ગાંધીનગરમાં યોજાયેલી રાજ્ય મંત્રીમંડળમાં આ અંગે લેવાયેલા નિર્ણયની માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, આ પેકેજ અંતર્ગત અસરગ્રસ્ત વિસ્તારોમાં લારી રેકડી ધારકોને 7,540 ચોરસ ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકોને 25,040 ચોરસ ફૂટથી મોટી કેબિન ધારકોને 50,000 રૂપિયા અને છેલ્લા ત્રિમાસિકનું જીએસટી રિટર્ન ભરેલું હોય તેવા દુકાનદારોને 1,00,000 રૂપિયાની રોકડ સહાય ચૂકવાશે. આ માટે આગામી 30 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે.
2: જેમના ઘરોમાં પાણી ભરાયું હશે, જેમની દુકાનોમાં પાણી ભરાયું અને નુકસાન થયું હશે, જેમના નાના મોટા વેપારના સ્થાનોમાં પાણી ભરાઈને કઈ નુકસાન થયું હોય, અને વિડીયોગ્રાફી ફોટોગ્રાફીના આધારે એવા તમામ એકમોને 1 વર્ષ માટે તે સૌ લોકોને મહાનગરપાલિકાના વેરામાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
1: દરમિયાન બેઠકમાં રાજ્યના જે વિસ્તારમાં વરસાદ ઓછો પડશે ત્યાં ગૌશાળા, પાંજરાપોળ અને રખડતા પશુઓને પૂરતો ચારો આપવાનો પણ નિર્ણય લેવાયો હોવાનું શ્રી સંઘવીએ ઉમેર્યું હતું. પોરબંદરમાં ગ્રીનફિલ્ડ શિપ બિલ્ડિંગ ક્લસ્ટર અને દેવભૂમિ દ્વારકાના વાડીનારમાં 1,570 કરોડ રૂપિયાની જહાજ સમારકામ સુવિધા માટે નાણાકીય સહાયની મંજૂરી અપાઈ છે. કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે આ અંગે કહ્યું, પોરબંદરના કુછડી ખાતે અંદાજે 2,000 એકરમાં ફેલાયેલા આ સંકલિત દરિયાઈ ઉત્પાદન ક્લસ્ટરમાં આધુનિક શિપયાર્ડ, આનુષંગિક ઉત્પાદન એકમ, સામાન્ય માળખાકીય સુવિધા અને ક્ષમતા વિકાસ કેન્દ્ર સામેલ હશે. તે ગુજરાત ને હેવી ટનેજ જહાજોના નિર્માણ માટે એક મોટા કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે. શ્રી સોનોવાલે કહ્યું, વાડીનાર ખાતે કોચીન શિપયાર્ડ લિમિટેડ અને દીનદયાળ બંદર સત્તામંડળ દ્વારા સંયુક્ત રીતે તૈયાર થનારી આ પરિયોજનાથી વાડીનારના અગ્રણી આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગ પર તેના વ્યૂહાત્મક સ્થાન તેમજ મુંદ્રા અને દીનદયાળ બંદર સાથેની તેની નિકટતાનો લાભ ઉઠાવીને આ સુવિધા ભારતના અગ્રણી જહાજ સમારકામ કેન્દ્ર પૈકીના એક તરીકે ઉભરી આવે તેવી અપેક્ષા છે. રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર સચિવાલયમાં સેક્શન ઓફિસર વર્ગ 2 ના 28 નવા પદને મંજૂરી અપાઈ છે. આ નિર્ણયથી મુખ્યમંત્રી કાર્યાલય સહિત 26 વિભાગ અને 19 કચેરીને વધારાનું કાર્યબળ મળશે. સચિવાલયમાં અધિકારીઓની સંખ્યા વધતા સરકારી કામકાજ અને ફાઇલોના નિકાલમાં પણ વધુ ઝડપ આવશે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જામનગર પ્રાદેશિક કચેરી દ્વારા વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં સ્થળ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન 2 ઔદ્યોગિક એકમો બોર્ડના નિયત ધોરણનું પાલન ન કરતો હોવાનું ખુલતા તેમની સામે કડક પગલાં લેવા ગાંધીનગર વડી કચેરી ખાતે રિપોર્ટ મોકલાયો છે, જેમાં 21 એકમોને કારણ દર્શક નોટિસ ફટકારાઈ છે અને 13 એકમોને તાત્કાલિક અસરથી બંધ કરવાના હુકમો પાઠવવામાં આવ્યા છે. જીપીસીબીના જામનગરના અધિકારી જીબી ભટ્ટે વધુ માહિતી આપી છે.
3: જે ઔદ્યોગિક ગંદુ પાણી નીકળતું હોય છે તેવા એકમોની તપાસ કરવામાં આવેલ છે. તે પૈકી હાલમાં છેલ્લા 3 માસ દરમિયાન 13 એકમોને બોર્ડની વડી કચેરી દ્વારા એમના બોર્ડના ધારાધોરણોનું પાલન ન કરવાના કારણોસર તેમજ એમનું ઔદ્યોગિક ગંદુ પાણીનો યોગ્ય રીતે નિકાલ ન કરવાના અનુસંધાને બંધ કરવાના હુકમો બોર્ડની વડી કચેરી ગાંધીનગર ખાતેથી કરવામાં આવેલ છે.
1: અમદાવાદમાં આવતીકાલે અષાઢી બીજ નિમિત્તે યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભક્તોએ આજે જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજીના સોનાવેશના અલૌકિક દર્શનનો લાવો લીધો. હવે આવતીકાલે સવારે 4 વાગે મંદિરમાં મંગળા આરતી કરાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. ત્યારબાદ સવારે 4:30 વાગે ભગવાનને ખીચડીનો ભોગ ધરાવાશે. સવારે 5 થી 6 વાગે ભગવાનને રથમાં બિરાજમાન કરાશે. ત્યારબાદ સવારે 7 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરી રથયાત્રાનો વિધિવત પ્રારંભ કરાવશે.
4: અષાઢી બીજના પાવન અવસરે એટલે કે આવતીકાલે અમદાવાદમાં નગરચર્યાએ નીકળવા ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા.

0: રાજી અને ભાઈ બળભદ્રજી સાથે સંપૂર્ણ રીતે તૈયાર છે. ભક્તો પણ ભગવાનની એક ઝલક જોવા અને તેમના દર્શન કરવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આજે જમાલપુર જગન્નાથ મંદિરના પ્રાંગણમાં ભગવાનના ત્રણેય ઐતિહાસિક રથની પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી. વૈદિક મંત્રોચ્ચાર સાથે યોજાયેલી આ વિધિ બાદ રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. આ સાથે જ રથયાત્રાની અગ્રભાગે રહેનારા અને પરંપરાગત રીતે ભગવાન ગણપતિના સ્વરૂપ મનાતા ગજરાજોનું પરંપરાગત પૂજન કરાયું હતું. આ પૂજન માટે તમામ ગજરાજોને મંદિરના હાથીખાનામાં લવાયા. પૂજન પહેલા મહાવતોએ ગજરાજનો ચંદન કંકુ વિવિધ રંગ તેમજ પરંપરાગત આભૂષણથી શણગાર કર્યો હતો. રથયાત્રાનું નેતૃત્વ કરનારા ગજરાજના દર્શન કરીને ભક્તોએ તેમના આશીર્વાદ મેળવ્યા. પ્રવેશ અડિયેચા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: તો અમદાવાદ શહેરમાં ભગવાન શ્રી જગન્નાથજીની 149મી રથયાત્રાના આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો છે. શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે સમગ્ર બંદોબસ્ત અંગે માહિતી આપતા જણાવ્યું કે રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને નિર્વિઘ્ન રીતે પૂર્ણ થાય તેમજ કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે.
2: આમાં અમે લોકો જો લગભગ જો 250 થી વધુ અમારા જો ડી પોઈન્ટ અમે ગોઠવ્યા છે. અમારા ટોટલ બંદોબસ્ત જો અમે લોકો એક મૂવિંગ બંદોબસ્તમાં ગોઠવાયેલા છે, જો ક્રાઇમ બ્રાન્ચ સંભાળશે, જેમાં લગભગ જો 2000 જેટલા માણસો આ પૂરા ત્રણો રથ અને ટ્રકો સાથે જો કુલ 103 ટ્રક રહેશે. એના સાથે સાથે જો 30 જેટલા જો અમારા અખાડાઓ છે, 18 જેટલા ભજન મંડળીઓ છે, જો એના સાથે જો મૂવિંગ બંદોબસ્ત કામ કરશે, જો દર્શનાર્થીઓને ઘસારા માં કોઈ તકલીફ નહીં પડે, વડીલોને કોઈ તકલીફ નહીં થાય, બહેનોના કોઈ નાના દીકરા દીકરીઓને તકલીફ નહીં થાય, એની વ્યવસ્થા જાળવશે. આ સમગ્ર જો બંદોબસ્ત લગભગ જો અમારા 30,000 જેટલા માણસોના બંદોબસ્ત આ રહેશે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રોહિણી નક્ષત્ર પ્રમાણે આજે ભવ્ય રથયાત્રા યોજાઈ ગઈ. ચાંદીના રથ પર બિરાજમાન થઈ કાળિયા ઠાકોર નગરચર્યાએ નીકળ્યા હતા. આ અંગે રાજા રણછોડરાયજી મંદિરના પૂજારી સંજય સેવકે વધુ માહિતી આપી છે.
3: સવાર ભગવાનને કેસર સ્નાન અલંકાર આભૂષણ ને ભગવાનને આજે સવિશેષ એક ભોગ ધરશે કે જેને મગના વૈડા કહેવામાં છે. મગ ફણગાવીને મગના વૈડા, જાંબુ, ગુલકંદ, ગુલાબ પાક ભગવાનને સવિશેષ ધરાવવામાં આવે છે. ડાકોર મંદિરમાં રથ બે પ્રકારે હોય છે. એક છે ચાંદીનો રથ જેમાં ભગવાન બિરાજે છે, બાજુમાં બીજો રથ હોય છે પિત્તલનો, અને ત્રીજો એક રથ પૌરાણિક છે કે જેને ત્યાં રાખવામાં આવ્યો છે અને ભગવાન રથમાં બિરાજે છે.
1: રાજ્યમાં થોડા દિવસના વિરામ બાદ આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 81 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે. સૌથી વધુ 2 ઇંચ જેટલો વરસાદ ખેડાના, નડિયાદ અને વલસાડના પારડી તાલુકામાં નોંધાયો છે. દરમિયાન રાજ્યભરમાં આગામી 22 તારીખ સુધીમાં સામાન્ય વરસાદની આગાહી છે. માછીમારોને પણ 17-19 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું છે.
4: 21 जुलाई तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा अलग अलग स्थानों में राज्य की विभिन्न जिला में, और इसमें थंडरस्टॉर्म का भी संभावना रहेगा, मेघ गर्जना के साथ बिजली गिरने का भी संभावना रहेगा. तटीय क्षेत्रों में अभी उत्तर और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसमें पवन का जो दिशा रहेगा मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति बने रहेंगे, और स्टीप प्रेशर ग्रेडियंट के कारण विंड स्पीड थोड़ा स्ट्रांग रहेगी. 20-25 knots गास्टिंग टू 30 knots होने का संभावना रहेगा.
1: રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આવતીકાલે 16 જુલાઈના રોજ અમદાવાદમાં થંડરસ્ટ્રોમ સાથે છૂટો છવાયો વરસાદ પડી શકે છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના મંડળ રેલવે મેનેજર વેદ પ્રકાશે મહેસાણાની મુલાકાત લીધી. કટોસણ રોડ વિસ્તારમાં યોજાયેલી એક બેઠકમાં જનપ્રતિનિધિઓ, વેપારી સંગઠનો અને સ્થાનિક પ્રતિનિધિઓએ રેલવે સુવિધાઓ સંબંધિત વિવિધ માંગણીઓ અને સૂચનાઓ રજૂ કરી હતી. આજથી ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ થયો. જૂનાગઢમાં ગિરનાર ઉપર આવેલ અંબાજી મંદિર સહિત નાના મોટા અનેક માઈ સ્થાનકોમાં માતાજીના બેઠા ગરબા, વિશેષ શણગાર અને આરતી સહિતના આયોજનો કરવામાં આવ્યા હતા. અને ગાંધીનગર લોકભવન ખાતે લેડી ગવર્નર દર્શના દેવજીના જન્મદિવસના અવસરે રક્તદાન શિબિર યોજાઈ ગઈ. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે થયેલા ઐતિહાસિક વ્યાપક આર્થિક અને વેપાર કરાર આજથી અમલમાં. સુરતમાં વરસાદ થી અસરગ્રસ્ત વિસ્તારોમાં વેપાર ધંધાને પૂર્વવત કરવા

આપવા સરકાર દ્વારા પુનઃવસન સહાય પેકેજ જાહેર. અમદાવાદમાં રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર, ગજરાજોનું વિધિવત પૂજન, ભક્તોએ ભગવાનના સોનાવેશના દર્શન કર્યા. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરે છે ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો.
1: એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. મિત્રો, આશા રાખીએ છીએ કે આપ સૌ મજામાં હશો અને ખેતર અને વાડીના કામમાં વ્યસ્ત હશો. મિત્રો, પહાડોની વાત આવે એટલે આપણને સૌને તેની ઠંડી હવા અને સુંદર નજારાઓ યાદ આવે છે. પણ મિત્રો, આજે આપણે ગામનો ચોરો કાર્યક્રમમાં આ જ વિષય પર માહિતી મેળવવાના છે કે ડુંગરાળ વિસ્તારના પાકો કેવા હોય છે અને તેની ખેતી પદ્ધતિ કેવી હોય છે. મિત્રો, ડુંગરાળ વિસ્તારોમાં ખેતી કેવી રીતે કરવી અને કયા પાક લેવાથી ખેડૂત ભાઈઓને વધુ ફાયદો થાય અને ત્યાંની પરંપરાગત ખેતી પદ્ધતિઓના આધુનિક વિજ્ઞાનનો તડકો કેવી રીતના લગાવી શકાય, આ તમામ વિષયની માહિતી આપવાના છે આપણને આપણા ચોતરે આજે ઉપસ્થિત છે ડોક્ટર એમ એમ પંડ્યા સાહેબ. અને મિત્રો, પંડ્યા સાહેબ પાસેથી માહિતી મેળવી છે આપણા પ્રવીણ કાકાએ. તો ચાલો મિત્રો, સાંભળીએ પ્રવીણ કાકાએ લીધેલ આ ઇન્ટરવ્યૂ.
2: નમસ્કાર ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રો. ખેડૂત મિત્રો, ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને વરસાદ બી લગભગ બધા જ વિસ્તારમાં પડી ગયો છે અને આપણા ખેડૂત મિત્રોએ વાવણી પણ લગભગ કરી લીધી હશે અને વાવણી કરવાની અમુક ખેડૂત મિત્રોને બાકી હશે. અને મિત્રો, આજે પણ ખેતીનું કામકાજ પતાવીને વાળું કરીને સાંજના આ ગામનો ચોરો કાર્યક્રમ સાંભળવા માટે ગોઠવા ગયા હશો. મિત્રો, ખેતીની વાત કરીએ તો ખેતી મુખ્યત્વે ત્યાંનો ભૌગોલિક વિસ્તાર, હવામાન, ત્યાંનું વાતાવરણ અને જમીન પર આધાર રાખે છે. મિત્રો, જ્યાં જે પ્રકારની અનુકૂળતા હોય એ પ્રમાણે આપણા ખેડૂત મિત્રો ખેતી પાકો કરતા હોય છે. મિત્રો, આજે આપણે આ કાર્યક્રમમાં વાત કરીશું ડુંગરાળ વિસ્તારની ખેતી પાકો અને તેની વૈજ્ઞાનિક પદ્ધતિ. અને મિત્રો, આ વિષય ઉપર માહિતી આપવા માટે અમારા આકાશવાણી સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર એમ એમ પંડ્યા સાહેબ, કે જેઓ મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, કૃષિ સંશોધન કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટી મોવલિયા ફાર્મ દાહોદ ખાતે પોતાની સેવાઓ આપે છે. પંડ્યા સાહેબ, ગામના ચોરો કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. નમસ્કાર.
3: નમસ્કાર.
2: તો સાહેબ, પહેલાં તો અમારા ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોને જણાવશો કે ડુંગરાળ વિસ્તાર, મુખ્યત્વે આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો એ કયા વિસ્તારમાં આવેલો છે અને ડુંગરાળ વિસ્તારની આપણે કયા વિસ્તારને કહી શકીએ કે આ ડુંગરાળ વિસ્તાર છે, એ વિશે માહિતી આપશો.
3: સામાન્ય રીતે જે આપણો આજનો વિષય છે, ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારના પાકો અને તેની ખેતી પદ્ધતિ, તો આપનો જે પ્રશ્ન છે કે ડુંગરિયાળ વિસ્તાર કોને કહી શકાય, તો જમીનના સમતળથી અમુક ઊંચાઈએ આવેલા ભાગને આપણે ડુંગરાળ વિસ્તાર કહેતા હોય. ઘણી વખત આપણે પર્વતીય વિસ્તાર તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ. તો આ વિસ્તારમાં આપણે જો ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યના આપણો દાહોદ જિલ્લો, પંચમહાલ જિલ્લો, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આ જિલ્લાના અમુક ભાગમાં આપણે ડુંગરાળ વિસ્તાર જોતા હોય છે. અને આ વિસ્તારમાં ઘણા ખરા ખેડૂત મિત્રો વરસાદની શરૂઆત થઈને ખેતી પદ્ધતિ અપનાવતા હોય છે.
2: તો પંડ્યા સાહેબ, આ ડુંગરાળ વિસ્તારમાં જે આપણા ખેડૂત મિત્રો રહે છે એ કયા પ્રકારની ખેતી કરતા હોય છે એમના આ ડુંગરાળ વિસ્તારમાં?
3: સામાન્ય રીતે આપણે જોઈએ કે આ જે ડુંગરાળ કે પર્વતીય પ્રદેશ છે, એ પર્વતીય પ્રદેશમાં પાણીનો ઘેરાવો બહુ રહેતો નથી અને એમાં પાણીની જરૂરિયાત પણ બહુ ઓછી રહેતી હોય છે. એટલે આપણે જાણીએ છીએ એમ કે આજના ગ્લોબલ વોર્મિંગના જમાનામાં કે જ્યાં આપણે 60%

0: નો સોર્સ માત્ર ને માત્ર આપણે ડાંગર, ઘઉં અને મકાઈમાંથી મેળવીએ છીએ. તો એથી વિશેષ આજના આ જે બદલાતા વાતાવરણ અને અમુક અન્ય પડકારો સામે પ્રતિરોધક શક્તિ ધરાવતા આપણો જે જૂનો અનાજનો પાક છે, જેને આપણે તૃણધાન્ય પાકો કહીએ છીએ, એ તૃણધાન્ય પાકો આપણા સૌથી જૂના અને સૌથી પ્રચલિત પાકો છે. તો ડુંગરાળ પ્રદેશમાં વસતા ખેડૂત મિત્રો ઘણા વર્ષોથી આ તૃણધાન્ય પાકોની ખેતી પદ્ધતિ કરતા હોય છે, પરંતુ કેમ અને કેમ ઘણી વખત આપણને આ તૃણધાન્ય પાકો વિશે એટલી વિસ્તૃત માહિતી ના હોવાને કારણે આપણે અમુક પાક સુધી જ એની ખેતી પદ્ધતિ કરતા હોઈએ છીએ. વધુમાં વાત કરીએ કે આ જે તૃણધાન્ય પાકો છે એ આમ તો નાના દાણાવાળા અનાજનું એક ખાદ્ય પ્રકારનું જૂથ જ છે, જે અત્યંત આવશ્યક અને બદલાતા હવામાન સામે પણ પ્રતિરોધક શક્તિ ધરાવતા હોય છે. આ પાકોમાં વાત કરીએ તો આ જે તૃણધાન્ય પાકો છે એ તૃણધાન્ય પાકોમાં અલગ અલગ 7 પાકનો સમાવેશ થાય છે. એમાં સૌથી અગત્યનો કહી શકાય અને સૌથી ચહીતો બધાનો પાક છે એ નાગલીનો પાક, જેને આપણે રાગી પણ કહીએ છીએ અને બાવટો પણ કહીએ છીએ અને અંગ્રેજીમાં એને ફિંગર મિલેટ કહીએ છીએ. કહી શકાય કે ગુજરાતમાં વવાતા તૃણધાન્ય પાકોમાં સૌથી મોખાણું સ્થાન ધરાવતો પાક હોય તે નાગલીનો પાક છે. અને એથી વિશેષ વિસ્તારની રીતે વાત કરીએ તો કહી શકાય કે 20,000 થી લઈને 25,000 હેક્ટર વિસ્તારમાં માત્ર ને માત્ર નાગલી પાકનું વાવેતર થતું હોય છે. એ થતા હોવાના કારણ પણ ઘણા બધા છે કે નાગલીના પાકમાં રહેલા સુપાચ્ય રેસાઓ કે જે ડાયાબિટીસ હાડકાને મજબૂત બનાવવા પણ ઘણો અગત્યનો ભાગ ભજવતા હોય છે, એના કારણે પણ એનો વિસ્તાર ખૂબ જ પ્રચલિત છે. અને એથી વિશેષ કહી શકાય કે ઉત્પાદકતાની દ્રષ્ટિએ વાત કરીએ તો જે 7 તૃણીય ધાન્ય પાકો છે એ 7 તૃણીય ધાન્ય પાકોમાં નાગલીનો જે પાક છે એકમાત્ર ઉત્પાદકતા સૌથી વધુ ધરાવતો પાક છે. એટલે પ્રતિ હેક્ટર દીઠ ઉત્પાદકતા નાગલી પાકની ખૂબ જ વધારે છે. ત્યાર પછી વાત કરીએ તો એક કોદરાનો પણ પાક છે. કોદરા આમ તો એક પ્રતિરોધક પાક તરીકે આપણે જાણીએ છીએ કે આપણે અવારનવાર કોદરામાંથી કોદરી બનાવીને પણ ખાતા હોઈએ છીએ, પરંતુ આપણે એમાં કેવી સંશોધિત જાતો છે એના વિશે વિસ્તૃત માહિતી નથી હોતી. તો આ કાર્યક્રમ થકી આપણે સંશોધિત જાતો વિશે પણ વિસ્તૃત માહિતી આપીશું. ત્યાર પછીનો પાક છે એક બંટીનો પાક છે, કે જ્યારે ઘણી વખત આપણે સામા પાચમ આવે છે ત્યારે અમુક આપણી માન્યતાના આધારે આપણે અમુક ઉપવાસ કરતા હોય છે અને એ ઉપવાસના દિવસે આપણે આ બંટીને આપણે આપણા ખોરાકમાં લેતા હોય છે. ઘણીવાર આપણે અવારનવાર ઉપવાસ કરીએ છીએ, આખા દિવસ દરમિયાન ઉપવાસના કારણે આપણા શરીરમાં એનર્જીની જરૂર હોતી હોય છે અને આ એનર્જીને કારણે આપણે એક પાકનો ઉપયોગ કરીએ છીએ. આપણે ખોરાકમાં લેતા હોઈએ છીએ મોરૈયો, પણ એ મોરૈયો શેમાંથી બને છે એની આપણને જાણકારી હોતી નથી. તો એ મોરૈયાની જે બનાવટ છે એ આપણા વરી પાકમાંથી બનતી હોય છે. અન્ય જે 3 પાકની વાત કરીએ તો એમાં છેલ્લા ઘણા વખતથી લોકપ્રિય બનેલો પાક છે આપણો કાંગનો પાક. કહી શકાય કે આટલા જે 7 તૃણીય ધાન્ય પાકો છે એમાં જો સૌથી ઝડપી વૃદ્ધિ અને સૌથી વહેલો પાક તો જે પાક હોય તો એ કાંગનો પાક છે. ત્યાર પછીનો પાક છે કે ચીનાનો પાક છે. આમ તો આ જે ચીનાનો જે પાક છે એ પર્વતીય પ્રદેશમાં થતો સૌથી જૂનો પાક છે, પરંતુ કેમ ને કેમ ઘણા કારણોસર આપણે એની ખેતી પદ્ધતિ ભૂલી ગયા હતા, પણ ફરીથી હવેથી એની ખેતી પદ્ધતિ કરવાની શરૂઆત છે. ત્યાર પછીનો છેલ્લો જે પાક છે એ પાક છે આપણો કુરી, કે જેને આપણે ઇંગ્લિશમાં બ્રાઉન ટોપ મિલેટ કહીએ છીએ. આમ તો એક આ પ્રકારનું દુર્લભ અનાજ છે, જે કહી શકાય કે સરહદીય પ્રદેશ છે કે જે આંધ્રપ્રદેશ છે અને કર્ણાટકની બોર્ડર છે એ બોર્ડરમાં વર્ષો પહેલા આ પાક થતો હતો અને આપણી ઇતિહાસમાં પણ આપણા પૂર્વ ઇતિહાસમાં આ જે પાક જે છે એને આપણે એક નિંદન તરીકે જાણતા હતા, પણ એ નિંદનમાંથી આપણે એને સુપાચ્ય ખાદ્ય અનાજ તરીકે પણ આપણે એને પ્રચલિત બન્યો છે. તો આ જે 7 પાક છે એ આપણે પાકનું વાવેતર ડુંગરાળ પ્રદેશના ખેડૂત મિત્રો તૃણધાન્ય પાકો તરીકે કરતા હોય છે.
1: ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રો, જેમ આપણા નિષ્ણાત ડોક્ટર MM પંડ્યા સાહેબે વાત કરી કે જૂના સમયમાં કે વર્ષો પહેલા આપણા જે પર્વતીય વિસ્તારમાં વસતા ખેડૂતો આ તૃણધાન્ય એટલે કે હલકા ધાન્ય એને મિલેટ તરીકે પણ ઓળખવામાં આવે છે અને હમણાં જ આપણે મિલેટ વર્ષ તરીકે પણ ઉજવ્યું. તૃણધાન્ય પાકો કે હલકા ધાન્ય પાકોનું વાવેતરનું પ્રમાણ ઓછું થઈ ગયું છે, પણ હવે ફરીથી આપણા ખેડૂત મિત્રો જાગૃત થયા છે, ફરીથી આપણા ખેડૂતો આ પાકો તરફ વળ્યા છે. તો આપણા નિષ્ણાત પાસેથી જાણીએ કે આ તૃણધાન્ય પાકોનું ખોરાકમાં શું મહત્વ છે અને આર્થિક રીતે આપણા ખેડૂતોને આર્થિક નફો મેળવી આપે.
0: તો આપણે જે વાત કરી કે આપણા જે રોજિંદા આહારમાં આ જે તૃણધાન્ય પાકો છે એના મહત્વની વાત કરીએ તો આ જે તૃણધાન્ય પાકો છે એ તૃણધાન્ય પાકોમાં પોષક માટેના ઉચ્ચ પોષક મૂલ્યો હોય છે. તદુપરાંત કહી શકાય કે જે આપણા આખા શરીરમાં જે સૌથી વધારે જરૂરિયાત રહેતી હોય છે કે ઊર્જાની જરૂરિયાત રહેતી હોય છે, તો ઊર્જાના એવા સુપાચ્ય સ્ત્રોત છે અને એમાં જે રહેલા જે સુપાચ્ય ફાઇબર છે એના કારણે આપણને આખા દિવસ દરમિયાન ભૂખ લાગતી નથી. ઘણીવાર આપણે ઘઉંની રોટલી ખાતા હોઈએ છીએ તો આપણને અમુક સમય પછી પાછી

0: ભૂખ લાગતી હોય છે, પરંતુ આ જે તૃણધાન્ય પાકો છે એ તૃણધાન્ય પાકો આપણા રોજિંદા આહારમાં જો ફરીથી આપણે અપનાવીશું તો આપણને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. અને અત્યારનું કહી શકાય કે જે ફાસ્ટફૂડનો જે જમાનો છે એ જમાનામાં આપણે વધુ ફાસ્ટફૂડ આરોગી રહ્યા છે, તો એના પરિણામ સ્વરૂપ મેદસ્વીપણું એટલે કે વજન ઘટાડવાનો પણ એક પ્રશ્ન રહેતો હોય છે. અને કહી શકાય કે વૈશ્વિક બીમારીની જો વાત કરીએ તો ડાયાબિટીસ છે, બ્લડ કોલેસ્ટ્રોલ છે, અમુકને હાડકાની નબળાઈ છે, એના માટે પણ આ જે આપણા તૃણધાન્ય પાકો છે એ આપણા રોજિંદા આહારમાં ખૂબ મહત્વનો ભાગ ભજતા હોય છે. અન્ય અમુક તત્વોની વાત કરીએ તો આ જે તૃણધાન્ય પાકો છે એ કહી શકાય કે પાવર હાઉસ ઓફ ન્યુટ્રિયન્ટ, અંગ્રેજીમાં આપણે પાવર હાઉસ ઓફ ન્યુટ્રિયન્ટ કહીએ છીએ. એનું કારણ એ છે, આ જે તૃણધાન્ય પાકો છે એમાંથી આપણને જરૂરી એવા પ્રોટીન, વિટામિન્સ બી, વિટામિન ઈ, પછી અન્ય જે સુપાચ્ય રેસાઓ છે, એમિનો એસિડ છે, ફોલિક એસિડ છે, આયર્ન છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ, ઝીંક જેવા ખનિજ તત્વો પણ પૂરતી માત્રામાં મળતા હોય છે. પોષણની દ્રષ્ટિએ જોઈએ તો પોષણની દ્રષ્ટિએ ઘઉં અને ચોખા કરતાં આ જે આપણા જે તૃણધાન્ય પાકો છે એ શ્રેષ્ઠ છે, કારણ કે તેમાં રહેલા ઉચ્ચ સ્તરના પ્રોટીન અને સંતુલિત એમિનો એસિડ જેવી પ્રોફાઇલને કારણે આપણને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. તેવી જ રીતે કેટલાક અન્ય પાકોની સરખામણીમાં જોઈએ તો આ જે પાકમાં રહેલા સુપાચ્ય રેસાઓ અને ખનિજ તત્વોને કારણે પણ એનું રોજિંદા આહારમાં ખૂબ જ ઉપયોગી નીવડતું હોય છે. ખેતીની દ્રષ્ટિએ વાત કરીએ તો આ જે તૃણધાન્ય પાકોની આપણે ખેતી અપનાવીશું તો એમાં ખૂબ જ ચોકસાઈપૂર્વકના અવલોકનોનો અભ્યાસ રહેલો છે, કારણ કે આ જે તૃણધાન્ય પાકો છે એ દુષ્કાળની પ્રતિરોધક શક્તિ પણ ધરાવતા હોય છે, ઓછા પાણી પણ થઈ શકતા હોય છે, વધારે પડતો વરસાદ પણ થવાને કારણે પણ આ પાકમાં કોઈ નુકસાન થતું નથી. અને આ જે 7 જેટલા પાક છે એ 7 જેટલા પાકમાં આપણે જે 3 પાક છે, નાગલીનો પાક છે, તરુપરંગ કહી શકાય કે ચીનોનો પાક છે, એનો આપણે વરીનો પાક છે, એમાં આપણે એનું ધરુવાળિયું બનાવતા હોય છે. અને એ ધરુવાળિયું બનાવ્યા પછી આપણે એની ફેર રોપણી કરતા હોય છે. રોજિંદા આહારની સાથે સાથે વાત કરીએ કે આપણે આહારમાં લીધેલ જે અનાજ છે જે આપણા રોજિંદા આહારમાં ખૂબ અગત્યનો ભાગ ભજવતા હોય છે, પરંતુ અનાજ લીધા પછીનો જે ભાગ એમાં રહેશે કે જેને આપણે પરાળ કહીશું, તે પરાળ પણ પશુઓ માટે ખૂબ અગત્યનો ભાગ ભજવતા હોય છે. આમાં નાગલીનું પરાળ જો આપણા પશુઓને આપીશું તો એ આપણને ખૂબ જ ઉત્તમ ગુણકારી રહેતું હોય છે પશુઓ માટે.
1: હવે આપણા ખેડૂત મિત્રો આ હલકા ધાન્ય પાકોની જો ખેતી કરવા માંગે તો કેવા પ્રકારની જમીન અને આબોહવા માફક આવે, અથવા જમીનની તૈયારી કરતી વખતે કયા કયા પગલા ધ્યાનમાં લેવા જોઈએ?
0: સામાન્ય રીતે આ જે હલકા ધાન્યના પાકો છે આમ તો બધા જ પ્રકારની જમીનમાં થઈ શકતા હોય છે, પરંતુ જો વધારે ફળદ્રુપ જમીન, ઓછું પાણી ભરાઈ રહેતી જમીન એવી જમીનમાં જો કરવામાં આવે તો કહી શકાય કે આપણે એકમ વિસ્તાર દીઠ વધુ ને વધુ ઉત્પાદન મેળવી શકીએ છીએ. નાગલીની જો વાત કરીએ તો નાગલીમાં આપણે ધરુવાળીઓ બનાવીને એની ફેર રોપણી કરતા હોય છે, અને એ ફેર રોપણી કર્યા બાદ આપણે એકમ વિસ્તાર દીઠ કહી શકાય કે 4-5 લાખ છોડની જો જાળવણી કરીશું તો આપણે કહી શકાય કે 100 ગુઠામાંથી 2,000 થી લઈને 3,500 કિલો સીધું આપણે ઉત્પાદન મેળવી શકીએ છીએ. આબોહવામાં પણ અમુક પાક આપણા એવા છે કે જે દુષ્કાળ પ્રતિરોધક છે, કે જ્યાં પાણીની અછત છે તો એ અછતમાં પણ આ બધા પાક આપણા થઈ શકતા, એટલે પિયત આપણે નહીવત પિયત હશે તો પણ આ બધા પાક આપણે સારી રીતે ઉગાડી શકીશું.
1: વાવેતર માટે ભલામણ કરેલ નાગલીની જાતો અને તેની ખાસિયતો વિશે અમારા ખેડૂત મિત્રોને માહિતી આપશો.
0: નાગલીની સંશોધિત જાતની વાત કરીએ એ પહેલાં હું ખેડૂત મિત્રોને જણાવવા માંગીશ કે આપણે સૌ પરિચિત જ છીએ કે નાગલીમાં એના જે દાણા છે એ દાણામાં રહેલા રંગના પ્રકાર અને રંગનો વિવિધતાને ધ્યાનમાં રાખીને જુદા જુદા 3 રંગ અત્યારે મળતા હોય છે. એમાં લાલ રંગના દાણાવાળી જાત હોય છે, સફેદ રંગના દાણાવાળી જાત હોય છે અને કથ્થે રંગના દાણાવાળી જાત હોય છે. સંશોધિત જાતની વાત કરીએ તો રાજ્યમાં આવેલી 2 કૃષિ યુનિવર્સિટીમાં કહી શકાય કે આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ સંશોધન કેન્દ્ર દાહોદ ખાતે અને નવસારી કૃષિ યુનિવર્સિટીના વઘઈ મુકામે આવેલ હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર ખાતે સંશોધનની પ્રક્રિયા કાર્યરત છે. અને 1976 થી લઈને 2021 સુધી જુદી જુદી સંશોધિત જાતો ખેડૂત મિત્રો માટે ભલામણ કરવામાં આવેલ છે. આ જાતોની વિસ્તૃત વાત કરીએ તો સૌથી જૂની જાત છે નાગલીની, એ ગુજરાત નવસારી નાગલી 1 નંબરની જાત આપણે બહાર પાડી હતી. અને અત્યારની જે પ્રચલિત જાતની વાત કરીએ તો એ પ્રચલિત જાતમાં કહી શકાય કે ગુજરાત નાગલી 8, ગુજરાત નવસારી નાગલી 9 નંબરની જાત છે, કે જેને રાષ્ટ્રીય કક્ષાએ CFMB2 તરીકે કે ઘીરા તરીકે પણ આ જાત પ્રચલિત છે. તો આ અલગ અલગ જાતની વાત થઈ. તદુપરાંત કહી શકાય કે નાગલીના પાકમાં જે પાકવાના દિવસો છે એ પણ બધી સંશોધિત જાતમાં અલગ અલગ રહેતા હોય છે. ઘણી સંશોધિત જાતો આપણી વહેલી પાકતી હોય છે. આપણે વાત કરીએ કે ગુજરાત નવસારી નાગલી 8 નંબરની જાત, તો આ જે જાત છે આપણી 90 થી 100 દિવસમાં વહેલી પાકતી જાત છે. બાકીની જે અન્ય જે જાત છે એ મધ્યમથી મોડી પાક પાકતી જાય।

0: છે કે જેમાં પાકવાના દિવસો કહી શકાય કે 115 થી લઈને 130 દિવસ સુધીનો સમયગાળો લાગતો હોય છે. અને બીજું અત્યારના જમાનામાં કહી શકાય કે જે બાયોફોર્ટિફાઈડ જાત એટલે કે જેમાં કેલ્શિયમ, આયર્ન અને ઝીંકનું પ્રમાણ ખૂબ જ અગત્યનું હોય એવી જાતને આપણે બાયોફોર્ટિફાઈડ જાત તરીકે ઓળખતા હોય છે. તો બાયોફોર્ટિફાઈડ જાતમાં આપણે ગીરા જે જાત છે જેને રાષ્ટ્રીય કક્ષાએ કે અલગ અલગ રાજ્યમાં કહી શકાય કે ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્ર રાજ્ય, છત્તીસગઢ, ઓડિશા, આંધ્રપ્રદેશ આ રાજ્ય માટે પણ આપણે આ જાત ભલામણ કરી છે અને આ જાતને આપણે બાયોફોર્ટિફાઈડ જાત તરીકે ખેડૂત મિત્રો માટે ભલામણ કરી છે. અને આ જાત જે છે એના જે દાણા છે એ ઘેરા કથ્થે રંગના દાણા છે અને ખૂબ જ સરસ મજાની જાત છે કે જેમાં જે નાના બાળકોમાં જે હાડકાની મજબૂતાઈ નથી હોતી તો કેલ્શિયમનું પ્રમાણ પણ ખૂબ વધારે પડતું હોય છે. અને સૌથી વિશેષ આપણે કહી શકીએ કે જે આજના જમાનામાં જે નાના બાળકમાં જે લોહીની ઉણપ રહે છે જેને આપણે એનિમિયા કહીએ છીએ, તો લોહીની ઉણપ પણ જો આપણે નિવારવી હશે તો આપણા નાના બાળકને સવારમાં ઉઠે એટલે ગરમ પાણીમાં એનો પાવડર મિક્સ કરીને એની જો રાપના ફોર્મમાં પણ આપણે એને પીવડાવીશું તો કહી શકાય કે જે એમાં હિમોગ્લોબિનની ટકાવારી જે ઓછી રહેતી હોય છે એને પણ આપણે વધારે માત્રામાં કરી શકીશું. તો ખેડૂત મિત્રો, આ સંશોધિત જાત છે, બધી સંશોધિત જાત દેશી જ જાત છે. એનું એક જ વાર આપણે બિયારણ આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેથી અથવા નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતેથી આપણે મેળવી લઈએ અને એ મેળવી લીધા પછી આપણે એની ખેતી પદ્ધતિ અપનાવીએ અને એ ખેતી પદ્ધતિ થકી જે આપણે ઉત્પાદન મેળવીએ એ ઉત્પાદનમાંથી આપણે આવનાર વર્ષ માટે જે વાવેતર કરવાનું છે તો એટલું બિયારણ આપણા માટે રાખીને બાકીનું બિયારણ માર્કેટમાં આપણે મોકલી દઈએ તો આપણને ફરીથી વખત એ બિયારણ ખરીદવાની જરૂર રહેતી નથી, કેમ કે આ બધી દેશી જાત છે.
1: હવે સાહેબ, નાગલી સિવાય બીજા પણ હલકા ધાન્યની જાતો કે જે ભલામણ કરેલી જાતો છે એ વિશે પણ માહિતી આપશો.
0: ખેડૂત મિત્રો, આ જે તૃણ ધાન્ય પાકો છે એ તૃણ ધાન્ય પાકોમાં જુદા જુદા 7 પાક પર સંશોધનની પ્રક્રિયા કાર્યરત છે. એ 7 પાકો પૈકી નાગલીની જાતો વિશે તમને વિસ્તૃત માહિતી મેં અગાઉ પણ આપેલ છે. ત્યાર પછીનો પાક કહી શકાય કે જે કોદરાનો પાક છે. આમ તો આપણે જે કોદરા છે એમાંથી આપણે કોદરી બનાવીને ખાતા હોઈએ છીએ, પરંતુ એમાંથી સંશોધિત જાત કેવી રીતે બને, કેટલી સંશોધિત જાતો યુનિવર્સિટી ખાતેથી વિકસાવવામાં આવેલી છે, એ જાતો આપણે અપનાવવાથી શું ફાયદા થાય છે એના વિશે આપણને જાણકારી હોતી નથી. તો હું તમને ચોક્કસ કહેવા માંગીશ કે કોદરાના પાકમાં પણ જો વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ સંશોધન કેન્દ્ર દાહોદ ખાતે સંશોધનની પ્રક્રિયા કાર્યરત છે અને આ સંશોધન થકી આપણે જુદી જુદી 4 જાતો રાજ્ય કક્ષા માટે અને 2 જાત આપણે રાષ્ટ્રીય કક્ષા માટે ભલામણ કરેલ છે. સૌથી અગત્યની જાતોની વાત કરવામાં આવે તો ગુજરાત કોદરા 1 નંબરની જાત છે, ત્યાર પછી આપણે ગુજરાત કોદરા 2 નંબરની જાત બહાર પાડી છે, ત્યાર પછી આપણે ગુજરાત આણંદ કોદરા 3 નંબરની જાત બહાર પાડી છે અને છેલ્લે આપણે કહી શકાય કે ગુજરાત કોદરા 4 નંબરની જાત બહાર પાડી છે. આ જે 4 જાત જે છે એ આપણે રાજ્ય કક્ષા માટે ભલામણ કરી છે અને આ જે ભલામણ કરેલ જે જાત છે એ આપણે જ્યારે વાવેતર કરીશું તે એ બધી જાત છે ઢળી પડતી નથી અને જે એમાં જોવા મળતી સૂટ ફ્લાય છે અને સુકારાનો જે રોગ છે એના સામે પ્રતિરોધક શક્તિ ધરાવતી જાત છે. રાષ્ટ્રીય કક્ષા પણ કહી શકાય કે આપના કેન્દ્ર ખાતેથી CKMV2 અને CKMV3 આ 2 જાત ખૂબ જ પ્રચલિત થઈ રહી છે અને આપણે કહી શકાય કે આપણા કેન્દ્ર ખાતેથી તાજેતરમાં જ ખૂબ બહોળા પ્રમાણમાં માતૃત્વ બીજ અન્ય કેન્દ્રોને પણ આપણે પૂરું પાડેલ છે. એટલે કોદરાનો પાક પણ આપણે જેમ જાણીએ છીએ એમ કે દુષ્કાળ સામે એક પ્રતિરોધક, એક શક્તિ ધરાવતો એક પાક છે અને આ જેટલા પણ ખાદ્ય અનાજ છે એ ખાદ્ય અનાજમાં જો સૌથી બરછટ જો અનાજ હોય તે આપણું કોદરાનું અનાજ છે અને આપણે જાણીએ છીએ એમ કે કોદરાનું અનાજ જે છે આપણે ડાયરેક્ટ ખાવામાં આપણે ઉપયોગ કરી શકતા નથી, કારણ કે એના પર એક અપરિપક્વ લેયર લઈરું હોય છે. એ લેયરને દૂર કર્યા પછી જ આપણે એનો ખાવામાં ઉપયોગ કરી શકીએ છીએ. એવી રીતે આના જો ઘાસની વાત કરવામાં આવે તો જેમ અગાઉ નાગલીના પરાળ વિશે મેં તમને જાણકારી આપી કે એ પરાળ આપણા પશુઓ માટે પૌષ્ટિક ગણાય છે, પરંતુ કોદરાનું જે પરાળ છે એ આપણા પશુઓ માટે પૌષ્ટિક ગણાતું નથી, એ ખૂબ જ નબળા પ્રકારનો પ્રકાર હોય છે.
1: વાવેતર અને બીજને માવજત કેવી રીતે આપવી એ વિશે માહિતી આપશો.
0: તો આ જે હલકા ધાન્ય પાકો જે છે એ હલકા ધાન્ય પાકોનું આપણે વાવેતરની વાત કરીએ તો જૂનના 3 અઠવાડિયાથી લઈને આપણે જુલાઈ માસ સુધી આપણે એનું વાવેતર કરી શકતા હોય છે. એમાં જુદા જુદા જે 7 પાક છે એ 7 પાકોમાં આપણે જે 4 પાક છે કોદરા છે, કાંગ છે, કુરી છે અને ચીનો છે, આ 4 પાકનું આપણે સીધું ઓરીને વાવેતર કરવાનું રહેતું હોય છે. જ્યારે નાગલીનો પાક છે, વરીનો પાક છે અને બંટીનો પાક છે. આ પાકનું આપણે ધરુવાળિયું બનાવીને વાવેતર કરવાનું રહેતું હોય છે. હવે વાત કરી કે જેમ બીજને માવજત કેવી રીતે આપીશું, તો આમ જનરલી આ પાકમાં આપણે જો બીજને માવજત આપી હોય તો જમીનજન્ય અને બીજજન્ય રોગોથી રક્ષણ મેળવવા માટે આ બધા પાકને જો આપણે બીજ માવજતમાં આપણે થાયરમ છે અથવા કાર્બેન્ડાઝિમ છે આ બેમાંથી કોઈ પણ દવાનો આપણે ઉપયોગ કરીને 1 કિલોગ્રામ બીજ દીઠ આપણે કહી શકાય કે 3 ગ્રામનો ઉપયોગ કરવાનો

0: અને એ ઉપયોગ કરીને જો બીજને માવજત આપીશું તો જે એના શરૂઆતના અવસ્થા છે કે જ્યારે આપણે ધરુવાળ્યું પણ બનાવીશું ત્યારે પણ બીજને માવજત મળી રહેશે અને ફેર રોપણી કર્યા પછી પણ આપણે એમાં બીજને માવજત મળી રહેતી હોય છે. આના કારણે જે અમુક જોવા મળતી સાંઠા માખીની ઈયળ છે કે અન્ય જે પણ જીવાતનો પ્રશ્ન રહેતો હોય છે એ પ્રશ્ન રહેતો નથી.
1: કા ધાન્ય પાકોનું વધુ ઉત્પાદન લેવા માટે પિયત અને ખાતર વ્યવસ્થા પણ વિશે પણ માહિતી આપશો.
0: આમ હલકા ધાન્ય પાકોનું વાવેતર મુખ્યત્વે આપણે ચોમાસુ ઋતુમાં કરતા હોય છે, પરંતુ તેમ છતાં જો લાંબા વરસાદના વિરામ બાદ પિયતની અછત વર્તાય અને એ સમયે જો આપણા પાકમાં કંઠી અવસ્થા હોય, કહી શકાય કે ડુંડામાં દાણા ભરવાની અવસ્થા હોય, એ સમયે આપણે પિયત આપવું ખૂબ જ જરૂરી છે. અન્યથા પિયત ખેંચાવાને કારણે જ્યારે એના પાકવાના દિવસ જે છે અને જે દાણા ભરાવાની અવસ્થા છે ને એ દાણા ભરાયા પછી જે દાણા પાકવાનું જે અવસ્થા છે એ ઘણા બધા દાણા એમાં અપરિપક્વ રહેવાને કારણે આપણે ઉત્પાદન મેળવી શકતા નથી. આ માટે જ્યારે પિયતની ખાસ કાળજી આપણે રાખવી જરૂરી છે. જો લાંબા સમય સુધી વરસાદ ખેંચાય તો એ

0: હલકા ધાન્ય પાકોનું વાવેતર મુખ્યત્વે આપણે ચોમાસું ઋતુમાં કરતા હોય છે, પરંતુ તેમ છતાં જો લાંબા વરસાદના વિરામ બાદ પિયતની અછત વર્તાય અને એ સમયે જો આપણા પાકમાં કંઠી અવસ્થા હોય, કહી શકાય કે ડુંડામાં દાણા ભરવાની અવસ્થા હોય, એ સમયે આપણે પિયત આપવું ખૂબ જ જરૂરી છે. અન્યથા પિયત ખેંચાવાને કારણે જ્યારે એના પાકવાના દિવસ જે છે અને જે દાણા ભરાવાની અવસ્થા છે ને એ દાણા ભરાયા પછી જે દાણા પાકવાનું જે અવસ્થા છે એ ઘણા બધા દાણા એમાં અપરિપક્વ રહેવાને કારણે આપણે ઉત્પાદન મેળવી શકતા નથી. આ માટે જ્યારે પિયતની ખાસ કાળજી આપણે રાખવી જરૂરી છે. જો લાંબા સમય સુધી વરસાદ ખેંચાય તો એ સમય દરમિયાન આપણે હળવું પિયત આપવું જરૂરી છે. વધુ પડતું પણ પિયત આ પાકમાં આપણે આપવાની કોઈ ભલામણ કરેલ નથી. તેમ છતાં પણ જો ચોમાસું ઋતુ દરમિયાન વધુ વરસાદનો ઘેરાવો થાય, એ વધુ પડતા વરસાદમાં પણ આ બધા તૃણ ધાન્ય પાકો છે એની ખેતી આપણે નફાકારક કરી શકીશું.
1: એમાં નિંદણ નિયંત્રણ કેવી રીતે કરી શકાય એ વિશે પણ માહિતી આપશો.
0: આમ જે હલકા ધાન્ય પાકો છે આ બધા ઘાસ વર્ગના જ પાક છે. એ પાકોમાં આપણે જ્યારે વાવેતર કરીશું કે જ્યારે આપણે ઓરીશું તો એ ઓરવાના સમયગાળા દરમિયાન પિયત આપણે આપીને 48 કલાક સુધી આપણે જો પેન્ડીમિથિલિન દવાનો ઉપયોગ કરીશું તો અન્ય જે નિંદણ નાશક જે છે, અન્ય જે નિંદણ છે એમાંથી ઉગશે નહીં. અને આપણે નિંદણ ને એક હાથથી પણ એક નિંદામણ કરીને શરૂઆતના અવસ્થામાં જો પાકને આપણે નિંદણ મુક્ત રાખીશું તો એકમ વિસ્તાર દીઠ આપણે વધુ ઉત્પાદન મેળવી શકીશું. જે ફેરરોપણીવાળા પાક છે એ ફેરરોપણીવાળા પાકમાં આપણે પાણીનો ઘેરાવો કરીને ત્યાર પછી એની ફેરરોપણી કરતા હોય છે. તો એ ફેરરોપણીમાં પણ આપણે જો શરૂઆતમાં આપણો જે પ્લોટ છે કે જે વિસ્તાર છે એને આપણે જો નિંદણ મુક્ત રાખીશું તેમાંથી એકમ વિસ્તારમાંથી આપણે વધુ ઉપજ મેળવી શકીશું.
1: હલકા ધાન્ય પાકોની કાપણી અને સંગ્રહ વિશે પણ માહિતી આપશો.
0: આ જેટલા પણ હલકા ધાન્ય પાક છે આ તૃણ ધાન્ય પાકોમાં જે 7 પાકની વાત કરી એ 7 પાકોમાં જો સૌથી વહેલો પાક તો જે પાક હોય તે આપણો કાંગનો પાક છે કે જેને ઇંગ્લિશમાં ફોક્સટેલ મિલેટ કહીએ છીએ. ત્યાર પછીના જે બધા જ પાક છે એ કહી શકાય કે 100 દિવસથી લઈને 130 દિવસ સુધી પાકતા હોય છે. તો એ પાકતી વખતે ખાસ કાળજી રાખવાની એ જરૂરી છે કે જ્યારે આપણે કાપણી અવસ્થાએ જઈએ તો એ કાપણી અવસ્થાએ આપણે જો સવારના સમયગાળા દરમિયાન એની કાપણી કરીશું તો જે પાકેલ જે આપણું અનાજ છે એ અનાજમાં જે રહેલા દાણા છે એ દાણા સવારના સમયમાં ભેજ હોવાને કારણે ગરી પડશે નહીં. બપોર પછી જો આપણે એની કાપણી કરીશું તો એમાં જે રહેલા દાણા છે એ ગરી પડશે અને ગરી પડવાને કારણે આપણે એકમ વિસ્તાર દીઠ એટલું આપણને ઉત્પાદન ઓછું મળશે. સંગ્રહની વાત કરીએ તો આ જે પાક્યા પછી આપણે જે એની કાપણી કરીશું અને કાપણી કરીને જ્યારે આપણે ખડામાં લાવીને એમાંથી જ્યારે પ્રોસેસિંગ કરીને બિયારણ અનાજ છૂટું પાડીશું, એ છૂટું પાડ્યા પછી જો આપણે આપણા એક કંતાનમાં એને ભરી દઈશું તો આમાં કોઈપણ પ્રકારની જીવાત કે લાગવાનો ભય રહેશે નહીં.
1: હવે પંડ્યા સાહેબ, આપણા જે ખેડૂત મિત્રો છે એમને જો હલકા ધાન્યની ખેતી કરવી હોય તો આ બિયારણ ક્યાંથી લાવે અને એના વિશે વધારે માહિતી ક્યાંથી મેળવી શકે?
0: તો ખેડૂત મિત્રો, આજે હલકા ધાન્ય પાકોની ખેતી પદ્ધતિ વિશે વિસ્તૃત માહિતી મેં આપેલ, પરંતુ આ જે પ્રશ્ન છે ખૂબ જ અગત્યનો કહી શકાય કે ખેડૂત મિત્રોનું બિયારણ ક્યાંથી મેળવશે. તો મિત્રો, તમને જણાવી દઉં કે આ જે હલકા ધાન્ય પાકો છે એમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ સંશોધન કેન્દ્ર હુંવાલિયા ફાર્મ દાહોદ ખાતે આપણે નાગલી અને કોદરા બંને પાકમાં સંશોધનની પ્રક્રિયા કાર્યરત છે અને સંશોધન થકી જે પણ સંશોધિત જાત છે એનું બીજ ઉત્પાદન પણ આપણે આપણા કેન્દ્ર ખાતે કરીએ છીએ. તો જે પણ કોઈ ખેડૂત મિત્રોને નાગલી છે, કોદરા છે એની બિયારણની જો જરૂરિયાત હોય તો આપણે કૃષિ સંશોધન કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટી મુવાલિયા ફાર્મ દાહોદ ખાતેથી આપણે નાગલી અને કોદરાનું બિયારણ આપણે ખેડૂત મિત્રોને આપીએ છીએ. તદુપરાંત ઘણા ખેડૂત મિત્રોને બંટી છે, વરી છે આના બિયારણની જો આપણને જરૂરિયાત હોય તો આપણે નવસારી કૃષિ યુનિવર્સિટીના હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર કે જે વઘઈ મુકામે આવેલું છે ત્યાંથી આપણે આ બંટી જે છે, વરી જે છે, ઇવન કહી શકાય કે નાગલીનું પણ આપણે બિયારણ વઘઈ મુકામેથી પણ આપણે મેળવી શકીશું. અને આ બધી જ દેશી જાત છે. એકવાર આપણે આ કેન્દ્ર ખાતેથી બિયારણ મેળવી લઈશું ત્યાર પછી આપણે જે એનો વાવેતર કરીશું ને એ વાવેતર કર્યા થકી જે આપણું ઉત્પાદિત અનાજ છે એ અનાજમાંથી પણ આપણે આવનાર વર્ષ માટે પણ જો આપણે બિયારણ સંગ્રહ રાખીશું તો ફરી વખત તમારે બિયારણ લેવાનું રહેશે નહીં. પરંતુ એની ખેતી પદ્ધતિ આપણે જો કરીશું તો એમાં કહી શકાય કે આવનાર સમયમાં ખૂબ જ ચોકસાઈપૂર્વકના એમાં અવલોકનોનો અવશેક રહેલો છે.
1: પંડ્યા સાહેબ, તમે અમારા આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા અને ગામના ચોરો કાર્યક્રમમાં ડુંગરાળ વિસ્તારના પાકો અને તેની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ એ વિશે ખૂબ સરસ માહિતી આપી. એ બદલ અમારા ખેડૂત મિત્રો અને આકાશવાણી વતી આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
0: આભાર, નમસ્કાર.
2: ખેડૂત મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમમાં આજે આપણે સાંભળી ડુંગરાળ વિસ્તારના પાકો અને તેની ખેતી પદ્ધતિ વિશેની માહિતી. મિત્રો, હવે કાર્યક્રમના અંતમાં સાંભળીએ આ ભજન.

મિત્રો, હવે જોઈએ હવામાન સમાચાર. હવામાન ખાતાનો વર્તારો જણાવે છે કે આવતીકાલ સાંજ સુધી ગુજરાત રાજ્યના મુખ્યત્વે ઉત્તર અને દક્ષિણ વિભાગમાં હળવોથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ, દમણ, દાદરા, નગર હવેલીમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે અને તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહિવત છે. આગામી સમયમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વાતાવરણ સામાન્ય રહેશે. આવતા 24 કલાક દરમિયાન સાગરખેડુઓ માટે તકેદારીની કોઈ સૂચના નથી. શ્રોતા મિત્રો, આ સાથે જ હવામાન સમાચાર અહીં પૂરા થાય છે અને કાર્યક્રમ ગામનો ચોરોનો પણ સમય અહીં પૂરો થાય છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ મિત્રો. એ આવજો. રામ રામ, રામ રામ.

શ્રોતા મિત્રો, ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરોનું પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી. થોડી જ વારમાં એટલે કે બરાબર 7:50 આપ સાંભળશો સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતના સેમિકન્ડક્ટર માળખાને મજબૂત બનાવવા કેન્દ્રીય મંત્રીમંડળે સેમિકોનના બીજા તબક્કાને મંજૂરી આપી. ઉત્તરપ્રદેશમાં 46 કિલોમીટરનો 6 માર્ગીય ગ્રીનફિલ્ડ એલિવેટેડ કોરિડોર મંજૂર. ભારત યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર આજથી અમલમાં. પહેલા દિવસે $140 મિલિયનની નિકાસ. પેલેસ્ટાઇને યુદ્ધગ્રસ્ત દેશમાં 3 મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્સ સ્થાપિત કરવાના ભારતના નિર્ણયનું સ્વાગત કર્યું. અમેરિકા અને ઈરાનના એકબીજા ફરીથી હવાઈ હુમલા. અને ફિફા વિશ્વકપમાં આજે બીજી સેમીફાઇનલ મેચમાં આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રીમંડળે આજે હાઇબ્રિડ એન્યુઇટી મોડલ ઉપર ઉત્તરપ્રદેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 19 અને વારાણસી રિંગ રોડ વચ્ચેના 46 કિલોમીટર અંતરને આવરી લેતા 6 માર્ગીય ગ્રીનફિલ્ડ એલિવેટેડ કોરિડોરને મંજૂરી આપી છે. આજે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે પ્રોજેક્ટનો કુલ મૂડી ખર્ચ 14,400 કરોડ રૂપિયાથી વધુ છે.
1: पहला है वरुणा नदी के किनारे किनारे कंप्लीट 6 लेन और 4 लेन एलिवेटेड कॉरिडोर. 43 किलोमीटर इसकी लेंथ है. 10,998 करोड़ रुपीस की इसकी इन्वेस्टमेंट आएगा और करीब करीब 4 साल में कंप्लीट होगा. दूसरा है गंगा जी के साथ साथ कंप्लीट 6 लेन का एलिवेटेड कॉरिडोर. 46 किलोमीटर का ये होगा. 14,448 करोड़ रुपीस का बनेगा.
0: શ્રી વૈષ્ણવે જણાવ્યું કે મંત્રીમંડળે ભારતના સેમિકન્ડક્ટર ડિઝાઇન અને ઉત્પાદન માળખાને મજબૂત બનાવવા 1,27,500 કરોડ રૂપિયાના ખર્ચે સેમિકોનના બીજા તબક્કાને પણ મંજૂરી આપી છે.
1: સેમિકોન 2.0 મે 6 પિલર્સ છે. પિલર 1 એ ડિઝાઇન ઓફ ચિપ્સ. સેકન્ડ બડા ફોકસ રહેગા મશીન્સ એન્ડ મટીરિયલ્સ. તીસરા બહુ સારી નવી ફેબ્સ બનેગી. સિલિકોન ફેબ્સ, ડિસ્પ્લે, કમ્પાઉન્ડ ઓર એટીએમપી ઓસેટ ઇન્ડસ્ટ્રી જો ભારત મેં ડેવલપ હો ગઈ. અભી 10 યુનિટ લગ ચુકે હૈ. ઉસ ઇન્ડસ્ટ્રી કો ઓર આગે બઢાને કે લિયે ભી ઇસમે પ્રાવધાન હૈ.

0: મંત્રીમંડળે 62,500 કરોડ રૂપિયાના ખર્ચ સાથે મોબાઈલ ફોન ઉત્પાદન યોજનાને પણ મંજૂરી આપી છે. શ્રી વૈષ્ણવે જણાવ્યું કે આ યોજના આગામી 5 વર્ષ માટે લાગુ કરાશે. તેમણે કહ્યું કે આ યોજના દેશમાં મોબાઈલ ફોનના ઉત્પાદન માટે યોગ્ય વેચાણ પર 2.25%થી 5% સુધી પ્રોત્સાહન સહાય પૂરી પાડશે. આ યોજનાથી અંદાજે 39,00,000 કરોડ રૂપિયાના મોબાઈલ ફોન ઉત્પાદનની અપેક્ષા છે. તેનાથી લગભગ 60,000 સીધી નોકરીઓનું સર્જન થશે.
1: मोबाइल फोन मैन्युफैक्चरिंग इसमें 62,500 करोड़ रुपीज का लेआउट हुआ. इन 10 वर्षों में एक मैसिव चेंज आया इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग में. 7 गुना मैन्युफैक्चरिंग बढ़ी, प्रोडक्शन बढ़ा और 11 गुना एक्सपोर्ट बढ़ा 2014 के कंपैरिजन में. और भारत जो मोबाइल फोन इम्पोर्टर था आज नेट एक्सपोर्टर बन गया है और सेकेंड लार्जेस्ट मैन्युफैक्चरर बन गया.
0: मंत्रिमंडळे ઓડિશા અને ઝારખંડના 4 જિલ્લાઓને આવરીતા 2 મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જેનાથી ભારતીય રેલવે માળખું 145 કિલોમીટર સુધી વિસ્તરશે. શ્રી વૈષ્ણવે કહ્યું મંત્રીમંડળે યુરિયા માટેની રાષ્ટ્રીય રોકાણ નીતિ 2026ને પણ મંજૂરી આપી છે. આ નીતિ દેશમાં ગેસ આધારિત યુરિયા ઉત્પાદન એકમો સ્થાપવા માટે યુરિયા ક્ષેત્રમાં નવા રોકાણને પ્રોત્સાહન આપશે. ભારત અને યુનાઇટેડ કિંગડમના સીમાચિહ્નરૂપ વ્યાપક આર્થિક અને વેપાર કરાર સીઈટીએ આજથી અમલમાં આવ્યો છે. આજે પહેલા દિવસે ભારતમાંથી 140 મિલિયન ડોલરની વસ્તુઓની નિકાસ યુનાઇટેડ કિંગડમમાં થઈ રહી છે. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું કે આ સૌથી મહત્વાકાંક્ષી અને સૌથી મોટા વેપાર કરારોમાંનો એક છે, જે બંને બાજુ બજાર એક્સેસમાં તકો ખોલશે. બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર સ્ટીવ હેકલિંગ અને વિદેશ વેપાર મહાનિર્દેશાલય DGFTના સંયુક્ત નિયામક ડોક્ટર રાહુલ સિંઘે આજે ગુજરાતના અમદાવાદના સાણંદમાં ઇનલેન્ડ કન્ટેનર ડેપો ખાતે કરાર હેઠળ પ્રથમ નિકાસ જથ્થો રવાના કર્યો. તેમણે માહિતી આપી હતી કે કાપડ, ચામડું, દવાઓ અને ઇજનેરી ઉત્પાદનો જેવા મુખ્ય ક્ષેત્રોને સંપૂર્ણ કરમુક્ત એક્સેસ મળશે.
2: हमने टारगेट रखा है, वो टारगेट है 5 साल में आज के एक्सपोर्ट को डबल करने का. अभी हमारा एक्सपोर्ट गुड्स और सर्विसेज को मिला के अराउंड 34-35 बिलियन डॉलर्स है. नेक्स्ट 5 ईयर्स के अंदर 2030 तक उसको डबल करने का प्लान है, जिसमें हमारे गुड्स भी बढ़ेंगे, सर्विसेज भी बढ़ेंगे. ये जो सेटा एग्रीमेंट है, इस एग्रीमेंट के अंदर सिर्फ गुड्स के अंदर जीरो ड्यूटी एक्सेस दिया है. मूवमेंट ऑफ पीपल जो है, जो हमारे यहाँ से सर्विस एक्सपोर्ट होता है, हमारे यहाँ के डॉक्टर्स वहाँ जाते हैं, हमारे प्रोफेशनल्स वहाँ जाते हैं, योगा टीचर्स वहाँ जाके काम करते हैं, वो पैसे डॉलर में अर्न करके वापस भेजते हैं, उसके लिए भी इस एग्रीमेंट में प्रावधान.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું આજે અમલમાં આવેલા વ્યાપક આર્થિક અને વેપાર કરાર સીઈટીએ અને સામાજિક સુરક્ષા કરાર ભારત યુનાઇટેડ કિંગડમ ભાગીદારીમાં એક મહત્વપૂર્ણ ક્ષણ છે. શ્રી મોદીએ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલની સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરતી વખતે આ નિવેદન આપ્યું. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે આ કરાર ભારતના ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો અને MSMEને નવી ગતિ આપશે અને યુકેના બજારમાં ઘણા ગતિશીલ ક્ષેત્રો મજબૂત પ્રવેશ મેળવશે. ઉપરાષ્ટ્રપતિ સીવી રાધાકૃષ્ણને જણાવ્યું કે ભારત યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર અને સામાજિક સુરક્ષા કરાર અંગે જણાવ્યું કે આ કરારો બજારની પહોંચને નોંધપાત્ર રીતે વિસ્તૃત કરશે, વેપાર અને સેવાઓને મજબૂત બનાવશે અને વ્યાવસાયિકો માટે વધુ ગતિશીલતાને સરળ બનાવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. એક અંગ્રેજી દૈનિકમાં પ્રકાશિત લેખમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ખાતરી આપી હતી કે ભારત યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર ડેરી, શાકભાજી, સફરજન, ખાદ્યતેલ, ઓટ્સ, બાજરી, રસોઈ તેલ અને અન્ય કૃષિ ઉત્પાદનોને સંવેદનશીલ યાદીમાં મૂકીને તેનું રક્ષણ કરે છે. તેમણે ઉમેર્યું કે આ વસ્તુઓ પર યુકેને કોઈ કર છૂટ આપવામાં આવી નથી. 2 દેશો વચ્ચે મુક્ત વેપાર કરારના અમલીકરણ પછી યુકેમાં પ્રથમ ભારતીય શિપમેન્ટને બેંગલુરૂમાં યુકે ડેપ્યુટી હાઈ કમિશનર ચંદ્રુ અય્યરે લીલી ઝંડી આપી હતી. પેલેસ્ટાઇને યુદ્ધગ્રસ્ત દેશમાં 3 મુખ્ય વિકાસ પ્રોજેક્ટ સ્થાપિત કરવાના ભારતના નિર્ણયનું સ્વાગત કર્યું છે. આ પ્રોજેક્ટ્સમાં એક સ્પેશિયાલિટી હોસ્પિટલ, એક કૃત્રિમ અંગ ફિટમેન્ટ સેન્ટર અને એક વ્યાવસાયિક તાલીમ સંસ્થાનો સમાવેશ થાય છે. નવી દિલ્હીમાં પેલેસ્ટાઇનના દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું કે આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે કે જ્યારે પેલેસ્ટાઇનના લોકો તાજેતરના સમયના ગંભીર

0: માનવતાવાદી સંકટનો સામનો કરી રહ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સ્પેશિયાલિટી હોસ્પિટલ અને કૃત્રિમ અંગ ફિટમેન્ટ સેન્ટર સ્થાપિત કરવાની ભારતની પ્રતિબદ્ધતા આરોગ્ય સંભાળ સેવાઓને મજબૂત બનાવવામાં અને અસરગ્રસ્ત લોકોના પુનર્વસનમાં યોગદાન આપશે. અમેરિકન સેનાએ કહ્યું છે કે તેણે આજે ઈરાન પર હુમલાઓનો એક નવો તબક્કો શરૂ કર્યો છે. યુએસ સેનાના સેન્ટ્રલ કમાન્ડન્ટ સેન્ટકોમે જણાવ્યું કે આ હુમલાઓ ઈરાની દળોને હોર્મુઝ સામુદ્રધાનીમાં વાણિજ્યિક શિપિંગ પર હુમલાઓ કરવા ઉપયોગમાં લીધેલી લશ્કરી ક્ષમતાઓને વધુ નબળી પાડવા માટે છે. દરમિયાન ઈરાનના રાજ્ય મીડિયાએ એક અહેવાલ આપ્યો છે કે અમેરિકાએ દક્ષિણ બંદર શહેર બુશેહર પર હુમલા કર્યા છે, જ્યાં દેશનો એકમાત્ર નાગરિક પરમાણુ પાવર પ્લાન્ટ છે. બીજી તરફ ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ IRGC એ જણાવ્યું કે તેણે બહેરીન અને જોર્ડન્સના યુએસ લશ્કરી સુવિધાઓ પર બદલો લેવા માટે હુમલા કર્યા હતા, જેમાં તેમના લશ્કરી માળખા, એરક્રાફ્ટ શેલ્ટર, મુખ્ય કમાન્ડર સેન્ટર અને વ્યૂહાત્મક ડ્રોન પર હુમલો કરાયો છે. એક નિવેદનમાં IRGC એ જણાવ્યું હતું કે તેની એરોસ્પેસ ફોર્સે ઈરાન સામે નવા યુએસ આક્રમણના જવાબમાં જોર્ડનમાં અલ અઝરાક ખાતે યુએસ લશ્કરી મથકને નિશાન બનાવ્યું છે. ફિફા વિશ્વકપ ફૂટબોલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના આજે રાત્રે અમેરિકાના એટલાન્ટા ખાતે બીજી સેમિફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 12:30 વાગે શરૂ થશે. પહેલા સ્પેન ગઈકાલે રમાયેલી પ્રથમ સેમિફાઇનલ મેચમાં ફ્રાન્સ પર 2-0 વિજય મેળવીને ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યું હતું. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે બેલ્જિયમના બ્રસેલ્સમાં યુરોપિયન યુનિયન કમિશનર ફોર સ્ટાર્ટઅપ્સ રિસર્ચ એન્ડ ઇનોવેશન એક્ટેરીના જહારીવા સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે બેઠક દરમિયાન તેમણે સ્વચ્છ અને હરિત ઉર્જા ટેકનોલોજીમાં સંશોધન માટેની તકો અંગે ચર્ચા કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતના સેમિકન્ડક્ટર માળખાને મજબૂત બનાવવા કેન્દ્રીય મંત્રીમંડળે સેમિકોનના બીજા તબક્કાને મંજૂરી આપી. ઉત્તર પ્રદેશમાં 46 કિલોમીટરનો 6 માર્ગીય ગ્રીનફિલ્ડ એલિવેટેડ કોરિડોર મંજૂર. ભારત યુકે વ્યાપક આર્થિક વેપાર કરાર આજથી અમલમાં, પહેલા દિવસે $140 મિલિયનની નિકાસ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
1: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. આરંભે સાંભળીએ આર યા પાર ફિલ્મનું આ ગીત.

0: वंदे मातरम,
1: वंदे मातरम,
2: वंदे मातरम थी जय हिंद सुधीनी अविरत अस्खलित वाणी एटले आकाशवाणी। 1927 થી જન જનપદ સુધી જનવાણીની અભિવ્યક્તિ એટલે આકાશવાણી।
3: ચર્ચામાં ભાગ લે તે જરૂરી છે, હું જ સાચો તેવું રાખવાની
4: બદલે મળી શકે સેવા કે દરેક માતાને એવી સેવા મળે કે સુવિધા હોય
5: કે મને માત્ર 100 નચિકેતા આપો તો હું જગતની સુરત પલટાવીને
6: આપીશ। સરળ થયો છે, સ્કૂલો એ મુખ્ય માધ્યમ છે ચેસ માટે ડેવલપમેન્ટનું, અને જો સ્કૂલોમાં
2: વ્યક્તિથી વિશેષ વ્યક્તિ સુધી સૌ કોઈને આવરી લેતી સરવાણી એટલે આકાશવાણી।
7: અહિંસા વો તો શક્તિ કી પરાકાષ્ઠા હૈ, યે હો તો તો ભાંડુ કી નિશાની પર જાતી હૈ અહિંસા।
2: કલા સાહિત્ય સંગીત અને સંસ્કૃતિની નિર્મળ આરસી એટલે
8: આકાશવાણી। ગીત હતા
2: આપના દ્વારા આપણી વાણી આકાશવાણી, એક સશક્ત જનમાધ્યમ એટલે આકાશવાણી। આકાશવાણી આકાશવાણી।

0: वंदे मातरम
1: वंदे मातरम
2: वंदे मातरम थी जय हिंद सुधीनी अविरत अस्खलित वाणी एटले आकाशवाणी। 1927 થી જન જનપદ સુધી જનવાણીની અભિવ્યક્તિ એટલે આકાશવાણી।
3: તે ચર્ચામાં ભાગ લે તે જરૂરી છે। હું જ સાચો તેવું રાખવાની
4: બદલે મને મળી શકે સેવા કે દરેક માતાને એવી સેવા મળે
5: કે સુવિધા હોય કે મને માત્ર 100 નચિકેતા આપો તો હું જગતની સુરત પલટાવીને આપું।
6: સ્કૂલોમાં વિકાસ ખૂબ જ સરળ થયો છે। સ્કૂલો એ મુખ્ય માધ્યમ છે ચેસ માટે ડેવલપમેન્ટનું
2: એટલે આકાશવાણી આકાશવાણી આકાશવાણી।

હમણાં આપ સાંભળી રહ્યા હતા હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમમાં સાંભળીએ સોલિખા ફળિયાના સ્વરમાં ગુજરાતી ગીત. ગીત અને સંગીત મનોજ મુનિ.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો સોલિકા પડિયાના સ્વરમાં પ્રણય ગીત, ગીત અને સંગીત મનોજ મુની.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો સોલિખા ફળિયાના સ્વરમાં પ્રણય ગીત, ગીત અને સંગીત મનોજ મુની.

આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 8:45 સાંભળીશું દિલ્હીથી પ્રસારિત સમાચાર સંધ્યા.

0: शोध, आलेख और स्वर रेडियो सखी ममता सिंह का। इस कार्यक्रम के संपादक और प्रस्तुतकर्ता रमेश गोखले। तो अब दीजिए इजाजत, नमस्कार।
1: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે, પ્રસ્તુત છે ગુજરાતી ગીતો। આજના કાર્યક્રમમાં સાંભળીએ આશા ભોસલેના સ્વરમાં ગુજરાતી ગીત।

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા આશા ભોસલેના સ્વરમાં ગુજરાતી ગીત. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. આશા ભોસલેના સ્વરમાં ઇજાઝત ફિલ્મનું આ ગીત.

0: આ કસ્ટમર કેર ક્યાં છે? મેડમ
1: જી,
0: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
1: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
0: પણ એ કેવી રીતે થશે?
1: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
0: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
1: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.
0: બસ
1: બસ,
0: સમજી ગયો.
1: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
2: આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: કેચ ધ રેઇન, બારિશ કે પાણી કી એક એક બુંદ કો હમે બચાના હૈ. તો મેરા ખાસ આગ્રહ હૈ, વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલકર કે બચાએ.
4: જળ છે તો આપણી છીએ. ચાલો ઘર અને ઓફિસ માં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અપનાવીએ. રિચાર્જ પેટ અને શાફ્ટ બનાવીએ. બિન ઉપયોગી બોરવેલ ને ઠીક કરીએ. જળાશયો માં કાપ દૂર કરીએ. વધુ ને વધુ વૃક્ષો વાવીએ. ચાલો આ વરસાદ માં કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ.
5: કિશોર કુમારના સ્વરમાં સાંભળીએ શરાબી ફિલ્મનું આ ગીત.

0: Prachi claimed gold in the 57-kilogram category. Gunjan in 45 to 48 kilogram, Joyshi in 54 kilogram, Chahat in 60 kilogram, Anshika in 75 kilogram, Megha Shyokand in 80 kilogram, and Prachi Tokas in plus 81 kilogram added silver medals to India's tally. In the under 23 division, Nisha won the gold medal in the 54 kg weight class, Neetika Chand in 60 kg, Kajal in 65, Muskan in 75, and Priyanka in plus 80 kilogram won silver medals. And that is the end of this news bulletin.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સાંભળીએ અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. સવારે 6:05 પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. અમૃતધારા 6:30 વિષય ઊંચે જુઓ, વક્તા પ્રોફેસર વાસુદેવ પાઠક. શ્રી રામચરિત માનસ ગાન 6:35, સુરસરિતા હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ 6:45, 7:20 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 8:30 એનસીઈઆરટી દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, સવારે માહિતી અને મનોરંજનનો દૈનિક કાર્યક્રમ 9:00, 10:02 વડીલ મિત્રો માટેના કાર્યક્રમ વડલોમાં સાર્થક વૃદ્ધત્વ એ વિષયે પ્રણવ ત્રિવેદીનો વાર્તાલાપ, 11:30 વિશ્વ સર્પ દિવસ વર્લ્ડ સ્નેક ડેને અનુલક્ષીને સંજય શ્રીવાસ્તવ અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષણ વન વિભાગ ગુજરાત રાજ્ય સાથે મૌલિન મુનશીની વાતચીત સાંભળીશું, 12:02 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 12:30 સહિયાર બહેનો માટેનો કાર્યક્રમ, સુગમ સંગીત સાંભળીશું, 1:10 ગાયક કલાકાર ચિંતલ શાહ, જય ભારતી ફોજીભાઈઓ માટે વિશેષ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ 1:30, 2:40 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 5:10 ગુલમહોર કાર્યક્રમ, 5:45 લોકસંગીતનો કાર્યક્રમ જેમાં સાંભળીશું પ્રાચીન ભજન, 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, 7:00 ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ, 7:22 કાર્યક્રમ ગામનો ચોરો, સુરમાધુરી હિન્દી ફિલ્મ સંગીત સાંભળીશું રાત્રે 8:00, 8:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર, 10:00 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 10:30 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. આ હતી માહિતી અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની. હવે સાંભળીએ હવામાન સમાચાર. હવામાન ખાતાની યાદી અનુસાર આગાહી છે કે અમદાવાદ શહેર તથા તેના આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે. સાંજના અથવા રાત્રિના સમયે વરસાદના હળવા ઝપટા પડવાની સંભાવના છે. મહત્તમ તાપમાન 37.5 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. 8:30 હવામાં ભેજનું પ્રમાણ 70% રેકોર્ડ થયું. હવામાન સમાચાર આપે સાંભળ્યા 354.6 દશાંશ મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રાત્રિના 11:13 થઈ રહી છે. અમારી આજની બીજી સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5:00. ત્યાં સુધી આપની રજા લઈએ. નમસ્કાર. શુભરાત્રી. જય હિન્દ.

નમસ્કાર. આકાશવાણીની ડીટીએચ ગુજરાતી પ્રસારણ સેવામાં આપનું સ્વાગત છે. ભારતીય સમય અનુસાર અત્યારે રાત્રિના 11:14 થઈ ચૂકી છે. પ્રથમ સાંભળીએ હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. 11:15થી આપ સાંભળશો ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ. રાત્રે 12 વાગે આપ માણી શકશો

છો ગુજરાતી નાટક. એક વાગે યુવા જગતના કાર્યક્રમમાં ગુજરાતી ગેરફિલ્મી ગીતો, રાત્રે બે વાગે વિવિધ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતી ભજન અને સંતવાણી. વહેલી સવારે 5 વાગે ભક્તિરસના કાર્યક્રમમાં આપ માણી શકશો ભક્તિ ગીતો. તો આવો મિત્રો, સૌ પ્રથમ આપણે સાંભળીએ ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ.

0: બસ તું તો હવે બે કલાક પછી અમદાવાદ છોડીશ. નિલેશ, તારી જગ્યા લે એવો મારા જીવનમાં કોઈ સગા સંબંધી કે મિત્ર મને દેખાતો નથી. અલ્યા ભાઈ, હું તો એકલો પડી જઈશ.
1: ચલના જીવન કી કહાની, રુકના મોત કી નિશાની.
0: મેં તને કોઈ વાતે ગંભીર થતો જોયો નથી. આ ઘર છોડીને જાય છે, ક્યારે પાછો આવીશ એ ખબર નથી. મિત્રો, સગાવાલા, અરે હા, આપણા ક્લાસ ટીચર નરોત્તમ સાહેબે તારા માટે આ પુસ્તક મોકલ્યું છે.
2: અરે વાહ, લાવ લાવ લાવ, જો. ઓહો, માદરે વતન. ભરત, જો, હું તો જાઉં છું દેશની સરહદે. મારા જેવા અનેક માદરે વતન છોડીને દેશની સરહદે, દેશની રક્ષા માટે રાત દિવસ જોયા વગર સગા સંબંધીને છોડીને
0: પાછા આદર્શ લવારા શરૂ. મને બરાબર યાદ છે, વર્ગમાં સ્કૂલનું ઇન્સ્પેક્શન કરવા ઇન્સ્પેક્ટર આવેલા. બધાને એક જ સવાલ પૂછતા હતા, ભગવાન ઘરે આવે તમને કહે માંગ માંગ, તો તું શું માંગે? બધાએ જુદા જુદા જવાબો આપ્યા. કોઈએ કહ્યું ખૂબ પૈસાવાળા, કોઈએ મોટા ઉદ્યોગપતિ થવાનું કહ્યું, કોઈએ ડોક્ટર, તો કોઈએ ન્યાયાધીશ, તો કોઈએ પાયલટ. પણ તારો જવાબ આજે મારા હૈયામાં કોતરાયેલો છે. અક્ષરો સ્પષ્ટ વાંચી શકાય છે. તે રણકતા અવાજે ઉત્સાહભેર કહ્યું, સાહેબ, મારે તો લશ્કરના વડા, સર્વોચ્ચ પદ, જનરલ ઓફ ઇન્ડિયન આર્મી થવું છે. સાહેબે ફરી કહ્યું, હજી વિચાર કરીને જવાબ આપ. સરહદે લાડવા ખાવા નથી જવાનું, તોપગોળા, બોમ્બ મારો, ગોળીઓની રમઝટ. જો ભાઈ, ત્યાં જીવન મરણનો જંગ હોય છે.
2: બસ એ જ ક્ષણે, એ જ ક્ષણે મનમાં ગાંઠ વાળી દીધેલી. ને કદાચ એ જ દિવસથી મારી કલ્પના, મારી મહત્વાકાંક્ષા, મારા સપના આર્મીમાં, લશ્કરમાં જવાનો સંકલ્પ બની ગયા. ને એ પછી

0: તો મિત્રોમાં, ઘરમાં, સગાવાલાઓમાં બધામાં નવા ચહેરા દેખાવા લાગ્યા. લશ્કરનો ગણવેશ પહેરેલો પંજાબી, હિન્દી, મરાઠી, મલયાલી, તમિલ, બંગાળી. અરે ભરત, મારું કુટુંબ મોટું ને મોટું થતું ગયું. ભારતની તમામ ભાષાઓ મારા કાનમાં ગુંજવા માંડી. ભરત,
1: અરે કાકાએ મને કહ્યું છે કે જામનગરની બાલાછડી સૈનિક સ્કૂલમાંથી સ્ટેશને મૂકવા 10 મિત્રો તારી રાહ જોતા હશે.
0: અરે વાહ,
1: ચાલ તું તૈયાર થા, હું પણ કપડાં બદલીને સ્ટેશને આવું છું.
0: મેરા રંગ દે બસંતી ચોલા, મેરા રંગ દે, હો મેરા રંગ દે બસંતી ચોલા, મેરા રંગ.
2: જરાય કુટુંબ છોડવાનું દુઃખ છે ભાઈ. આ લે નાસ્તો, તને ખૂબ ભાવે છે ને તે તલ સાંકળી તારા પપ્પાએ ખાસ યાદ કરીને બંધાવી છે. આ ભાવતી મીઠાઈઓ, હલવાસન, ઘારીના પેકેટ મોકલ્યા છે, પાણીની બોટલ પણ અંદર મૂક.
0: બા બા, તારી પાડેલી આ બધી ટેવો મને નડવાની છે. લશ્કરના કમાન્ડરે માર્ચનો ઓર્ડર આપ્યો હતો એવા સમયે તે મને આ લાગણીથી આપેલી તરબતર મીઠાઈ ખાવાની લાલચ થશે તો ત્યાં મને કોણ આવા નાસ્તા ને મીઠાઈ આપવા આવશે? બા, હું આમાંનું કશું જ નહીં લેજો. આમે હું સરહદ ઉપર જમાઈ થઈને નથી જતો, દીકરો થઈને માની રક્ષા માટે જાઉં છું. આવા લાગણી ભીના છપછબિયા સૈનિકને ના શોભે. બા, કાલ સુધી તમે કલેક્ટરના પત્ની હતા, પણ આજથી તમારી ડિગ્રી વધી છે, નવી ઉમેરાઈ છે ડિગ્રી. હવેથી તમે લશ્કરી કેપ્ટનના માતા છો, એ કેમ ભૂલી જાઓ છો?
2: દીકરા, સાચો છે બેટા, મારે તો ડોક્ટરની માં થવાની ઈચ્છા હતી, પણ તે ક્યાં કોઈનું સાંભળ્યું છે. જેવી પ્રભુની ઈચ્છા. લે હવે ગોળ ખા. બેટા, આપણી પેઢીઓમાં કોઈએ વિચાર્યું ન હતું કે તું લશ્કરમાં જઈ અને કેપ્ટનની માં બનાવશે મને. પણ હવે જતા જતા એક વાત કહે, તું હવે રજા લઈને આવીશ ત્યારે આપણી જ્ઞાતિના સીજી રોડ પરના પાટડિયા જ્વેલર્સવાળા કાંતિભાઈની દીકરી શ્વેતાને કેપ્ટન નિલેશની પત્ની ક્યારે બનાવીશ કે નહીં બનાવે એ ચોખ્ખે ચોખ્ખું કહે.
0: બા, મારી વાલી બા, એક વાત કહું. આજે હું જ્યારે દેશની પત્નીઓની, બહેનોની અને અનેક દીકરીઓની રક્ષા માટે સરહદે જાઉં છું ત્યારે તને આવી સ્વાર્થી વાતો કરવાનું મન થાય છે? જો બા, હમણાં કશું જ નહીં, પાછો રજા લઈને આવું ને ત્યારે તું જે કહીશ તે, તારી પસંદગી પ્રમાણે તું જે નક્કી કરીશ એની સાથે ફેરા ફરીશ. બસ, વચન વચન.
2: જતા જતા શું કામ રોડાવતો જાય છે?
3: અરે ભાઈ, તારા સરકારી ઓળખપત્રો, પછી બ્રિગેડિયરનો તારા પોસ્ટિંગનો છેલ્લો પત્ર, પછી મીઠાઈનું પેકેટ, બધું મૂક્યું કે નહીં વ્યવસ્થિત?
0: અરે બાપુજી, મારા મા બાપને મૂકીને કોઈ પણ મીઠાઈ મારા ગળે ઉતરે ખરી? બાપુજી, હું આવતી રજાઓમાં આવું ને ત્યારે આપણે સાથે મીઠાઈ ખાઈશું, ભરતના લગ્ન વખતે. આ જઈને નવરાશના સમયમાં હું ત્યાં ભાંગડા શીખી લઈશ અને પછી તો લગ્નમાં એ બલ્લે બલ્લે બલ્લે બલ્લે બલ્લે.
3: બરાબર છે, સારું સારું સારું. તારું આ બધું બરાબર બેગમાં ગોઠવાઈ ગયું?
0: હા બાપુજી.
3: તારું ઓળખપત્ર ફાઇલમાં કશું રહી નથી જતું ને?
0: હા ના.
3: તો હવે સાંભળ, હવેની રજાઓ જરા વધારે મંજૂર કરાવીને આવજે. તારા લગ્નનું ફાઇનલ કરીને જ જવાનું છે, હું સમજ્યો?
0: બાપુજી, તમે તો ભગવાનમાં માનો છો ને, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ બધું થાય છે ને, આપણું ચાલે છે. અત્યારે તો બસ એક જ વાત મનમાં છે, હરિનો મારક છે શૂરાનો, નહીં કાયરનું કામ જો. તો બાપુજી, હવે હરિની આજ્ઞા પ્રમાણે મને આશીર્વાદ આપો.
3: આશીર્વાદ બેટા.

अधिराई, उत्तेजना, कुतूहल, कल्पनाओं। आज 18,000 फीटनी ऊंचाई है सियाचिन, दुनियानु सौथी ऊंचाई आवेलु युद्ध क्षेत्र काराकोरम। पर्वतों थी पथरायेली बरफ आच्छादित हार माला। भूतकाल में युद्धों में केट केटला सैनिकों मादरे वतन खातर शहीदी वोरी प्राण गुमाया। केटलाए बरफना तूफान में गुम थया, बरफ में दटाया, -30 डिग्री में मेडिकल इमरजेंसी नो भोग बन्या, ब्लड प्रेशर थी जान खोया। आजनी तारीख सुधी में कुल्ले 35,870 जवानों, नॉन कमीशन तथा कमीशन ऑफिसरों जाननी कुर्बानी आपी छे। भारतीय लश्करना कुल्ले 14,00,000 सैनिकों अने बधा पाछळ पगार उपरांत शस्त्रों, ट्रांसपोर्ट तथा अन्य खर्चाओ कुल 14,00,000 करोड़ उपरांत थया। अने रोज क्या युद्ध थाय छे, छताय जानहानि तो नियमित थाय छे। हृदयनी तकलीफ, ब्लड प्रेशरनी तकलीफ, मानसिक ताण, रोजनी नीरसताथी कंटाळीने आपघातना जवल्ले पण जरूरथी बनता बनावो बने छे। भारतीय लश्करनी त्रणे पांखोनो कुल सरवाळो 14,00,000। आ 14,00,000 घरोमांथी कोईए पिता, कोईए भाई, कोईए काका, मामा, दियर, जेठ, पति, ससराने मोकल्या छे आपणी, कुटुंबनी, समाजनी, देशनी रक्षा करवा। वियोगना भोग बेठा छे आ बधाने सरहदे मोकलीने। અને હવે જ્યારે દેશની હાલત પર નજર કરીએ તો લાંચિયા ભ્રષ્ટ સરકારી અધિકારીઓ, બેસળિયા વેપારીઓ, કાળા બજારીયાઓ, રાજનેતાઓ, વેપારી ઉદ્યોગપતિના દલાલો, સરકારી સરંજામની ખરીદીમાં વચેટિયાઓ, દેશ પરદેશમાં સક્રિય રાજકીય પક્ષોના દલાલો, વિદેશી બેંકોની મદદથી ભ્રષ્ટ લેતી દેતી, આ બધું લશ્કરના જવાનો દૈનિક પત્રો કે ટેલિવિઝન દ્વારા નથી જાણતા। પીઠમાં કોઈએ છરો ભોંક્યો હોય, ક્યાંક વિશ્વાસઘાત થયો હોય એવી એવી વેદના, અસહ્ય વેદના। કુદરતની પ્રતિકૂળ પરિસ્થિતિમાં લાચારી અનુભવતા, એમના કુટુંબ સાથે થતા દુર્વ્યવહારો, બળાત્કારો, સામાજિક અન્યાયો, આ બધું આપણા સૈનિકો ટેલિવિઝન, દૈનિક પત્રો, રેડિયો, સોશિયલ નેટવર્કિંગ થકી નહીં જાણતા હોય। અને છતાંય દેશપ્રેમથી સરહદે દોડનારા, લશ્કરમાં જોડાનારા 14,00,000 માનવ સમુદ્રમાં આજે એક વધુ ટીપું ઉમારાયું છે, કેપ્ટન નવે છે, કેપ્ટન નિલેશ। આજે તો આવી લાગણીઓની ભરતી મારામાં ઉછળીને મારી બેચેની વધારી રહી છે, મારી બેચેની વધી રહી છે।

0: આજે નિલેશને લેવા કોણ ગયું છે? ડ્રાઈવર સમય પર આવ્યો હતો ને?
1: સમયથી વહેલા બંને ડ્રાઈવરો હાજર હતા. મેં નરો તમને મોકલ્યો છે, હવે આવતા જશે.
0: પણ ટ્રેન સમયસર હોય તો ને? કાયમની સૂચના આપેલી છે, સ્ટેશનેથી નીકળે ત્યારે ફોન કરીને જાણ કરે. ફોન આવ્યો?
1: આવતો હશે. આજનો દિવસ કલેક્ટર નહીં બનતા. તમે હવે નહી લો. આજે તમે ગાંધીનગર જવાનું ના રાખ્યું હોત તો ના ચાલત?
0: સરકારમાં નોકરી કરું છું, મારે ઉપર જવાબ આપવાનો હોય છે. લો આ ફાઇલો આવી ગઈ. અરે ભાઈ ત્યાં મૂકી દે ને. હા બસ, અને ઓફિસમાં જાણ કરજે, તૈયાર થઈને આવું છું.
1: આજે તમે શાંતિ રાખજો, દીકરો ઘેર આવે છે. રોજની જેમ મુલાકાતીઓને ધમકાવો એ મને તો નથી ગમતું. આ ઘર છે, ફાઇલ, મુલાકાતીઓ, ટેલિફોન હજાર આવે, આ ઘર તો લાગતું જ નથી. અલ્યા શંકર, આજે નિલેશભાઈ આવે છે, હમણાં રજા પાડતો નહીં, જરા સાચવી લેજે. હા, મોટો લશ્કરી અમલદાર થયો છે. લે આ શાક રસોડામાં મૂકી દે.
2: બા,
1: ઓહો ભૈલો આઈ ગયો. ભૈલો સુકાઈ ગયો. હા જો ને, પહેલા જેવો ગોળ ગોળ ગાલ હવે નથી રહ્યા તારા. હા, જે નાસ્તો આપ્યો તો તે ખાધો કે બીજાને ખવડાવી દીધો?
2: અરે બા, મારા બધા ઓફિસર મિત્રોએ એ જ સાંજે તારો આપેલો નાસ્તો પૂરો કરી નાખ્યો. હવે આ વખતે છે ને જરા વધારે આપજો.
1: હવે મારે મજૂરી નથી કરવી, આવશે તારી સગલી ને બનાવ.

0: છે. જો નિલેશ, આ વખતે તો તારે છોકરી પસંદ કરીને જ જવાનું છે. 24 વર્ષ પૂરા થયા, આપણી જ્ઞાતિના બધા તારી ઉંમરના કુંવરાઓની કંકોત્રીઓ આવી ગઈ. બધા નાતવાળા મને તારા જન્માક્ષર માગી માગીને હેરાન કરે છે. મેં કહ્યું, જુઓ આ વખતે મારે મારા હીરાને સારી મીટીમાં જડવાનો છે.
1: અરે બા, તમને કેટલી વાર કહ્યું મેં કે હમણાં મારો લગ્નનો કે વિવાહનો કોઈ વિચાર નથી. એ બા, તારા હાથનું બનાવેલું ખાવાનું એમ કંઈ મારે સહેલાઈથી નથી ગુમાવવાનું. હો, બાલાછડી સૈનિક સ્કૂલમાં મારી સાથે પેલો સદાશિવ કુલકર્ણી ભણતો હતો, તને યાદ છે?
0: હા હા
1: હા, એ 10 દિવસ પછી અહીંયા આવવાનો છે, અને પછી અમે લોકો બંને સાથે સિયાચીન મોરચે જવાના છીએ.
2: આ હા નિલેશ, આ હા, મારો દીકરો, મારો વાઘ આવે છે. વાહ વાહ.
1: પ્રણામ બાપુજી.
2: આશીર્વાદ. આ વખતે 10 દિવસ નહીં ચાલે હો. તારા મોટાભાઈના લગ્ન કરતા તારા વખતે વધારે મારે ધામધૂમ કરવી છે. આપણી કુળદેવી ક્ષેમ કરી માતાના દર્શને 2 દિવસ બધાને ભિન્ન માળ 5 લક્ઝરી બસ લઈને જવાનું છે. કલેક્ટરનો ડગલો ઉતારી હવે બાપની શેરવાની પહેરી મારે માલવું છે. એ પહેલાં એ જવાબ આપ, સિયાચીન પોસ્ટિંગ તને ફાવે છે ને? એટલે કે હમણાં તો મોરચો શાંતિ છે ને, એટલા માટે કે આ છાપાઓ વાંચીને મને જરા ચિંતા થઈ ગઈ.
1: બાપુજી, 1947 થી 1987 ત્રણ યુદ્ધો થયા, પણ એ લોકો ક્યાં કંઈ સમજે છે, ક્યાં કંઈ માને છે. એ કાયમનું રાજકારણ તો ચાલવાનું, બહુ લાંબુ ચાલવાનું.
3: એ સાહેબ, પેલા રોડ ખાતાવાળા સાહેબ આવી ગયા છે.
2: હા હા, જુઓ તમે મા દીકરો અંદર જઈને વાતો કરો. નિલેશ, તારી ભાભીએ તને ખૂબ ભાવથી સુખડી કરી રાખી છે. અરે તમે શું માં થયા છો? છોકરાને ખવડાવીને અસલ પહેલાં જેવો 5મા ધોરણમાં હતો એવો ગોળ મટોળ કરીને મોકલો, જેથી જીતીને છાતી ઉપર 4 મેડલ વધારે લગાવીને આવે. લઈ જાઓ, લઈ જાઓ એના અંદર, અને જમાડો એને ભાવતા ભોજન.
4: ગુડ મોર્નિંગ સાહેબ.
2: ઘેર કેમ આવવું પડ્યું? આપણે ઓફિસમાં મળવાનું રાખેલ છે. કંઈ નહીં, ચાલો બોલો, શું વાત છે?
4: બધાની હાજરીમાં ઓફિસમાં ઉતાવળે થોડા સમયમાં શું વાત થાય સાહેબ?
2: હવે મુદ્દાની વાત કરો ને, શું કહેવું છે? ટૂંકમાં કહો, મારે આજે સમયની મારામારી છે. બોલો, તમે પૈસા લીધા હતા?
4: હા સાહેબ. અરે બધા જ વ્યવહાર કરે છે, આ જ રીત છે, આ જ રીત ચાલી આવે છે બધા જ.
2: બધાની વાત છોડો, કાયદો કાયદાનું કામ કરશે. અત્યારે તો તમારી જ વાત કરો ને.
4: સાહેબ, રહેમ રહે વિચારો, આ જ રીતે ચાલ્યું આવે છે. 30 લાખ મોટી વાત નથી કરોડોની સરખામણીમાં. લાંચ રૂશ્વત ખાતાના સાહેબને મળી લીધું છે, સેટિંગ પણ થઈ ગયું છે. જો આપનો રિપોર્ટ આજે મને મળે ને તો કામ પતી જાય એમ છે સાહેબ.
2: એમ તો તમે મારી સાથે કામ પતાવવા આવ્યા છો.
4: સાહેબ, એન્ટી કરપ્શનના ગોયલ સાહેબને આજે તમારો રિપોર્ટ પહોંચાડું ને તો આજે જ ઓર્ડર થશે એવું બધું ગોઠવાઈ ગયું છે.
2: કેટલામાં ગોઠવ્યું છે?
4: 25 લાખ. પણ સાહેબ, તમારા પણ એટલા જ હો?
2: 30 લાખમાં પકડાયા અને કરોડનો ખર્ચો.
4: હા સાહેબ, હવે બધા માની ગયા છે. કોઈને હોન્ડા સિટી કાર, તો કોઈને છોકરાની ઓસ્ટ્રેલિયાની કોલેજની ફી, ટિકિટને વિઝા, કોઈના ઘેર દાગીના, કોઈને કાશ્મીરના કુટુંબ પ્રવાસનો ખર્ચો.
2: ઓ, 30 લાખમાં પકડાયા અને 85 લાખનો ખર્ચો. મિસ્ટર ગાંધી, 14 વર્ષની નોકરીમાં કેટલું ભેગું કર્યું છે?
4: સાહેબ, ભેગું તો નથી કર્યું, પણ અમારી ઓફિસમાં એકબીજાને પડખે ઊભા રહી અને મુસીબતમાં સ્ટાફને સાચવી લેવાય છે. જુઓ ને, મારી સાથેવાળાઓએ 2 કરોડ ભેગા કરીને એ જ રાત્રે મારા ઘેર મોકલી દીધા. આવા વખતે બધા સંપી જતા હોય છે સાહેબ.
2: નિકળ, બહાર નિકળ. ગેટ આઉટ. નોનસેન્સ. યુ ગેટ આઉટ, તને તો જેલ ભેગો કરીશ. અરે શંકર, નોકરને બોલાવું, સીધી રીતે બહાર જાય છે કે પછી

0: ધક્કા મારીને તેનો નોકર બહાર મૂકી આવે. આ બંગલામાં આવે કદી પગ ના મૂકતો.
1: એ સાહેબ, શું કામ ગરમી દેખાડો છો? હું તો જઈશ, મારું કામ તો થશે જ. અરે કેસ નીકળી પણ જશે, બધું જ ગોઠવાયું ગયું છે. અરે સિસ્ટમની સામે શું કામ પડો છો સાહેબ?
0: ગેટ આઉટ.
1: તો સાંભળ, તારાથી કંઈ જ નહીં થાય. હા, તારી બદલી કરાવી નાખીશ અને બીજા અધિકારીઓ આ કામ પતાવશે. આવનાર અધિકારી સહી તો કરશે જ, આમ જ થશે. આ જ રીત છે, આ જ રીતે બધું ચાલ્યું આવે છે અને ચાલશે જ, કોઈ જ ફેર નહીં થાય. આ તો સીધી રીતે કામ થાય એટલા માટે હું મારી જાતે આવ્યો છું. અને સાંભળ, હવે આ તને ગાંધીનગર બોલાવ્યો છે ને, એ આ કેસ માટે જ. હું જાઉં છું.
0: બધા જ પટાવાળાથી છેક ઉપર સુધી મારો સ્વભાવ ક્યાંથી બદલીશ? આ દેશદ્રોહી પ્રથા, આ ભ્રષ્ટાચાર, હજી તો વર્ષ પૂરું થયું નથી ને આ મારી ચોથી વાર બદલી થશે. મારા સાથીઓ, અરે મારાથી જુનિયર આ સોલંકી, પ્રજાપતિ, ભટ્ટ, પટેલે ટૂંકા ગાળાઓમાં બંગલા, જમીનો, શહેરો, સોનામાં રોકાણ કરી લીધું. મારા લોહીમાં નથી આ બધું. મા બાપ, શિક્ષકો, વડીલો, ગાંધીજી, ધર્મપુસ્તકો, મારો શું આ સ્વભાવ આ સંસ્કારોથી ઘડાયો છે? આ સિસ્ટમ પ્રથામાં હું બંધ બેસતો નથી. દુશ્મનો ઉપર નીચે બધા જ સંપી ગયા છે. થોડા મુઠ્ઠીભર નેતા, મંત્રી, વડાપ્રધાન આ સડો દૂર કરી શકશે? મારા મોટાભાઈ નરસિંહભાઈ 7 વર્ષથી ઇન્ક્વાયરી તપાસનો સામનો કર્યા કરે છે. કોઈ આશા નથી, કોઈ આશા નથી ઉકેલની. સરકારી ખજાનાની ઉઘાડી લૂંટની પ્રથા કદી બદલાશે? આ અને આવા બધાનું રક્ષણ કરવા મારો દીકરો 18,000 ફૂટ ઊંચે સિયાચિન ગ્લેશિયરની -30 ડિગ્રી ઠંડી સરહદે લગ્ન, કુટુંબ સુખ છોડી સરહદે ચોકી કરી રહ્યો છે? આ ભ્રષ્ટ સમાજ માટે પ્રાણની બાજી લગાવી રહ્યો છે? શું લાંચ લઈને આતંકવાદીઓ, શસ્ત્રો કે RDX દેશમાં આવે છે? રે રે રે, આનો ક્યારે અંત આવશે ખબર નહીં.
2: શું વિચારમાં ડૂબી ગયા બાપુજી?
0: કંઈ નહીં, બોલ. કેટલા દિવસ અમારી સાથે છે? આ વખતે બધાને શાંતિથી મળજે, સુખી થજો ને બધાને કરજો.
2: સુખની વાત ક્યાં આપણા હાથમાં છે? બધું જ લખાયેલું છે, કંઈ બદલી શકાતું નથી. બાપુજી, તમારા ને બાના શબ્દો, શિક્ષકોએ આપેલા સંસ્કાર અને ગીતા મેં વાંચેલી છે ને એ બધું જલ્દી ભૂલાતું નથી. બાપુજી, તમારે તો બસ ઘરમાં બહુ લઈ આવું, એ સિવાય બીજી કોઈ વાત જ નથી.
0: તે શું ખોટું છે? જો 7 મહિના પછી 25 વર્ષ પૂરા થશે, હવે મોડું કરવાની ક્યાં વાત રહી? 25 વર્ષે લગ્ન, 50 વર્ષે તમારો દીકરો 25 વર્ષનો હોય, 75 વર્ષે 50 વર્ષનો પૌત્ર, 25 વર્ષનો ઘરમાં હોય, એવી જિંદગીનું પ્લાનિંગ જરૂરી છે. મોડું કરવાની હવે જરૂર ક્યાં છે?
2: પણ સાચું કહું બાપુજી, હાલ 2 વર્ષમાં તો મારો કોઈ જ વિચાર નથી. હું બહુ સ્પષ્ટ છું અને મને યોગ્ય પાત્ર લાગશે તો પણ હમણાં તો નહીં જ. હલો, કોણ? કુલકર્ણી. શું, ટ્રેન મોડી છે? તો બરાબર 1 કલાક પછી સ્ટેશને પહોંચીશ. શું, અરે બેગ બિસ્તરા સાથે સ્ટેશને આવું? ભાઈ શું વાત છે, પાછી સરહદ સળગી ગઈ? શું
0: શું થયું? શું વાત છે?
2: બાપુજી, મારે જવું પડશે. સરહદ પર તણાવ વધી ગયો છે, બધાની રજા રદ થાય એવી છે, બધાને મોરચે હાજર થવાનો સંદેશો આવે છે, મારે જવું પડશે.

0: અહીં નિલેશના સમાચારના શું ખબર છે? નિલેશના સમાચારને હવે 10 દિવસ આડા છે. લગ્નમાં વટ પાડી દઈશ. કોઈ પરમસિંહ નામનો લાન્સ નાયક નિલેશને ભાંગડા શીખવાડે છે. બરોબર પ્રેક્ટિસ કરીને આવવાનો છે મારા લગ્નમાં. બધા ભાંગડા કરતા કરતા માંડવે પહોંચવાનું પ્લાનિંગ છે.
1: અલે ભરતિયા, હા તને શું ઉતાવળ આવી કે ભાઈને મૂકીને ઘોડે ચડી ગયો? અમારો તો વિચાર હતો કે એક માંડવે તમારા બંનેના પ્રસંગ ઉકેલવા.
0: આંટી, લગ્નનું એ ક્યાં નક્કી કરે છે? તમારી જોડે આમન્યા નડે, પણ મારી જોડે ક્યાં દિલ ખોલીને વાત કરી છે?

0: કોઈ દિવસ 5 નંબર વાળી સ્મિતા પંચોલી જો બારીએ ના દેખાય ને તો સોસાયટીના નાકેથી ઘેર પાછો આવે, કંઈક ભૂલી ગયાનું બાનું કાઢે, થોડી વારે પાછો આવે, પાછો જાય, જ્યાં સુધી સ્મિતાના દર્શન ના થાય.
1: જા જા હવે. અને એવું હોય ને તો મને ખબર ના પડે. જ્યારે લગ્ન વિશે એને પૂછીએ ને ત્યારે આ દેશની વાતો કરે, ડાઈ ડાઈ મોટી મોટી. અલ્યા, તારે તો વાત કરવી હતી મને એની માં સુશીલાને, એક મિનિટમાં રાજી કરત.
0: કાકી, એક દિવસ મેં એને પકડી પાડ્યો તો આપણો ભાઈ રોજ કંઈક ને કંઈક ભૂલી જવાનું બહાનું કાઢીને પાછો આવે. શું કાયમ માણસને સોસાયટીના નાકે જઈને જ યાદ આવે? વાત મારી સાથે કરે ને નજર સ્મિતાની બારી તરફ રાખે. કાકી, મને ખબર ના પડે પણ એવા મેંઢા જોડે 1000 વાર પૂછવા છતાં પણ મારી જોડે શું છુપાવવાનું? મગનું નામ મરી નથી પાડતો. મેં કહ્યું સ્મિતાને હું પૂછી લઉં. બોલ, તને ગમે છે? લાખ વાર પૂછેલું, એક જ વાત એ કયા કરે. ના ભાઈ ના, એવું કંઈ નથી. અને કાકી, એની નજર તો 5 નંબરના બંગલાની બારી સામે. જવાબ મને આપે અને મારી સામે જોવે નહીં. કાકી, હું એને નથી ઓળખતો, એની રગે રગ જાણું છું. તમે જ કહો કાકી કે છોકરીવાળા પણ ક્યાં સુધી રાહ જોવે. આમ ને આમ એની કંકોત્રીએ છપાઈ ગઈ અને સ્મિતા સાસરે જતી રહી.
1: અલ્યા ભરતિયા, તારે મને વાત તો કરવી હતી.
0: અરે કાકી, તમે આપણા નંગ નિલેશકુમારને નથી ઓળખતા? હવે આ વખતે મારી 8 સાળીઓમાંની એકની જોડે ફિટ કરવાની ગેરંટી મારી. બસ.

બે કલાકથી કોઈ ફાયરિંગ થયું નથી. અહીંની પૂનમની રાત મને બહુ જ ગમે છે. કવિતા લખવાનું મન થાય એવી ચાંદનીમાં ઉર્મિઓની ભરતી આવે છે. હજુ વધારે યાદ આવે છે. સાબરમતી નદીની રેતમાં ઉઘાડા પગે કલાકો ફરતા. આજે ભરતનો કાગળ આવે છે. એની સાડીનો ફોટો મોકલ્યો છે. પૂછે છે કેવી લાગે છે. ફોટો એની સાડીનો અને છતાંય ચહેરો સ્મિતનો કેમ દેખાય છે મને? અરે, સરહદના સૈનિકો દર વખતે બધા પોતાના વતનમાં પગે ચાલીને નથી જતા. ઘણાને કોફિનમાં જતા જોયા છે. 1984માં દેશની ચીન સરહદે મારું પોસ્ટિંગ હતું. આજે મને સ્પષ્ટ યાદ છે. એક જવાન ફાયરિંગમાં શહીદ થયો. કોફિન લઈને અમે ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાની સરહદે આવેલા સાવ નાના ગામ સમરિયામાં પહોંચ્યા. પહેલી વાર કોફિન લઈને એ ગામમાં એ દિવસ પહેલા કોઈ કોફિન નહોતું આવ્યું. એની સગર્ભા પત્નીનું હૈયા ફાટ રુદન આજે મારા કાનમાં પડઘાયા કરે છે. કપાળમાં પૂરો ગોળ ચાંદલો મારી નજર સામે ભૂંસાયો. કપાળ લાલ થયું. એ હૃદય વિદારક કલ્પાંત મારા કાનમાં ગુંજી રહ્યું છે. આજે આટલા વર્ષે નથી ભૂલાતું એ કલ્પાંત. 5 વર્ષની ને 3 વર્ષની બે દીકરીઓ. એ હૈયા ફાટ રુદન બેચેન કરી નાખે છે. આજે એમની જિંદગી વિચારતા ખબર પડે છે કે જિંદગી તો સરહદ હોય કે શહેરો હોય કે ગામડા હોય, ક્યાં ક્યારે અચાનક પૂરી થાય છે એની કોને ખબર હોય છે. મૃત્યુને દેશ શું, પરદેશ શું, શહેર શું કે ગામડા શું, શું ફરક પડે છે. સ્મિતાના ઉપરના હોઠને ખૂણે તલ છે. આ ફોટામાં તલ હોઠની નીચે જમણી બાજુ છે.

જ્યોતિ પડદા પાછળ ઊભી રહીને, ને હું પણ ચોરી છુપીથી કશાય પ્રયત્ન વગર એ મને દેખાઈ જતી. પણ એની માનો અભિપ્રાય મારા માટે બદલાઈ ગયો. લશ્કરમાં શું કામ લોકો મરવા જતા હશે? એની નજરે મારી મૂર્ખાઈ મોટી, ખૂબ મોટી, માફ કરી શકાય નહીં એવી હતી. એકવાર મારી નાની બહેન શ્વેતા સાથે સ્મિતા મારા ઘરે આવી હતી. એણે જ્યારથી જાણ્યું કે લશ્કરમાં મારી પસંદગી થઈ છે, ત્યારે મારા નીકળવાના સમયે તેની બારી પાસે પડદા પાછળ દેખાઈ નહોતી. બહુ સૂનું સૂનું લાગેલું. નેશનલ ડિફેન્સ એકેડેમી દહેરાદૂન અને મહારાષ્ટ્રના ખડકવાસલા ખાતે લશ્કરની ટ્રેનિંગ પૂરી કરી જ્યારે ઘેર ગયો, ત્યારે એના બંગલા નંબર 5 સામે નજર નાખી. ફરી પાછું સૂનું સૂનું લાગ્યું. ઘેર પહોંચ્યો, કંકોત્રી હાથમાં લઈ જોવા ગયો તો બાનો પાછળથી અવાજ આવ્યો. સ્મિતાના લગ્ન વખતે તને ખૂબ યાદ કરેલો. એ પૂછતી હતી, માસી નિલેશ લગ્નમાં નહીં આવે? જતા જતા સરસ પેકિંગ કરેલી ચોપડી તને આપવાનું કહીને ગઈ છે, લે. એ ચોપડી રોજ હાથમાં લઉં છું. પાનાઓની વચ્ચે ચપ્પટ થઈ ગયેલી ગુલાબની પાંદડીઓમાં આજે હું નિયમિત સ્મિતાની સુગંધ શોધું છું. હવે પરણવાના વિચાર નથી આવતા. જનૂનથી લશ્કરી આદમીની રૂક્ષતા કેળવી રહ્યો છું. બહુ વસમું લાગે છે. આ ભીડમાં, વસ્તીમાં, અનેક ચહેરાઓમાં નજર શોધે છે એને. લૂંટાઈ ગયું, બધું લૂંટાઈ ગયું. મારી મૂડી, મારું નૂર, મારી દુનિયા. બહુ વસમું વસમું લાગે છે. એ મોજાની જેમ ઉછળતી હતી ને પવનની જેમ લહેરાતી હતી, ને હું હસું હસું થઈ જતો હતો. બારી પાછળ શરમાઈને એક બે ઘડી આંખના પોપચા પાછા ઢાળી દેતી. શરમાતી સ્મિતા નથી ભૂલાતી, નથી ભૂલાતી સ્મિતા. આજે એ જ બારી સુંકાર ભેંકાર લાગે છે. નિર્ધન થઈ ગયા, લૂંટાઈ ગયા. ભવરે ને ખિલાયા ફૂલ, ફૂલ કો લે ગયા રાજકુંવર. કોણ એ રાજકુમાર? એ રૂપની રાણી, મારા વ્યક્તિત્વને સુગંધિત કરનારી મેરે સપનો કી રાણી. ભવરે ને ખિલાયા ફૂલ, ફૂલ કો લે ગયા.

0: દાદાજી, નેશનલ એકેડેમી ઓફ ડિફેન્સ દહેરાદૂન જાઉં છું. મારું લશ્કરી જીવન ગૌરવવંતું થાય તે માટે આશીર્વાદ આપો.
1: દીકરા, તે તારા કાકા કેપ્ટન નીલેશના ડગલે ચાલવાનું નક્કી કર્યું છે, પણ યાદ રાખજે, લશ્કરમાં ઘર જેવું ખાવાનું નહીં મળે, આ લાડ પ્રેમ એ પણ નહીં મળે. ટીવી પર કાલે જોયું ને, દાળ પાણી જેવી હશે, રોટલી દાઝેલી હશે, સગવડ ઘર જેવી તો નહીં જ મળે.
0: ભારત માતાના પનોતા પુત્ર તરીકે જાઉં છું,

0: તમામ મુશ્કેલીઓ માટે તૈયાર છું. કોઈ તકલીફ મને ડરાવી કે હરાવી નહીં શકે. કેપ્ટન નિલેશ કુમારના અધૂરા કામ પૂરા કરવા છે. દાદીમાં, આપ મને આશીર્વાદ આપો.
1: વિજયી ભવ. કુળદીપક થજે. આપણા કુટુંબનું નામ ઉજળું કરજે. જા દીકરા, આજથી આ કુટુંબનો વધુ એક દીકરો

જો ભાઈ તમે આવી તે ડોસીઓથી જેતજો ભાઈ તો સંખણી નારની એ દાણીમાં ડોસીમાં આઈ માં ડોસીમાં આઈ માં ડોસીમાં ડોસી જો

0: પેલો ડુંગરો જોયો?
1: જોયો
0: એ ડુંગરાને માથે પેલો આંબો, એની જોડે પેલી આંબલી. આંબાને આંબલીને પ્રેમ, પૂછો કેમ? પ્રેમ એટલે પ્રેમ, પૂછાય નહીં કેમ.

અરે જુઓ જુઓ આ કોથળો, એમાં ભર્યો ભંડાર, હીરા માણેક મોતી નીલમ એમાં અપરંપાર. હવે આ કોથળો તેઓ ઉઘાડી, અરે આ તો નીકળી બિલાડી. ખોજો ડુંગર, નીકળ્યું સુંદર.